નમસ્કાર. 354 પૂર્ણાંક 6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, આજે બુધવાર, જ્યેષ્ઠ દિનાંક 27, શક સંવત 1948 અને જેઠ સુદ 3, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 17 જૂન 2026. મિત્રો, અત્યારે સવારના 5:53 થઈ ચૂકી છે. અમારી આજની પ્રથમ સભાના કાર્યક્રમોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સભાની શરૂઆત મંગળ ધ્વનિ સાથે કરીએ.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને હવે પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. મિત્રો, અત્યારે સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 ચિંતનાત્મક શ્રેણી અમૃતધારા, જેનો વિષય છે સ્વચ્છતા અને વક્તા છે પ્રોફેસર અશ્વિન એમ આણદાણી. 6:35 શ્રી રામચરિત માનસ ગાન આપ સાંભળશો. 6:45 સુર સરિતા. સદાબહાર ગીતો આપ સાંભળશો 7:00. 7:20 ગુજરાતી ગીતો પ્રસારિત થશે. 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે પ્રસારિત થશે. 9:30 ગુજરાતી ગીતો પ્રસારિત થશે. 10:02 ઉર્દુ મજલિસ કાર્યક્રમ અંતર્ગત મુશાયરા, જેમાં અકીલ અન્સારી, શાતિર અને ઇરશાદ આતિફને સાંભળશો. 10:30 હિન્દી ફિલ્મી ગીતો પ્રસારિત થશે. 10:45 સુગમ સંગીતના આજના કલાકાર છે ડોક્ટર ફાલ્ગુની ડોક્ટર. 11:02 ફિલ્મ સંગીત. 11:30 હિન્દી ગેર ફિલ્મી ગીતો પ્રસારિત થશે. 12:02 ગુજરાતી ગીતો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જેના પ્રસ્તુતકર્તા છે હિતેશ માવાણી. 1:10 સાધના સરગમના સ્વરમાં સુગમ સંગીત પ્રસારિત થશે. 1:30 ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીતો આપ સાંભળશો. મિત્રો, 5:10 સમય રહેશે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરનો. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં વસંત રોહિત અને ગોરધનભાઈ વ્યાસને આપ સાંભળશો. 6:30 હેડિંગલે લીડ્સ ખાતે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાનાર આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026નું જીવંત પ્રસારણ આપ રમતના અંત સુધી સાંભળી શકશો. મિત્રો, કાર્યક્રમોની રૂપરેખા બાદ હવે સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું ગઈકાલનું મહત્તમ ઉષ્ણતામાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. 5:30 શહેરનું તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે તથા હવામાં ભેજનું પ્રમાણ 68% રહેવા પામ્યું છે. આવતા 24 કલાક દરમિયાન સ્થાનિક હવામાન ખાતાની આગાહી છે કે આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવા પામશે. સ્થાનિક હવામાન સમાચાર સમાપ્ત થયા. મિત્રો, 6:00 અમારા દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર આપ સાંભળશો.

શ્રોતા મિત્રો, અર્ચના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કાર્યક્રમમાં પ્રથમ આકાશવાણી ગાયક વૃંદ દ્વારા પ્રાચીન ભવાની સ્તોત્ર સાંભળીએ.

2026 નું જીવંત પ્રસારણ આપ રમતના અંત સુધી સાંભળી શકશો. અને હવે અર્ચના કાર્યક્રમમાં અંતમાં સાંભળીએ દાસ પુરુષોત્તમની આ રચના. સ્વર છે વિષ્ણુ પનારાનો.

શ્રોતા મિત્રો, આપને ખાસ જણાવીએ કે આજે સાંજે 6:30 વાગ્યાથી હેડિંગલે લીડ્સ ખાતે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે રમાનાર આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, સવારના 6:30 થઈ છે. હવે સમય છે ચિંતનાત્મક શ્રેણી અમૃતધારાનો. આજનો વિષય છે સ્વચ્છતા, અને એના વક્તા છે પ્રોફેસર અશ્વિન એમ આણદાણી.
1: સ્વચ્છતા એટલે સુઘડતા, સફાઈ, નિર્મળતા, સાફ સુથરાપણું જેવા અનેક અર્થો આપણને મળે, પણ મારે આજે આપની સાથે સ્વચ્છતા વિશે મહાત્મા ગાંધીજીના

0: દસેક વિચારોને પ્રસ્તુત કરવા છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે રાજનીતિક સ્વતંત્રતાથી વધુ જરૂરી સ્વચ્છતા છે. મહાત્મા ગાંધીજી રાજકીય અને સામાજિક જીવનની રીતે જોઈએ તો સમગ્ર ભારત નહીં સમગ્ર વિશ્વ ઉપર છવાયા છે, છતાં એણે સ્વચ્છતાને રાજનીતિથી પણ વધારે મહત્વની ગણી છે. ગાંધીજી આગળ કહે છે કે જો કોઈ વ્યક્તિ સ્વચ્છ નથી તો તે સ્વસ્થ નથી રહી શકતો. આપણે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એવું અભિયાન અત્યારે છેડી રહ્યા છીએ. જ્યાં જ્યાં સ્વચ્છતા ત્યાં ત્યાં પ્રભુતા, અથવા તો બિનસૂત્ર જોઈએ છીએ જ્યાં જ્યાં ગંદકી ત્યાં ત્યાં માંદગી. તો સ્વચ્છતા એની સાથે સ્વસ્થતા આપોઆપ જોડાયેલી છે. ગાંધીજી કહે છે કે સારી સાફ સફાઈથી જ ભારતના ગામને આદર્શ બનાવી શકાય. ગાંધીજીની એક મહા ઈચ્છા હતી કે ગ્રામોદ્ધાર દ્વારા જ દેશનો ઉદ્ધાર શક્ય છે. ગામડું બેઠું થશે તો દેશ આપોઆપ બેઠો થશે જ, કારણ કે ભારતની 90% વસ્તી ગામડામાં વસે છે. શહેરોની જાગજમાળ અને એ બધું તો માત્ર 10% લોકો જ ભોગવે છે. સાચું ભારત તો ગામડાઓમાં વસે છે. એટલે જો આપણું ગામડું સ્વચ્છ હશે તો આખું આપણું ભારત વર્ષ સાફ સુથરું અને સ્વચ્છ દેખાશે. ગાંધીજી કહે છે કે નદીઓને સ્વચ્છ રાખીને આપણે આપણી સભ્યતાને જીવંત રાખી શકીએ છીએ. મિત્રો, રોટી કપડાં અને મકાન એ આપણી બેઝિક જરૂરિયાત છે. એટલે આપણા ગામડા કે આપણા શહેરો તમે મોટે ભાગે જોશો તો કોઈને કોઈ નદી કે તળાવને કાંઠે જ વસેલા છે. તો અત્યારે આપણી અજ્ઞાનતાને કારણે કે હજુ પણ કેટલીક ધાર્મિક જડતાઓને કારણે નદીઓમાં આપણે જાત જાતનું પ્રદૂષણ વધારી રહ્યા છીએ. પણ બહેતા પાણી નિર્મલા, વહેતું પાણી એ નિર્મળ થઈ જ જાય તો આ નદીઓને આપણે સ્વચ્છ રાખીશું તો નદીઓ આપણી લોકમાતા છે, એટલે આપણી સભ્યતા અને આપણી સંસ્કૃતિને પણ આપણે બચાવી શકશું. પોતાની અંદરની સ્વચ્છતા પ્રથમ વસ્તુ છે જેને શીખવવી જોઈએ, બાકીની વાતો ત્યારબાદ થવી જોઈએ. અહીં ગાંધીજી આંતરિક શુદ્ધિ, જેને આપણે વૈચારિક શુદ્ધિ કહીએ છીએ, મનની પવિત્રતા કહીએ છીએ, એના પર ભાર મૂકે છે. માત્ર તન જ નહીં પણ મન પણ એટલું જ પવિત્ર હોવું જોઈએ એવું ગાંધીજીનું ખાસ મંતવ્ય આ વિચારમાં રહેલું છે. મિત્રો, આગળ ગાંધીજી કહે છે કે દરેક વ્યક્તિએ પોતાનો કચરો પોતે જ ઉઠાવવો જોઈએ. એક સરસ સંદેશો હતો કે એક બાળક એની માને પૂછે છે કે બા, પેલા કચરાવાળા આવ્યા. ત્યારે એની બા એને બહુ સરસ જવાબ આપે છે કે બેટા, કચરાવાળા તો આપણે છીએ, આપણે કચરો કરીએ છીએ, તો કચરો સાફ કરવાવાળા છે. એટલે થોડો આપણો દૃષ્ટિકોણ બદલીએ તો આપણને જગત ખૂબ સુંદર લાગે. તો જાતે જ આપણે આપણો કચરો ઉપાડીએ, એટલા નિર્મળ બનીએ, એટલા સ્વાશ્રયી બનીએ, તો પણ એ મોટી દેશ સેવા જ છે. મિત્રો, આગળ ગાંધીજી જે વાત કરે છે ખૂબ સુંદર છે. હું કોઈને ગંદા પગ સાથે મારા મનમાંથી પસાર થવા નહીં દઉં. મારી પાસેથી પસાર થવાની વાત તો દૂર જ રહી, પણ ગાંધીજી કહે છે મારા મનમાં પણ કોઈ એવી વ્યક્તિને નહીં આવવા દઉં કે જેના પગ ગંદા હોય, જેનામાં ક્યાંક પણ ગંદકી હોય, જેનામાં ક્યાંક પણ કુભાવ હોય. એવી કોઈ વસ્તુને મારા મનમાં પણ સંઘર્ષ નહીં, કારણ કે મનમાં મનના વિચારોની શુદ્ધિને પણ ગાંધીજી એટલો જ ભાર મૂકે છે. પોતાની ભૂલને સ્વીકારવી એ ઝાડુ લગાવવા સમાન છે જે જમીનને ચમકદાર અને સ્વચ્છ કરી દે છે. ભૂલોનો સ્વીકાર એ આત્મશુદ્ધિનું પ્રતીક છે. જે માણસ પોતાની ભૂલ સ્વીકારી શકે છે એ અન્યની ભૂલ પ્રત્યે પણ સહિષ્ણુ સહજ થઈ શકે છે. એટલે જે માણસ ભૂલોનો સ્વીકાર કરે છે એ પણ એક પ્રકારનું સ્વચ્છતા અભિયાન જ ચલાવે છે. સ્વચ્છતાને તમારા આચરણમાં એ રીતે અપનાવી લો કે તે આદત બની જાય. તો મિત્રો, સ્વચ્છતા એ જીવનની રીત બની જાય, સ્વચ્છતા આપણો જીવન મંત્ર બની જાય, અને અન્ય આદતોની સાથોસાથ આપણામાં સ્વચ્છતાની આદત અને એક આગ્રહની માફક આ સ્વચ્છતા આપણા જીવનમાં જોડાય તો આપણો સમગ્ર દેશ સ્વચ્છ બની શકે. દરેક જણ પોતાનું આંગણું પણ સ્વચ્છ રાખે અને જરાય ગંદકી ન ફેલાવે તો આપણો દેશ એ ધરતી પરનું સ્વર્ગ જ છે. સ્વચ્છતા સાથે પવિત્રતા આપોઆપ આવશે. તો આપણે સૌ ગાંધીજીની માફક સ્વચ્છતાના આગ્રહી અને આદતી બનીએ એ જ અભ્યર્થના.
1: સ્વચ્છતા આ વિષય પર અશ્વિન એમ આણદાણીના અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે શ્રીરામચરિત માનસ ગાનનો ભાગ 191મો. સંગીત નિર્દેશન સતીશ ભાટિયા, ગાયક કલાકાર છે સુરેશ વાડકર.
2: એપિસોડ 191, 191.

શ્રી રામચરિત માનસ ગાનનો ભાગ 191મો આપ સાંભળી રહ્યા હતા. ગાયક કલાકાર હતા સુરેશ વાડકર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, હવે સમય છે સુર સરિતાનો. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ આશા ભોંસલે અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં 9 2 11 ફિલ્મનું આ ગીત.

મિત્રો, આપને જણાવીએ કે આજે બપોરે 12:30 વાગે બહેનો માટેના કાર્યક્રમ સહિયર અંતર્ગત ઇમેલ્સ અને પત્રોના ઉત્તરો આપ સાંભળી શકશો. પ્રસ્તુતિ હિતેશ માવાણી. અને હવે કાર્યક્રમમાં આગળ સાંભળીએ પેઇંગ ગેસ્ટ ફિલ્મનું આ ગીત આશા ભોંસલે અને કિશોર કુમારના સ્વરોમાં.

મિત્રો, સુર સરિતા કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર અપાશે.

સદાબહાર ગીતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ બે સિંહોને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યા. મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનારા નેશનલ મેરીટાઇમ કોમ્પ્લેક્સની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી 4થો રાઉન્ડ. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વનડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. સમાચાર વિગતવાર. રાજુલા પંથકમાં સિંહ સાથેની અથડામણમાં એક યુવકનું મોત થયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મૃત્યુના સમાચાર અત્યંત વ્યથિત કરનારા છે. શ્રી મોઢવાડિયાએ આંગે જણાવ્યું કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સંબંધિત સિંહ પરિવારને તાત્કાલિક રેસ્ક્યુ

0: કરીને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં આવ્યો છે.
1: એક સિંહ પરિવાર સાથે એક યુવાન અથડામણમાં આવતા એમનું દુઃખદ અવસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તાકીદે આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું.
0: વનમંત્રીએ જણાવ્યું હતું કે માનવ જીવનની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે તે માટે તમામ જરૂરી નિવારક અને અસરકારક પગલાં લેવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા અંતર્ગત અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે લોથલ ખાતે નિર્માણાધીન નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની મુલાકાત લીધી હતી, તેમજ ત્યાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા પણ કરી હતી. વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે આ સાઇટની વિશેષતા અને સિદ્ધિઓ વિશે પણ માહિતી મેળવી હતી. પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનનાર અને લોથલના ઇતિહાસને પ્રદર્શિત કરનાર નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષના નિર્માણ પામનારા ફેઝ 1 અને ફેઝ 2 વિશે પણ મંત્રી સહિતના મહાનુભાવોએ વિસ્તૃત જાણકારી મેળવી સમીક્ષા હાથ ધરી હતી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ઉર્જામંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે ધોળકા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષનું સફળ શાસન એ વર્ષ 2047ના વિકસિત ભારતના નિર્માણનો મજબૂત પાયો છે. રાજકોટ જિલ્લામાં 12-20 જૂન દરમિયાન વિવિધ તબક્કે જનકલ્યાણ શિબિર યોજવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે બેડલા, ડુમિયાણી, કમળાપુર, કોલીથર, પેઢલા, પીપરડી, વેરાવળ અને ગોંડલ નગરપાલિકા ખાતે શિબિરનું આયોજન કરાયું છે. રાજકોટમાં પ્રગતિપથ યાત્રા અંતર્ગત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મહિલા અને બાળ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે દર્દીઓને મળતી સારવાર સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB પૂર્વગામી રસાયણોના ડાયવર્ઝનને રોકવા માટે ઉદ્યોગ ભાગીદારી પર ભાર મૂક્યો છે. NCBના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગે અમદાવાદમાં આયોજિત એક કોન્ફરન્સમાં રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. રાસાયણિક સંચાલનને પ્રોત્સાહન આપવા, સપ્લાય ચેઇનને મજબૂત બનાવવા અને ગેરકાયદેસર રગ ઉત્પાદન માટે સંભવિત રીતે ડાયવર્ઝન કરી શકાય તેવા રસાયણો સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારોની વહેલી તપાસ અને રિપોર્ટિંગને પ્રોત્સાહન આપવા માટે આ આચારસંહિતા તૈયાર કરાઈ છે. અમદાવાદ પોલીસ દ્વારા ખોવાયેલા સરસામાન પરત કરવા માટેના 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા 410 જેટલા મોબાઇલ મૂળ માલિકોને પરત કરાયા હતા. મૂળ માલિકોને પરત કરાયેલા આ મોબાઇલની કિંમત 63 લાખ રૂપિયા થાય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI ધેનુ ઠક્કરે જણાવ્યું હતું કે મોબાઇલ પરત મળશે તેવી માલિકોએ આશા છોડી દીધી હતી, પરંતુ પોલીસે આ તમામ મોબાઇલ શોધીને પરત કર્યા છે.
2: જો ભી મોબાઇલ એક્ટિવેટ હોતા હૈ તો વો સારે મોબાઇલ રિકવર કરકે પોલીસ ને ઉનકે મૂળ માલિક તક પહોંચાયા હૈ. એપ્રોક્સ 15-20 મોબાઇલ જો હમને બહાર સે રિકવર કિયે ગયે હૈ ઉસકી અમાઉન્ટ હૈ 63 લાખ એપ્રોક્સ. યે ગુજરાત પોલીસ કી જો પહેલ હૈ તેરા તુજકો અર્પણ, હમને ઇતને સારે મોબાઇલ લોગો કો પરત કિયે તો ઉનકે માલિક કો ઉન્હોને છોડ દિયા થા કી શાયદ હમે યે મોબાઇલ હમારા ચલા ગયા હૈ તો વાપસ નહીં મિલેગા. લેકિન જબ વાપસ લેતે વક્ત ઉનકો જો ખુશી હુઈ થી તો યે ગુજરાત પોલીસ કા એક બહોત હી સરાહનીય પ્રયાસ હૈ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજે સાંજે 5 વાગે કેબિનેટ બેઠક યોજાશે. શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ કાર્યક્રમ પર ચર્ચા, વરસાદ ખેંચાતા રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની સમીક્ષા, ખેડૂતોના વીજ પોલ નાંખવાની બાબતે તેમજ કૃષિ વાવેતર, ખાતરની માંગ સહિતની બાબતો પર રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરાશે, જ્યારે રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની પણ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો 3જો રાઉન્ડ પૂરો થઈ ગયા બાદ પણ 6000થી વધુ બેઠકો ખાલી રહી છે. આવતીકાલે 4થો અને અંતિમ રાઉન્ડ યોજાશે. 3 રાઉન્ડ બાદ હજી પણ 6085 બેઠકો ખાલી છે. વાલીઓ 20 જૂન સુધી શાળા પસંદગી કરી શકશે અને આગાઉના રાઉન્ડની ફેરબદલ કરી શકશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR News ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAT ને ફોલો કરશો. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC દ્વારા અમદાવાદ ધોલેરા

0: અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દોડતી પ્રીમિયમ એસી અને વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો છે. તેને કારણે લોકો અંગત વાહનોની જગ્યાએ સરકારી બસને પ્રાધાન્ય આપી રહ્યા છે. આ અંગે મુસાફર વિશાલ અગોલાએ પ્રતિક્રિયા આપી.
1: સરકારે જે વોલ્વો બસની સુવિધા ગુજરાતમાં ચાલુ કરી છે એનાથી ગુજરાતના મુસાફરો માટે બહુ ફાયદો થાય છે, કે આવી ગરમીમાં એસીનામાં તે મુસાફરી કરી શકે છે અને કમ્ફર્ટેબલ ટ્રાવેલ કરી શકે છે. અને સરકારે જે ટિકિટના પૈસા જે ભાડું ઓછું કર્યું છે એનાથી બહુ વધુમાં વધુ લોકો આ મુસાફરીનો આ વોલ્વો બસનો લાભ લે છે.
0: રાજ્યના ખેડૂતો પોતાનો અનમોલ ઉત્પાદનને સરળતાથી સાચવી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ગોડાઉન બનાવી આપવામાં આવે છે. આ યોજના હેઠળના એક લાભાર્થી ખેડૂત વેરાવળ તાલુકાના બીજ ગામે રહેતા અશ્વિન વાઢેરને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે મંજૂરી હુકમ આપવામાં આવ્યો હતો. આ સહાયથી તેઓ પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટેનું ગોડાઉન બનાવી શકશે. આ અંગે પ્રતિભાવ આપતા ખેડૂત અશ્વિન વાઢેરે આમ જણાવ્યું હતું.
2: વેરાવળ મુકામે જે પાક સંરક્ષણ ગોડાઉનનો હુકમ માટે અમને બોલાવ્યો હતો. મારે ખેતીવાડી માટે પાક સંરક્ષણ ગોડાઉનની જરૂર હતી. હું ઢોરમાલની વ્યવસ્થા માટે, મારે ચારાની વ્યવસ્થા માટે, મારા અનાજની વ્યવસ્થા માટે જે મારે ગોડાઉન બનાવો હતો એ મારા સ્વ ખર્ચે મેં નિર્ણય કર્યો હતો. સરકારની કે ગોડાઉનની મંજૂરી એમાં મળે એ મંજૂરી હુકમ મારે આવી ગયો છે.
0: દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આજે અને આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી છે. અમદાવાદમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે, જેને કારણે ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 4-5 દિવસ ચોમાસું વધુ આગળ વધશે, જોકે સમગ્ર ગુજરાતમાં વિધિવત ચોમાસાના આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે. સમગ્ર ભારતમાં જવલ્લે જોવા મળતું રેડ ફૂટેડ બોબી, લાલ પગવાળો બુબી જામનગરમાં જોવા મળતા પક્ષીપ્રેમીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. સમગ્ર ભારતમાં ભાગ્યે જ જોવા મળતું રેડ ફૂટેડ બુબી એટલે કે લાલ પગવાળો પક્ષી જામનગરના સજાણા નજીક અશક્ત હાલતમાં જોવા મળ્યું હતું. જામનગરના પક્ષીવિદોએ જામનગરના બર્ડમેનથી ઓળખાતા ફિરોઝખાન પઠાણનો સંપર્ક કરી તેમને આ પક્ષીને સારવાર માટે આપ્યું છે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલ 1-0 આગળ છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ્સ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે 79મી સિનિયર રાષ્ટ્રીય તરણ સ્પર્ધા 2026નો પ્રારંભ કરાવ્યો. આગામી 21 જૂન સુધી ચાલનાર આ 6 દિવસીય સ્પર્ધામાં દેશના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિતના કુલ 370 ટોચના તરવૈયાઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં પુરૂષો અને મહિલાઓની વિવિધ 42 સ્પર્ધા યોજાશે. રાજુલામાં સિંહના હુમલામાં યુવાનના મોત બાદ 2 સિંહોને રેસ્ક્યુ કરી 5 પૂર્યા. મંત્રી ઋષિકેશ પટેલે લોથલમાં તૈયાર થનાર નેશનલ મેરીટાઈમ કોમ્પ્લેક્ષની કામગીરીની સમીક્ષા કરી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રસાયણ ઉદ્યોગ માટે સ્વૈચ્છિક આચારસંહિતા જાહેર કરી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા 63 લાખની કિંમતના 410 મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત કર્યા. આરટીઈ હેઠળ ખાલી પડેલ 6000 બેઠકો માટે આવતીકાલથી 4th રાઉન્ડ. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ્સ સાથે થશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7 વાગે 45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, સવારના 7:21 થઈ ચૂકી છે અને હવે સમય છે ગુજરાતી ગીતોનો. તો કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ દીપાલી સૌમૈયાને.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, કાર્યક્રમમાં આગળ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં આ ગીત સાંભળીએ.

મિત્રો, ગુજરાતી ગીતો આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અપાશે.

0: નમસ્કાર આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. પીએમ મોદી આજે એવિયનમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ પરના G7 સત્રોમાં ભાગ લેશે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાઉ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકાએ ઇરાનની બંદરો પર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વનડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. સમાચાર વિગતવાર. G7 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. શ્રી મોદી અને શ્રી ટ્રમ્પ વચ્ચે છેલ્લી મુલાકાત ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકામાં થઈ હતી. આજની બેઠકમાં બંને પક્ષો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત થવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થવાની અપેક્ષા છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે G7ના બીજા સત્રમાં સમાવિષ્ટ વિકાસ અને એઆઈ અંગેના સત્રોમાં ભાગ લેશે, જેની વિષયવસ્તુ છે બધાના લાભ માટે સંતુલિત સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને ફરીથી શરૂ કરવો. તેઓ નાણાકીય ભંડોળના સલામત, ઝડપી અને અસરકારક અમલીકરણ પર કાર્યકારી લંચમાં પણ હાજરી આપશે. પ્રધાનમંત્રી યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેયર સાથે ત્રિપક્ષીય બેઠક કરશે. તેઓ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે પણ મુલાકાત કરશે. ગઈકાલે શિખર સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. પ્રધાનમંત્રીએ કેનેડા, જાપાન અને બ્રિટનના પ્રધાનમંત્રી તથા યુએઈના

0: રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન સાથે પણ મુલાકાત કરી હતી. તેમણે કેન્યા, દક્ષિણ કોરિયા અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી. શ્રી મોદીએ આ દેશો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વિશ્વના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષના જોખમોથી બચાવવા અપીલ કરી છે. ફાન્સના એવિયનમાં G7 સમિટમાં આઉટરીચ સત્રમાં બોલતા શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા બધા દેશોને જોડતા ખલાસીઓની સલામતી સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. સત્ર દરમિયાન પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં વિશ્વાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારતે હંમેશા માનવતાને પ્રાથમિકતા આપી છે, જે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, આપત્તિ સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન, વૈશ્વિક બાયોફ્યુલ જોડાણ, મિશન લાઇફ અને માતાના નામે એક વૃક્ષ જેવી ભારતની આગેવાની હેઠળની પહેલોમાં પ્રતિબિંબિત થાય છે. G7 દેશો ભારત સહિત અનેક દેશો સાથે મળીને વૈશ્વિક આરોગ્ય અને વિકાસ સહયોગને મજબૂત બનાવશે. G7 નેતાઓએ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફરી ફાટી નીકળવા સામે લડવા માટે સંયુક્ત કાર્યવાહી કરવાની હાકલ કરી છે. ભારત, ઇજિપ્ત, કેન્યા અને દક્ષિણ કોરિયાએ આ પહેલને ટેકો આપ્યો છે, જેમાં ચેપગ્રસ્ત લોકોને શોધવા, સરહદ દેખરેખ અને સમુદાય જોડાણનો સમાવેશ થાય છે. બધા સભ્યોએ ઇબોલા માટે રસીઓ, પરીક્ષણો અને સારવારના વિકાસમાં સહયોગનું પણ વચન આપ્યું છે. G7 કેન્સરનો ઇલાજ શોધવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. G7 દેશોએ નબળા દેશોને મદદ કરવા અને મજબૂત આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિકાસ અને રોકાણ ધિરાણમાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અગ્રણી વેપારીઓ, સીઈઓ, રોકાણકારોને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. ફ્રાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ 2026ના સમાપન સમારોહને સંબોધતા શ્રી ગોયલે ભારત ફ્રાન્સ નવીનતા ભાગીદારીની અપાર સંભાવનાને પ્રતિબિંબિત કરતા છેલ્લા 3 દિવસમાં પ્રાપ્ત થયેલા પરિણામોમાં આશાવાદ અને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મેક્રોન વચ્ચે થયેલી વાતચીત પણ વધુ પ્રોત્સાહન પૂરું પાડશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાવ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો છે. આ રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ કરાર ગઈકાલે નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં થયો હતો. ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તમામ 6 રાજ્યો વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા પછી કિશાવ પ્રોજેક્ટ માટે કેબિનેટની મંજૂરી માંગવામાં આવશે. કરાર અનુસાર કેન્દ્ર સરકાર પ્રોજેક્ટનું 90% ભંડોળ પૂરું પાડશે, બાકીના 10% 6 રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે. એવી પણ સંમતિ થઈ છે કે હિમાચલ પ્રદેશને મળતું પાણી દિલ્હી અને રાજસ્થાન સાથે વહેંચવામાં આવશે. ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણય યમુનાને સાફ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઈકાલે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી. સાંભળ્યા અંગે એક અહેવાલ.
2: इस समीक्षा बैठक में कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा कि मौसम के दौरान उत्पन्न होने वाली किसी भी प्रतिकूल स्थिति से कृषि और किसानों की सुरक्षा के लिए सभी आवश्यक कदम पहले से ही उठाए जाएं। श्री चौहान ने निर्देश दिया कि जिन जिलों में कम वर्षा या असमान वर्षा की संभावना है वहाँ पहले से ही पूरी तैयारी की जानी चाहिए. उन्होंने कहा कि राज्य सरकारों के समन्वय से फसलवार आकस्मिक योजनाएं तैयार की जानी चाहिए ताकि मौसम संबंधी किसी भी चुनौती की स्थिति में किसानों को तत्काल विकल्प, सलाह और सहायता प्रदान की जा सके. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ समाचार कक्ष से प्रशांत कुमार.
1: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નીટ પરીક્ષા પહેલા વાલીઓ અને ઉમેદવારોને છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. NTAએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે સ્કેમર્સ ટેલિગ્રામ પર ચેનલો ચલાવી રહ્યા છે, ફરીથી પરીક્ષાના પેપર શેર કરવાનો દાવો કરી રહ્યા છે અને 14,000 થી 25,000 રૂપિયાની માંગ કરી રહ્યા છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું કે કોઈ પુનઃ પરીક્ષા પ્રશ્નપત્ર લીક થયું નથી. NTA ડિરેક્ટર જનરલ અભિષેક સિંહે મીડિયાને જણાવ્યું કે NTA ગેરરીતિ મુક્ત પરીક્ષા પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે માટે પ્રતિબદ્ધ છે અને તમામ પ્રશ્નપત્રો સુરક્ષિત રાખવામાં આવ્યા છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નીટ ઉમેદવારો માટે રાજ્ય પરિવહન નિગમના બસ ભાડામાં 50% ડિસ્કાઉન્ટ

0: રેસ્ટોરન્ટની જાહેરાત કરી છે. તેમણે મોહરમના સરઘસો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પણ નિર્દેશ આપ્યો છે. અમેરિકાએ ઇરાની બંદર ઉપર નૌકાદળના નાકાબંધીને હળવી કરવાનું શરૂ કરી દીધું છે. વર્તમાન સંઘર્ષનો અંત લાવવા માટે તણાવ ઓછો કરવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. ઇરાનના નાયબ વિદેશમંત્રીએ આની પુષ્ટિ કરતાં કહ્યું કે નાકાબંધી હટાવવી એ એક એવો મુદ્દો હતો જેના પર અમે શરૂઆતથી જ ભાર મૂક્યો હતો. હવે આ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને ઔપચારિક હસ્તાક્ષર થાય તે પહેલા જ નાકાબંધી હટાવી લેવામાં આવી છે. અહેવાલો દર્શાવે છે કે ઓછામાં ઓછા 3 ઇરાની તેલ ટેન્કર અને 2 કાર્ગો જહાજો ગઇકાલે કોઈપણ અવરોધ વિના હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થયા છે. અમેરિકા અને ઇરાની પ્રતિનિધિમંડળો શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડમાં ઐતિહાસિક શાંતિ કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવા માટે મળશે. આશા છે કે આ કરાર પ્રાદેશિક ઉર્જા પ્રવાહને સ્થિર કરશે અને ભવિષ્યની રાજદ્વારી વાટાઘાટો માટે એક માળખું પૂરું પાડશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચોની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 વાગે લખનૌમાં રમાશે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. બીજી તરફ શ્રીલંકામાં ત્રિકોણીય વન ડે ક્રિકેટ શ્રેણીમાં આજે ભારત એ ટીમ અફઘાનિસ્તાન એ ટીમનો સામનો કરશે. આ મેચ સવારે 10 વાગે શરૂ થશે. તિલક વર્માની આગેવાની હેઠળની આ ભારતીય ટીમ અત્યાર સુધી શ્રેણીમાં ફક્ત એક જ મેચ જીતી શકી છે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. ભારત હોકી મહિલા નેશનલ કપના સેમીફાઇનલમાં પહોંચી ગયું છે. ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં ભારતે જાપાનને 2-1થી હરાવ્યું. ભારત હાલ પુલ એમાં આગળ છે. ભારતનો આગામી મુકાબલો આવતીકાલે સવારે ઉરુગ્વે સામે થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોએ G7 સમિટ તેમજ નીટ પેપર લીક અટકાવવા માટે ટેલિગ્રામ પર પ્રતિબંધના સમાચારોને પ્રથમ પાને છાપ્યા છે. સંદેશ લખે છે G7 રશિયા પર વધુ આકરા પ્રતિબંધોની વિચારણા, નીટ UG 22 જૂન સુધી ટેલિગ્રામ એપ પર પ્રતિબંધ મુકાયો. નવ ગુજરાત સમય લખે છે ટ્રમ્પની G7 દેશોને ખાતરી, હવે યુક્રેન રશિયા યુદ્ધનો અંત લાવીશ. દિવ્ય ભાસ્કરે લખ્યું નીટ 2.0માં પેપર લીક ન થાય તે માટે 22મી સુધી ટેલિગ્રામ બંધ.
0: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફાન્સના એવિયનમાં આજે પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. યમુના નદીના જીર્ણોદ્ધાર માટે કિશાઉ ડેમ પ્રોજેક્ટ માટે 6 રાજ્યો વચ્ચે કરાર થયો. અમેરિકા ઇરાની બંદર ઉપર નૌકાદળની નાકાબંધીને હળવી કરવાનું શરૂ કર્યું. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી વન ડે રમાશે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સાથે થશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
3: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઉર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર PM સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
4: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મે બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મે ભારત દુનિયા કે top 5 દેશો મે આ ગયા.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હૈ જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મે. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
4: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત આપ સાંભળશો.

0: करती हूँ। देविंदर तुम खिड़की से देखते रहो, ठीक है?
1: अच्छा।
0: हेलो।
2: हाँ बेटा बोलो।
0: पापा। पापा।
2: हाँ बोलो बेटा।
0: जल्दी से घर आ जाओ पापा, चोर घुसाए हैं।
2: कौन घुसा है?
0: माँ को बहुत मार रहे हैं।
2: अच्छा तुम घबराओ नहीं। नहीं नहीं तुम ऐसा करो, पड़ोसियों को बुलाओ, तब तक मैं आता हूँ, ठीक है?
0: देविंदर मैं बाहर से शोर मचाती हूँ, तुम दरवाजा बंद करके यहीं बैठ जाओ।
1: अच्छा।
0: बचाओ बचाओ, घर में चोर घुस आए हैं, बचाओ
3: बचाओ।
4: और शोर सुनकर भाटिया साहब के पड़ोसी इकट्ठे हो गए और दोनों चोरों को पकड़ लिया। लोगों ने चोरों की खूब पिटाई की। इसी बीच काशु यानी कशिका के पापा भी आ गए और पुलिस भी आ गई।
5: कितना बहादुर बच्चा है, देखो तो सही इसको कशिका को। कमाल कर दिया इस बच्चे ने।
6: आज तो हमारी जान कशिका ने बचा ली, उनके पास तो बंदूक भी थी, चाकू भी था, मैं तो डरी गई थी।
5: देखो ना सबकी जान
6: बहादुर है मेरी बच्ची।
4: अगले दिन कशिका की बहादुरी के चर्चे सबकी जुबान पर थे। मोहल्ले, रिश्तेदारों और स्कूल में कशिका की ही चर्चा हो रही थी। और जानते हो बच्चों, इस बहादुरी के लिए दिल्ली पुलिस की ओर से कशिका को 1000 रुपए का इनाम और प्रमाण पत्र मिला।
7: अभी आप सुन रहे थे कार्यक्रम बहादुर कशिका, और अब इसी के साथ हमारा आज का उमंग प्रसारण यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
8: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
7: नमस्कार।
9: उमंग उमंग उमंग
10: उमंग आ प्रायोजित कार्यक्रम आप आकाशवाणी ना अहमदाबाद वडोदरा केन्द्र पर थी सांभळी रह्या हता।
11: सवारे सवारे
10: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। પ્રસ્તુત છે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ સવારે સવારે।
11: સવારે સવારે
10: નમસ્કાર અને સુપ્રભાત મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા એક નાનકડો વિજ્ઞાપન વિરામ।
12: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસન, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।

0: वर्क फ्रॉम होम हाई सैलरी बस एक क्लिक माँ अरे वाह
1: फसाणी
2: अजाने लिंक्स पर क्लिक ना करो RBI कहे छे
3: जानकार बनो सतर्क रहो
4: जानते हो दोस्तों जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं तभी तो आज लगभग 37 लाख घर PM सूर्य घर बने हैं जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है
5: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया
4: 12 साल विश्वास के विकास के जन कल्याण के पता है जो नॉर्थ ईस्ट कभी दूर लगता था वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं।
5: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा नॉर्थ ईस्ट अब दिल के भी पास है दिल्ली के भी पास है
4: 12 साल विश्वास के विकास के जन कल्याण के
6: मित्रों हूँ आपनी रेडियो सखी उर्वी लईने आवी छू आजनो माहिती साथे मनोरंजनो दैनिक कार्यक्रम सवारे सवारे मित्रों क्यारे विचार्यू छे के आपनी आसपासना आटला बधा झाड़ कपाय छे जंगलोनो नाश थतो जाय छे अने कॉन्क्रीटनुं जंगल वधतुं जाय छे तो आ बधुं क्यां जईने अटकशे आजे 17 जून एटले आपनी धरतीने रणप्रदेश बनती अटकाववानो અને દુકાળ સામે લડવાનો દિવસ છે આજે વિશ્વ મરુસ્થલીકરણ અને દુષ્કાળ રોકથામ દિવસ છે સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાન્ય સભા દ્વારા 1994માં આ દિવસ ઉજવવાની જાહેરાત કરાઈ હતી ત્યારથી દર વર્ષે 17 જૂને એક ખાસ વિષય સાથે આખા વિશ્વમાં વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને જમીન બચાવવાનો સંદેશ આપવામાં આવે છે આ વર્ષની થીમ છે આંતરરાષ્ટ્રીય ગૌચર અને પશુપાલક વર્ષ જેની યજમાની કેન્યા દેશ કરી રહ્યો છે અને આપણા દેશે વર્ષ 2030 સુધીમાં 26 મિલિયન હેક્ટર બંજર જમીનને ફરીથી ફળદ્રુપ અને હરિયાળી બનાવવાનું વૈશ્વિક લક્ષ્ય રાખ્યું છે રણની રેતીને આગળ વધતી અટકાવવા માટે ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હીમાં 1400 કિલોમીટર લાંબી અને 5 કિલોમીટર પહોળી હરિયાળી પટ્ટી એટલે કે ગ્રીન બેલ્ટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આવો કાર્યક્રમનું પ્રથમ ગીત સાંભળીએ ગીત ગાતા ચલ ફિલ્મનું જેને સ્વર આપ્યો છે જસપાલ સિંઘે

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મિત્રો, જમીન સૂકી થવા પાછળના મુખ્ય કારણોમાં એક છે વૃક્ષોનું આડેધડ નિકંદન. જંગલો કપાવાને કારણે જમીનનું ધોવાણ થાય છે અને તે ફળદ્રુપ માટીને સૂકી બની જાય છે. ગ્લોબલ વોર્મિંગને કારણે વરસાદની અનિયમિતતા વધી છે, જેનાથી દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. પાણીનો બગાડ અને અતિશય ઉપયોગ થઈ રહ્યો છે. ભૂગર્ભજળનું વધુ પડતું ખેંચાણ અને સિંચાઈની ખોટી પદ્ધતિઓ પણ કારણભૂત છે. એકની એક જમીન પર સતત કેમિકલયુક્ત ખાતરો વાપરીને ખેતી કરવાથી જમીન પોતાની કુદરતી ફળદ્રુપતા ખોઈ બેસે છે. મિત્રો,

પૃથ્વી આપણી માતા છે અને જમીન આપણો આધાર છે. જો જમીન જ સૂકી અને ઉજ્જળ બની જશે તો આવનારી પેઢી અનાજ અને પાણી માટે ક્યાં જશે? 17 જૂન એટલે વિશ્વ મરુસ્થલીકરણ અને દુષ્કાળ રોકથામ દિવસ. તો આવો આજે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે પાણીનો બગાડ અટકાવીશું અને આપણી આસપાસ ઓછામાં ઓછું 1 વૃક્ષ તો જરૂરથી વાવીશું, જેથી આપણી ધરતી લીલીછમ રહે અને આપણી આવનારી પેઢી સુરક્ષિત રહે. મિત્રો, આવો સાંભળીએ અમિત કુમારને ફિલ્મ તેરી કસમ.

મિત્રો, રણ પ્રદેશને આગળ વધતું અટકાવવા માટે અને દુષ્કાળની પરિસ્થિતિને રોકવા માટે આપણે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ. વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે અને રણને આગળ વધતું અટકાવે છે. ત્યારબાદ વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કરીએ, જેના માટે ચેકડેમ બનાવી શકાય, તળાવો ઊંડા કરી શકાય અને ઘરમાં પણ એ પ્રમાણેની સગવડ કરીને પાણીને જમીનમાં ઉતારી શકાય છે. અને જો આપણે રાસાયણિક ખાતરોના બદલે કુદરતી ખાતર વાપરીએ તો જમીનની ભેજ સંગ્રહ શક્તિ જળવાઈ રહે છે. તો આવો આપણી ધરતીને તરસથી બચાવવાનો સંકલ્પ કરીએ અને સાંભળીએ લગાન ફિલ્મનું આ ગીત. ગાયક કલાકાર છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક.

મિત્રો, આજની આપણી આ ભાગદોડવાળી જિંદગીમાં આપણી પાસે બધું જ છે, પણ ક્યાંક ને ક્યાંક કંઈક ખૂટે છે, અને એ છે મનની શાંતિ, પીસ ઓફ માઇન્ડ. સવારથી સાંજ સુધી મન વિચારોના વંટોળમાં અટવાયેલું જ રહેતું હોય છે. ક્યારેક ભૂતકાળની ચિંતા તો ક્યારેક ભવિષ્યનો તણાવ, પણ આ ચિંતામાંથી મુક્તિ મેળવવાનો અને વર્તમાન ક્ષણને માણવાનો અદ્ભુત રાજમાર્ગ એટલે યોગ અને માનસિક શાંતિ. યોગ એટલે માત્ર શરીરને વાળવું એટલું જ નથી, પણ ભટકતા મનને સ્થિર કરવું, શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને હું અત્યારે આ ક્ષણમાં જીવી રહ્યો છું એવો અહેસાસ કરવો. સાંભળીએ પાપોનને ફિલ્મ દમ લગા કે હૈશા.

0: મિત્રો, માઇન્ડફુલનેસનો મતલબ થાય છે માનસિક શાંતિ અથવા સજાગતા. તમે જ્યારે સવારે ચા પીતા હોવ ત્યારે માત્ર ચાના સ્વાદને માણવો એ માઇન્ડફુલનેસ છે, અને જ્યારે તણાવ ખૂબ વધી જાય ત્યારે લાંબા અને ઊંડા શ્વાસ લેવા એ આપણે પ્રાણાયામ કહીએ છીએ, તે મનની બધી જ વ્યાકુળતાને શાંત કરી દે છે. યોગ આપણને પોતાના દિલનો અવાજ સાંભળતા શીખવે છે. તો મિત્રો, એક તરફ આપણી ધરતીને ઉજ્જળ થતી બચાવવાની છે, તો બીજી તરફ આપણી માનસિક શાંતિ અને ચિંતામુક્ત રહેવાની વાત છે. તો આપણે પ્રકૃતિ સાથે સમય ગાળીએ, એને બને એટલી સારી રીતે સાચવીએ, અને પોતાની જાતને પણ ચિંતામુક્ત કરવા માટે યોગ કરતા રહીએ. તો આ સાથે જ આપની આજની આ સફરની હમસફર ઉર્વીને આ કાર્યક્રમ સમાપ્ત કરવાની અનુમતિ આપશો. નમસ્કાર.
1: સવારે સવારે સવારે.

0: સવારે આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, સવારના 9:30 થઈ છે અને ગુજરાતી ગીતો સાંભળીએ તે પહેલા એક નાનકડો વિરામ.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: કલ્યાણી કોઠાળકરના સ્વરમાં પ્રથમ સાંભળીએ સુરેશ દલાલની આ રચના.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી

0: મરીન પોલીસને જાણ કરવી આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
1: પ્રિયકાંત મણિયારની આ રચના સાંભળીએ વૈશાલી ત્રિવેદીના સ્વરમાં.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સુરેશ દલાલની રચના, જેને સ્વર આપ્યો છે કલ્યાણી કોઠાળકરે.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અનુરાધા પૌડવાલ અને પંકજ ઉદાસે ગાયેલી પયામ સઈદીની આ ગઝલથી.

હરિહરન અલકા યાજ્ઞિકે ગાયેલી જાવેદ અખ્તરની રચના આપે સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળશો શ્રેયા ઘોષાલને ગઝલકાર નિદા ફાઝલે.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આઈટી કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં તેજીના કારણે સેન્સેક્સ 350 પોઈન્ટ અને નિફ્ટી 80 પોઈન્ટથી વધ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રીજા સરસંઘચાલક બાળાસાહેબ દેવરસને તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે ત્રણ નવા મંત્રીઓનો સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી રવનીતસિંહે અમૃતસર શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વંદે ભારત એક્સપ્રેસને ગુરદાસપુર અને બટાલા થઈને નવા રૂટ પર લીલી ઝંડી આપી. પરાળી બાળવાના લાંબા ગાળાની સમસ્યાના ઉકેલ માટે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય આંતરમંત્રીસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસ ટ્રક પાછળ ઘૂસી જતા એક બાળક સહિત 6ના મોત, 27 ઇજાગ્રસ્ત. ગીર સોમનાથ જિલ્લામાં યોગ ફોર હેલ્ધી એજિંગની વિષયવસ્તુ સાથે 21 જૂને સોમનાથ મંદિર પરિસરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ. જામનગર મહાનગરપાલિકા કચેરીને બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો મેઇલ મળતા નાશભાગ મચી. એલસીબી બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પાટણની રાણકી વાવ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશેષ યોગ શિબિર તથા કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો. ફિફા વર્લ્ડ કપ 2026માં આજે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ જોર્ડનને 3-1 પરાજય આપ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની 1 દિવસીય શ્રેણીની બીજી મેચ આજે બપોરે 1:30 લખનૌમાં રમાશે. મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સૌમિલ મુનશી અને પરાગી પરમારે ગાયેલી હર્ષ બ્રહ્મભટ્ટની રચનાથી.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: દસ લાખ ની લોટરી મને, વાવ.
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: શરીરમાં બદલાવ, મનમાં બદલાવ, અને ઓહો હો, લાગણીઓમાં તો અઢળક બદલાવ. સ્ત્રી આખી જિંદગી પરિવાર માટે જીવતી રહે છે, પણ જ્યારે સ્ત્રીનો આવો સમય આવે ને, ત્યારે ઘણી વખત એ પોતાની જાતને એકલી અનુભવતી હોય છે. બહેનો, અમારી વહાલી વહાલી સખીઓ અને પ્રિય શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ કાર્યક્રમ સહયરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સ્ત્રીના જીવનનો શ્રોતા મિત્રો એક એવો તબક્કો જ્યારે સ્ત્રી ખૂબ એકલતા અને બદલાવ અનુભવતી હોય છે. એને એમ લાગતું હોય કે જાણે એ બીમાર છે, ગંભીર રીતે બીમાર.
3: અને આ તબક્કો એટલે મેનોપોઝનો તબક્કો. પણ શ્રોતા સખ્યો, સૌથી પહેલા તો એક વાત સ્પષ્ટ કરી દઈએ, મેનોપોઝ એ કોઈ બીમારી નથી. યસ, મેનોપોઝ એ બીમારી નથી જ. મેનોપોઝ સ્ત્રીના જીવનનો એક સ્વાભાવિક તબક્કો છે. સામાન્ય રીતે 45-55 વર્ષની ઉંમર વચ્ચે માસિક ચક્ર બંધ થાય અને શરીરમાં હોર્મોન્સમાં બદલાવ આવે, એને મેનોપોઝ કહેવામાં આવે છે. અને એની મુખ્ય લાક્ષણિકતા છે હોટ ફ્લેશીસ, એટલે કે ઉકળાટ, ભયંકર ગરમી.
0: અચાનક થી બીજાને થતો હોય ને, એના કરતા વધુ પરસેવો થવા લાગે છે. ઊંઘ ઓછી આવે છે, ચીડિયાપણું વધી જાય છે, મૂડ બદલાય છે, થાક, સાંધાનો દુખાવો, કારણ વગરની બેચેની, આ બધું જ થાય છે. અને આ વર્તન મોટા ભાગે બધાને બહુ વિચિત્ર લાગે છે, ખાસ કરીને પુરુષોને. પણ ખબર છે સખીઓ, વધારે દુઃખની વાત શું છે કે આ વર્તન છે ને લગભગ સ્ત્રીઓની મહિલા મિત્રોને કે કુટુંબની અન્ય સ્ત્રીઓને પણ વિચિત્ર જ લાગે છે. અને સ્ત્રીને જ્યારે સ્ત્રી જ ન સમજી શકે ને, ત્યારે બહુ એકલવાયું લાગે. મને લાગે છે કે આવું થવાનું મુખ્ય કારણ એ છે કે જેમ એક સ્ત્રી થઈને આપણે આપણા જીવનમાં રહેલા પુરુષ શુભચિંતકોને, મિત્રોને આ વિશે વાત નથી કરી શકતા ને, તેમ આપણે આપણી સખીઓને કે પોતાની અંગત સ્ત્રીઓને પણ આ વિશે વાત નથી કરતા. અને ખબર નહીં કેમ,
3: કદાચ લિપિ એનું કારણ એ હોઈ શકે કે સ્ત્રી કદી સ્ત્રીને મિત્ર બનવા જ નથી દેતી, અને આજ બદલવાની જરૂર છે આપણે. સ્ત્રી શુભ ચિંતકો, સખીઓ દરેક સ્ત્રીના જીવનમાં હોવી જ જોઈએ, ને ન હોય ને તો સ્ત્રીએ પોતાના માટે પૂરતું બનવાની જરૂર છે, એટલે કે સેલ્ફ સફિશિયન્ટ થવાની જરૂર છે. અને અહીં જ યોગ એક સુંદર મિત્ર બની શકે છે, કારણ યોગ મનને સંભાળે છે. યોગ દ્વારા શ્વાસ ધીમો થાય છે, મન શાંત બને છે. ચાલો કેટલાક એવા આસનો વિશે જાણીએ જે મેનોપોઝ દરમિયાન ખૂબ જ ઉપયોગી ગણાય છે. બદ્ધકોણાસન એટલે કે બટરફ્લાય પોઝ. આ આસન કમર અને પેલ્વિક વિસ્તારને આરામ આપે છે, શરીરમાં સ્ટીફનેસ ઘટાડે છે અને મનને શાંત બનાવે છે.
0: સેતુ બંધાસન, બ્રિજ પોઝ. આ આસન પીઠ

0: ને મજબૂત બનાવે છે, થાક ઘટાડવામાં મદદ કરે છે અને હોર્મોનલ સંતુલન માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.
1: માર્જરી બીતિલાસન એટલે કે કેટ કાઉ સ્ટ્રેચ, જે કરોડરજ્જુને લચકદાર રાખે છે અને કમર તથા ગરદનના તણાવને ઓછો કરે છે.
0: બાલાસન એટલે કે ચાઇલ્ડ પોઝ, આ આસન મનને શાંતિ આપે છે અને ચિંતા તથા માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
1: આ તો થઈ મિત્રો આસનની વાત,
0: અને અમારી વહાલી વહાલી સખીઓ સાથે સાથે છે ને મેનોપોઝ પછી કેટલીક નિયમિત તપાસ પણ જરૂરી બને છે,
1: જેમ કે બ્લડ પ્રેશર,
0: ગાયનેક ચેકઅપ,
1: હાડકાની તંદુરસ્તી,
0: સ્તનની તપાસ,
1: આવી બધી જ બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ,
0: કારણ કે સમયસરની કાળજી આવતીકાલની મોટી સમસ્યાઓથી બચાવી શકે છે.
1: તો વાલી બહેનો, મેનોપોઝનો અર્થ છે પોતાની જાતને ફરીથી ઓળખવાનો સમય,
0: પોતાની અંદરની શક્તિને ફરીથી શોધવાનો સમય,
1: અને કદાચ વર્ષો સુધી બીજાઓ માટે જીવ્યા પછી થોડું પોતાના માટે જીવવાનો સમય.
0: અને હવે આટલી સુંદર મજાની અને મિનિંગફુલ વાત કર્યા બાદ શ્રોતા મિત્રો, અમે આપ સૌના માટે થોડો સમય કાઢીશું, કાર્યક્રમમાં આપના વિશેષ પત્રો અને ઈમેલ્સ વાંચીશું. તો શ્રોતા મિત્રો, આ સંદેશ છે ધર્મેન્દ્રસિંહજીનો જામનગરથી. જણાવે છે કે 29 મે અને શુક્રવારના રોજ રજૂ થયેલ નાટક વાત જાણે એમ છે ખૂબ પસંદ પડ્યું. એ દિવસે જોગાનુજોગ લાઈવ પ્રસારણમાં અનાઉન્સર પણ અનુજાબેન હતા, એટલે એવું લાગ્યું કે આખી સૈયરની ટીમ સાથે છે. તો વળી 3 જૂન અને બુધવારના રોજ મૌલિનભાઈની મુલાકાત બહુ જ સરસ, કેટલા બધા માણસોના પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ ગયા, બહુ સરસ કાર્યક્રમ રહ્યો, ઘણી બધી જૂની યાદી આપી અને યાદો તાજી થઈ ગઈ. તો 10 જૂન અને બુધવારના રોજ કાર્યક્રમમાં ખૂબ બધા પત્રો અને ઈમેલ્સનો સમાવેશ થયો, જે લગભગ 22 મે થી લઈને અત્યાર સુધીના ઘણા બધા પત્રો હતા. મારા સંદેશાનો પણ ખૂબ સરસ રીતે જવાબ આપવામાં આવ્યો, ખૂબ ગમ્યું. વાહ ધર્મેન્દ્રસિંહજી, ખૂબ સરસ અવલોકન છે આપનું કે 29મી તારીખના રોજ અનાઉન્સર અનુજાબેન હતા અને સહિયરની આખી ટીમ જાણે પૂરી થઈ. આપના અભિપ્રાયો અમને નિયમિત મળે છે, અમને ખૂબ ગમે છે.
1: ધર્મેન્દ્રસિંહજીના સંદેશ બાદ હવે ગાયત્રીનગર સરખેજ અમદાવાદથી સહિયર સખી નંદુબેનના 2 પત્રો મળ્યા છે, જે વાંચીએ. પત્રમાં એમની સાથે જોડાયા છે વર્ષા, દક્ષા, ધરતી, મનુબેન, તપન, પિંકી તથા મુકેશભાઈ. આકાશવાણી અમદાવાદ સૈયર પરિવારને હાર્દિક શુભેચ્છા સાથે તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમના અમે નિયમિત શ્રોતા છીએ અને નિયમિત રીતે સૈયર કાર્યક્રમ સાંભળીએ છીએ. રેડિયોમાં આવતા દરેક કાર્યક્રમ હું સાંભળું છું, પણ સૈયર મારો સૌથી મનગમતો કાર્યક્રમ છે. બંને બહેનોની રજૂઆત ખૂબ જ સરસ હોય છે અને હિતેશભાઈ માવાણીની પ્રસ્તુતિ પણ સરસ હોય છે, એટલે કાર્યક્રમમાં તો જાણે કે મોજ પડી જાય છે. આગળ એમણે કાર્યક્રમની સમીક્ષામાં લખ્યું છે કે તારીખ 3 એપ્રિલના રોજ ગુડ ફ્રાઈડે ઉજવવામાં આવ્યો હતો, જે ખ્રિસ્તીઓનો તહેવાર છે. 2000 વર્ષ પહેલા ઈસા મસીહને કાંટાવાળો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને કાનમાં ખિલ્લાઓ લગાડવામાં આવ્યા હતા. મને ગમ્યું અંતર્ગત અભિષેક દરજીની ત્રિલોક સંઘાણી સાથેની વાતચીત સાંભળી, જેમાં રાજેશ વણકરની હીર નવલકથા વિશે વાતો કરી. હીર આદિવાસી હતી અને હિંમતથી આગળ આવી હતી. તારીખ 6 એપ્રિલે કાઠિયાવાડી સૌરાષ્ટ્રની ભાષાઓની વાતો કરી, જેમાં દર્શકભાઈ કાઠિયાવાડી શબ્દો બોલ્યા તે ગમ્યું, બકાલુ, ફટાણું, કટાણે વગેરે. કૃતિ દેસાઈની વાર્તાઓની પ્રસ્તુતિ ગમી, તેમણે રજૂ કરેલ કાવ્ય પણ ગમ્યું અને પસંદગીનું ગીત પણ એ દિવસનું ગમ્યું. તો એમના બીજા પત્રમાં તેઓ જણાવે છે કે અમે સાથે બેસીને રેડિયો સાંભળીએ છીએ. તારીખ 8 એપ્રિલ ના રોજ બંકિમચંદ્ર ઉપાધ્યાયની પુણ્યતિથિ હતી, તેમણે 14 નવલકથાઓ લખી છે. નૃતિ શાહ દ્વારા પ્રસ્તુત વાર્તા અને કવિતા ગમ્યા. તારીખ 10 એપ્રિલના રોજ વર્ષા અડાલજાનો જન્મદિવસ હતો. વર્ષા અડાલજા સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળવાની ખૂબ ગમી. અરે વાહ નંદુબેન, તમારી એક વસ્તુ મને ખૂબ જ ગમે છે, ખબર છે કઈ? તમે કાર્યક્રમ માત્ર સાંભળતા નથી, પણ પૂરેપૂરો રસપૂર્વક સાંભળો છો, અને રેડિયો માટે તો કહી શકાય ઘર બેઠે ગંગા. ક્યાંય ગયા વગર ખૂબ ઉપયોગી અને મહત્વની વાતો રેડિયો સાંભળનાર સુધી પહોંચાડે છે, અને ખુશીની વાત એ છે કે આ સગવડનો તમે પૂરેપૂરો લાભ લો છો. પત્રો પણ એટલા સરસ લખો છો કે વાંચીને અમારો ઉત્સાહ વધી જાય છે. આટલા સરસ પત્રો બદલ ખૂબ ખૂબ આભાર.
0: તો નંદુબેનના પત્રો બાદ હવે આ 3 પત્રો જામનગરથી અમારા નાના ભાઈ બાબુ મહુભાઈ દરજીના છે. લખે છે કે કાર્યક્રમમાં અવનવી મુલાકાતોમાંથી ઘણું જાણવાનું મળે છે. તારીખ 13 એપ્રિલના રોજ હિન્દુના પવિત્ર દિવસ વરુથીની એકાદશી વિશે વાત કરી તે સુપરહિટ રહી. વળી તે દિવસે લેખક સુભાષ શાહનો જન્મદિવસ હતો ને તેમની કવિતા

0: હસવું નથી, રડવું નથી, અને બીજી ઘણું કર્યું કે કશું ના કર્યું, ખરું કહું થાક્યો છું. આ બધી કવિતાઓ ઘણી સમજવા જેવી વાતો કરી ગઈ અને અનામિકા વસાણીએ ચા વિશેનો વાર્તાલાપ આપ્યો તે ગમ્યો. ફરમાઈશી ગીત પણ સરસ હતું. તો અન્ય પત્રમાં બાબુભાઈ જણાવે છે કે 4 મે ના રોજ ગુજરાતની વિવિધ બોલીની વાતો કરી, એમાં જે કચ્છી બોલીની વાતો કરી તે સુપરહિટ હતી. કચ્છમાં વખણાતા માટીકામની પણ વાતો કરી, સરસ માહિતી આપી. તો તારીખ 6 મે અને 13 મે ના રોજ પત્રો અને ઇમેલ્સના ખૂબ લાગણી અને પ્રેમથી જવાબ આપવામાં આવ્યા, તે બદલ આપ બંને બહેનોનો આભાર. તો ધીરજભાઈ રબારીની મુલાકાતમાં જે વાતો કરી તેમાંથી ઘણું જાણવાનું મળ્યું. ધીરજભાઈ રબારીનો આભાર, અભિનંદન. તો વળી 22 મે ના રોજ સહિયરમાં જીવ વિવિધતા વિશે જે વાર્તા સંભળાવી એમાં મજા આવી ગઈ અને ડોક્ટર મેડમે ત્વચાની સંભાળ વિશે ઘણી જાણવાલાયક માહિતી પણ આપી. આપ ત્રણેયને આ કાર્યક્રમની પ્રસ્તુતિ બદલ અભિનંદન. બાબુભાઈ, આપના પત્રો અમને વહેલા મોડા પણ નિયમિત મળતા હોય છે અને કોઈ વખત ઘણા લાંબા સમય સુધી કાર્યક્રમમાં આપના પત્રોનો સમાવેશ પણ નથી કરી શકતા, પછી એક સાથે ઘણા પત્રો સામેલ થાય એવું બને, પણ આપ નિયમિત એક ખૂબ જ સારા શ્રોતા અને પરિવારના પોતાના સભ્યની જેમ અભિપ્રાય આપો જ છો ભૂલ્યા વિના. અમારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે. આપનો ખૂબ ખૂબ આભાર.
1: બાબુભાઈના 3 પત્રો પછી હવે લિપિ આ 2 પત્રો છે ગામ લાઠીથી દીપકભાઈ પરમારના, અને પત્રમાં તેમની સાથે જોડાયા છે રમણીકભાઈ, ગીતાબેન, નાના રાજકોટના કાળુભાઈ, જાનાબેન, યુવરાજ, કેતન, પાર્થ, કરસનદાસ બાપુ, જાડિયાના માધુભાઈ અને અમદાવાદથી પ્રીતિબેન. વા દીપકભાઈ, હંમેશા અલગ અલગ શહેરથી અલગ અલગ સાથી મિત્રો તમારી સાથે જોડાય છે પત્રમાં, જે ખૂબ જ ખુશીની વાત છે. તેઓ જણાવે છે કે સૈયરના દરેક કાર્યક્રમ અમે સાંભળીએ છીએ અને સારી એવી જાણકારી મળે છે. અનામિકા વસાણી દ્વારા ચા વિશેનો વાર્તાલાપ, ત્રિલોકભાઈ સંઘાણીની મુલાકાત, રીમા શાહની મુલાકાત, ગાંધીજી વિશે રૂપક, ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે શ્રોતાઓના મંતવ્યો અને વકીલ વત્સલ શાહની મુલાકાત ખૂબ જ ગમી. ત્યારબાદ તેમણે એક સુવિચાર શેર કર્યો છે. આત્મવિશ્વાસ જીવનની મોટી શક્તિ છે. આત્મવિશ્વાસ ક્યારેય હારતો કે મરતો નથી. આ ઉપરાંત દીપકભાઈએ બીજો પણ એક પત્ર લખ્યો છે, જેમાં તેઓ જણાવે છે કે સુરદાસજીનું 60 કડીનું પદ છે જે સુરસાઠી નામે પ્રસિદ્ધ છે, જેમાં સુરદાસજી એક લોભી વેપારીને ઉદ્દેશીને ઉપદેશ આપતા કહે છે. તેની પ્રથમ કડી આ પ્રમાણે છે. કૃષ્ણ સુમર તન પાવન કીજે, જોલો જગ અપના સો કીજે. હે મનુષ્ય, તું શ્રી કૃષ્ણનું સ્મરણ કર તો આ જીવન પાવન થઈ જશે. સંસાર એક સ્વપ્ન છે, સ્વપ્ન ટકવાનું નથી. શ્વાસે શ્વાસે આયુષ્ય ઘટે છે. મરણનો ભય પાસે આવતો જાય છે, ગયેલો સમય પાછો આવતો નથી. વૃક્ષના ખરેલા પાંદડા ઉડી જાય છે. જીવન પણ એવું જ છે. વિવેકથી વર્તો, ધર્માચરણ કરો તો માતાના ઉદરમાં ઊંધે માથે રહેવાનું દુઃખ ફરી ફરીને ભોગવવું ન પડે. જન્મ મરણનો ભય ટળી જાય. પશુ પક્ષી જીવજંતુ આદિના અનેક અવતારો લેતો તું મનુષ્ય યોનિમાં આવ્યો છે. તું ગમે તેટલી સંપત્તિ કમાઈશ, સાથે કઈ જ આવવાનું નથી. કેવળ ને કેવળ ધર્મ જ આવવાનો છે. તું ભગવાનને ભૂલે છે કેમ કે તું વિષયો પાછળ દોડે છે, પ્રતિષ્ઠા માટે ફાંફા મારે છે, થોડું મળે ત્યાં વધારે મેળવવાનો લોભ કરે છે. તે તો મૃગ તૃષ્ણા છે. મૃગ જળથી કોઈની તરસ છીપી છે? જેને ગર્ભમાં રક્ષા કરી આ સુંદર દેહ આપ્યો છે તેને તું ભૂલી જાય છે? આવો તારો પુરુષાર્થ, ઘડપણમાં પસ્તાઈશ. ખરું કરવાનું તો રહી ગયું, માટે અત્યારથી જ ચેત અને ભગવાનની ભક્તિ કર. ઓહો હો હો દીપકભાઈ, તમે તો ખરેખર જીવનનો ગૂઢાર્થ આજે સૌની સાથે વહેંચ્યો. ખૂબ સરસ જ્ઞાનની વાતો લખીને આપે મોકલી છે, જે સૌ માટે ઉપયોગી અને દિશા સૂચક બની રહેશે.
0: તો હવે આ રંગબેરંગી શ્યાઈથી ખૂબ જ શણગાર કરેલો પત્ર મળ્યો છે, સુસ્વચ્છ અક્ષરોથી લખાયેલો. ગામ ચરાડા, તાલુકા માણસા, જિલ્લા ગાંધીનગરથી આપણા શ્રોતા મિત્ર ગિરીશભાઈ મેસરિયાનો લખે છે કે રાજદરબારના મુશાયરામાંથી ગઝલને આમ જનતાના માહોલમાં લોકભોગ્ય કરનાર ગુજરાતી સાહિત્યના લોકપ્રિય ગઝલકાર આદિલ મંસૂરી સાહેબનો જન્મ દિવસ 18 મે સોમવાર. આ કાર્યક્રમ ખૂબ સુંદર. આદિલ સાહેબને ભાવાંજલિ આપતા આદિલના જીવન અને કવન વિશે અત્યંત ભાવનાસભર સાહિત્યિક વાતો આપ બંને બહેનોએ કરી હતી, જે અનન્ય અને અફલાતુન સ્વર શૈલીએ શ્રોતાઓના રોમે રોમમાં મંત્રમુગ્ધતા પ્રગટાવી જ ગઈ હશે. આજના કાર્યક્રમનું શ્રવણ અદભુત જણાયું. ઉરમાં આનંદની હેલી ઉભરાણી. પગરવ આદિલ સાહેબનો પ્રથમ ગઝલ સંગ્રહ.

પછી સતત, વળાંક અને ગઝલના આઈનાઘરમાં આ ગઝલ સંગ્રહો પ્રસિદ્ધ થયા. આદિલનું વતન અમદાવાદ, ભાગ્યશાળી માણસોનું માદરે વતન અમદાવાદ. અમદાવાદીઓ વિશ્વના કોઈ પણ દેશમાં જાય, બલકે પ્યારા અમદાવાદને અહર્નિશ યાદ રાખે. જ્યારે આદિલને અમદાવાદ છોડી અમેરિકા જવાનું થયું, ત્યારે આ વતન પ્રેમી કવિરાજને સાસરે જતી નવોઢા નારી જેવું દિલ દર્દ થયું હતું ને એમની કલમમાંથી સ્નેહનો શુભ્ર પ્રવાહ છલકાયો. પ્રથમ ધ્રુવ પંક્તિ નદીની

0: જેવું દિલ દર્દ થયું હતું. ને એમની કલમ માંથી સ્નેહ નો શુભ્ર પ્રવાહ છલકાયો. પ્રથમ ધ્રુવ પંક્તિ, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
1: અને આ જ ગઝલ નો અંતિમ શેર છે, વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
0: આ કાર્યક્રમમાં આપ બંને બહેનોએ તજજ્ઞ મૂર્ધન્ય સાહિત્યકારની જેમ આદિલની ગઝલોનું પઠન કર્યું હતું. હવે કઈ જ બાકી નથી. આ દિવસનો કાર્યક્રમ અણમોલ લાગ્યો. તમારો સ્વર અનુપમ હતો, જાણે સરસ્વતી દેવીનો સાક્ષાત્કાર થયો હોય. આપે રજૂ કરેલ આદિલની અન્ય રચનાઓનો આસ્વાદ માણતા અઢળક આનંદ થયો. આધુનિક ગુજરાતી કવિઓમાં 6 અક્ષરના નામવાળા રમેશ પારેખ અને મૃત્યુનો આભાસ અર્પતું મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ના મહાકવિ થવા સર્જાયેલ રાવજી પટેલ તથા આદિલ મંસૂરી ગુજરાતી સાહિત્યના પ્રથમ પંક્તિના પ્રયોગશીલ કવિવરો હતા. વાહ ગિરીશભાઈ, આપને તો ગઝલો વિશે, સાહિત્યકારો વિશે ઘણી બધી માહિતી ખબર છે, અને આપે એવી માહિતી શેર કરી અમારી સાથે જે અમારા માટે પણ નવી હતી. તો શ્રોતા મિત્રો, ગિરીશભાઈએ આદિલ સાહેબની એમને ગમતી કવિતાઓના અંશ અને થોડા મુક્તકો લખીને મોકલ્યા છે. એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશને ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લઈને કોઈ આકાર નથી, એ અંગ મરડે અને વળ ખાય ગઝલ,
1: આવ્યું તો કોઈ સ્નેહની જાગીર લઈ ને હાથમાં સૌંદર્યની તકદીર લઈ, હું વાત કરું ત્યાં કોઈ ચાલ્યું એ ગયું, શોધું છું હવે આંખમાં તસવીર લઈ,
0: લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંય ફૂલ ક્યાં સંતાય છે, દુઃખ પડે છે એનો આદિલ ગમ ન કર, ભાગ્યમાં જે હોય છે તે થાય છે,
1: ફૂલો ખીલ્યા કે ખાર મને કઈ ખબર નથી, કોની હતી બહાર મને કઈ ખબર નથી, પાછળ પ્રવાસીઓમાં ઘણા મિત્રો પણ હતા, કોણે કર્યો પ્રહાર મને કઈ ખબર નથી.
0: વાહ ગિરીશભાઈ, મજા આવી ગઈ. આદિલ સાહેબની આટલી બધી ગઝલો પંક્તિઓ એક સાથે અમને વાંચવાની પણ મજા આવી અને આપ સૌને સાંભળીને પણ આનંદ થયો જ હશે. તો શ્રોતા મિત્રો, ગિરીશભાઈએ હર હંમેશની જેમ એમની પોતાની લખેલી પણ એક કવિતા મોકલાવી છે, એ વાંચીએ છીએ. જિંદગીની રસધારનો ઘુગવતો મહાસાગર ઉભરાય, આકાશવાણી અમદાવાદમાં. 90-90 વર્ષના સમયપટની મહેક મહેકાય, આકાશવાણી અમદાવાદમાં.
1: સંગીત સાહિત્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ અનોખો, સહયરની અમૃતવાણીમાં બંને બહેનોનો પંચમ સુર સંભળાય, આકાશવાણી અમદાવાદમાં.
0: પ્રાતઃકાળે ભક્તિ સંગીતમાં ભજનના ભડાકા વાગે ભારી, સુગમ સંગીતમાં ગુજરાતી ગીતોની ફૂલછાબ સોહાય, આકાશવાણી અમદાવાદમાં.
1: યુવવાણીનો થનગનાટ ભર જોબનની પાંખે આભ આંબે, ગામના ચોરામાં લીલીછમ લીલુડી ધરતી લહેરાય, આકાશવાણી અમદાવાદમાં.
0: ફિલ્મી સંગીતના કેફમાં જોબન ધનના અધૂરા શમણા જાગે, સીમા સુરક્ષા દળના સૈનિકોના માનમાં રોજ રોજ જયમાલા અર્પણ થાય, આકાશવાણી અમદાવાદમાં.
1: મારી તમારી ને આપણી અજરા અમર રહે આકાશવાણી, જગતભરમાં મોદી સાહેબની મન કી બાત નો જય જયકાર ગવાય, આકાશવાણી અમદાવાદમાં.
0: ઓહો ગિરીશભાઈ, અમે બસ એટલું કહેશું કે આપનો આકાશવાણી પ્રત્યેનો પ્રેમ, અમારા પ્રત્યેની લાગણી અને પત્ર લખવા માટેની આપની મહેનત, આપનો ઉત્સાહ ભરપૂર છલકાય આપના પત્રોમાં. આપના પત્રો વાંચવાની છે ને, કારણ કે આપ લખો છો એટલું સુંદર, એટલે ખૂબ મજા આવે છે. સાથે સાથે આપના પત્રોની વિશેષતા એ છે કે સુંદર રીતે લખાયા હોય છે, એટલે અમને પત્ર જોઈને જ ખુશી થઈ જાય. ગિરીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.
2: તો હવે આ પત્ર છે જિલ્લા ભાવનગર તાલુકા તળાજા ગામ બપાડાથી નિયમિત શ્રોતા પોપટભાઈ રાવળનો. એમની સાથે છે પિન્શુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને મકવાણા પરિવાર. સૈયર કાર્યક્રમ રજૂ કરતા બંને બહેનોને પ્રેમ ભર્યા નમસ્કાર કરીને તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમ અમારો ખૂબ માનીતો કાર્યક્રમ છે, રેસીપીઝ તથા મુલાકાત તમે સરસ આપો છો. તો સાથે જ તેમણે એક સૂચન કર્યું છે કે દર બીજા બુધવારે પત્ર અને ઈમેલ્સના જવાબ આપો તો પત્ર મિત્રોમાં આનંદ અને લાગણીના ઝરણા વહેતા રહે. પોપટભાઈ, યે બાત તો કુછ હજમ નહીં હુઈ, આપે સૂચન કર્યું છે કે દર બીજા બુધવારે પત્રો અને ઈમેલ્સ લો તો શ્રોતા મિત્રોમાં આનંદ અને ઉત્સાહ જળવાઈ રહે, અને અમે તો દર બુધવારે પત્રો અને ઈમેલ્સ લઈએ જ છીએ ને, જે આપની અપેક્ષા કરતા પણ વધુ થયું. આપનો 20 મે લખેલો પત્ર છે અને એ દિવસે સૈયરના પત્ર મિત્ર ધીરજભાઈ વી રબારીને અમે સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા હતા. આશા છે કે આ નવીન પહેલ આપને ચોક્કસ ગમી.

0: હશે.
1: તો હવે આ પત્ર છે ભાવનગરથી આપણા વિશિષ્ટ શ્રોતા મિત્ર, વિશિષ્ટ પત્ર મિત્ર પ્રવીણચંદ્ર પી વાઘેલાનો. પત્રમાં એમને ગમતા કાર્યક્રમ વિશેની સમીક્ષા લખીને મોકલાવી છે, સાથે સાથે એક સુવિચાર પણ છે. લખે છે કે 4 મે ના રોજ સોમવારના કાર્યક્રમમાં આપ શ્રી બહેનો દ્વારા કચ્છની બોલીઓ, હસ્તકળા, સંસ્કૃતિ અને ભરતકામ પરનો સુંદર વાર્તાલાપ રજૂ થયેલ, તે સાંભળવાની મજા આવી. તેમજ જૂનાગઢના કિરીટભાઈ સોલંકી દ્વારા રેડિયો પ્રસારણના 90મા વર્ષની ગૌરવવંતી યાત્રા, ગુજરાતની સુંદર વાતો તેમજ 4 કચ્છી ગીતો જે રજૂ થયા હતા તે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ. તો 6 મે બુધવારના કાર્યક્રમમાં આપ બંને બહેનો દ્વારા શરૂઆતમાં ગરમીથી બચવા માટેના વિવિધ ઉપાયોની સુંદર વાતો કરવામાં આવી, તેમજ શ્રોતાઓના પત્રોના જવાબો અને ઇમેલ્સનું વાંચન સાંભળવા મળેલ. મારા 2 પત્રોના લાગણીસભર જવાબો સાંભળીને મને ખૂબ ખુશી થઈ. તો 8 મે અને શુક્રવારના કાર્યક્રમમાં આપ બહેનો દ્વારા શરૂઆતમાં સારા વિચારો, વર્તનો વિશેની વાતો તેમજ રેડ ક્રોસ દિનની વાતો તેમજ હિતેશભાઈ માવાણી દ્વારા મુલાકાતમાં વત્સલ શાહ સાથેનો વાર્તાલાપ, જેમાં લોક અદાલત અને લોકોને માન્ય પ્રશ્નોનું સલાહ દ્વારા સમાધાન, આ વિષય ઉપર જે વાર્તાલાપ રજૂ થયો તે સાંભળવાનું ખૂબ ગમ્યું હતું. પ્રવીણ ચંદ્રજી, આપ હંમેશા એક નાનકડા પત્રમાં ઘણી બધી વાતો લખીને મોકલાવતા હોવ છો, આપના અભિપ્રાયો બધા જ અમારા સુધી પહોંચાડો છો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અંતમાં આપ એક સુવિચાર લખ્યો છે, પ્રેમ પથ હંમેશા સ્વર્ગ તરફ લઈ જાય છે.
0: અને હવે પછીનો આ પત્ર છે જિલ્લા ખેડા, તાલુકા નડિયાદ, મુકામ ઉત્તરસંડાથી સહિયરના શાયર મિત્ર એવા રમેશ એલ ભાટિયાનો. બંને બહેનોને મીઠા મીઠા વંદન સહ આ વખતે પણ એમણે એમની સ્વરચિત શાયરી લખીને મોકલી છે. આકાશવાણી હૈ સબકી આકાશવાણી, સુનતા રહેતા હું મેં રોજ દિન ભર આકાશવાણી. આકાશવાણી કિસી ખિલોને કા નામ નહીં, યે મનોરંજન કા હૈ સાથી, ફિર ટીવી કા કુછ મુજે કામ નહીં. મેને સિર્ફ ખ્યાલો સે સપનો મેં મનોરંજન કી સેજ સજાઈ થી, દિલ કી ખાલી દીવારો પર ગુલ મહોર કે ગીતો કી તસવીર બનાઈ થી. મેરી શાયરી કી કલિયો કા સહિયર મેં કોઈ હિસાબ નહીં, સુગમ સંગીત કી કલિયો મેં મેને લોક સંગીત કો ભી અપનાયા થા. મેરી આંખો મેં ગમ કી કોઈ બરસાત નહીં, ઓર સહિયર કે ફૂલો કા કોઈ જવાબ નહીં. અરે વાહ વાહ વાહ રમેશભાઈ, હર હંમેશની જેમ આ વખતે પણ તમે ખૂબ જ સુંદર શાયરી કવિતા લખીને મોકલી છે. આપની શાયરી ઉપરથી અમને અંદાજ આવે છે કે તમે તમારા જીવનમાં કોઈ પણ માધ્યમ કરતા સૌથી ટોચ ઉપર માત્ર ને માત્ર આકાશવાણીને રાખ્યું છે, જે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે.
1: શ્રોતા મિત્રો, હવે આ પત્ર આવ્યો છે ગામ ધારડી, તાલુકા તળાજા, જિલ્લા ભાવનગરથી. પત્ર બારૈયા પરિવાર તરફથી મળ્યો છે અને આ એમનો સહિયર કાર્યક્રમમાં પ્રથમ પત્ર છે. તો સ્વાગત થઈ જાય આમનું.
2: સ્વાગત સ્વાગત સ્વાગત.
1: આ પત્ર ખૂબ જ સુંદર અક્ષરોથી લખવામાં આવ્યો છે અને સરસ મજાની વાત લખી છે કે અમે આકાશવાણીમાં પ્રથમ પત્ર 20 વર્ષ કે એનાથી પણ પહેલા લખ્યો હતો, જ્યારે મારા પપ્પા મારા જેટલી ઉંમરના હતા અને આજે હું એટલી ઉંમરનો છું. અમારા પરિવારના મારા દાદા પરસોત્તમભાઈ, ઘરના વ્યક્તિઓ મનસુખભાઈ, આકાશભાઈ, જયદીપભાઈ, કિશનભાઈ તથા આરતીબેન, આશાબેન, કાજલબેન અને અમારા લાડલી ભાણીબા હિતિકાબેન અને કૃતિકાબેન, તેમજ અમારા બારૈયા પરિવાર તરફથી બંને બહેનોને જય શ્રી કૃષ્ણ. આપને પણ અમારા બંને તરફથી જય શ્રી કૃષ્ણ. હવે વાત એમ થઈ કે આપનો પ્રથમ પત્ર તો મળ્યો, પણ અમારા આ શ્રોતા મિત્ર કોણ છે ને એ ખબર ના પડી. આપે આપના પરિવારના સભ્યોના નામ લખ્યા, પણ આપનું નામ આપ નથી લખી શક્યા. નેક્સ્ટ પત્રમાં જરૂરથી લખીને મોકલાવજો. આગળ આપે જણાવ્યું છે કે તમારા આકાશવાણી કેન્દ્ર અમદાવાદ તરફથી પ્રસારિત થતા તમામ કાર્યક્રમો મારા દાદીમાં વિજુબેન ખૂબ હેત અને ઉત્સાહથી સાંભળે છે. એમની ખૂબ ઈચ્છા હતી કે આપણે પણ બધા મિત્રોની જેમ પત્ર લખીએ, એટલે આજે એમે સૌ પ્રથમવાર પત્ર લખ્યો છે. હવે આપ હર હંમેશા આવી રીતે પત્ર લખતા રહેજો, અમે આપના પત્રોની આપના નામ સાથે રાહ જોઈશું.
0: તો હવે ઈમેલ તરફ આગળ વધીએ. ગામ જાડિયા અમરાજી, તાલુકા પાલીતાણા, જિલ્લા ભાવનગર થી આ ઈમેલ છે માધુભાઈ ચૌહાણનો. સાથે છે લખમણભાઈ, ચેતનાબેન, અશ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન જણાવે છે કે અમે સહયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. બંને બહેનો ખૂબ જ સરસ કાર્યક્રમ રજૂ કરે છે. જ્યાં સુધી સહયર કાર્યક્રમ સાંભળું નહીં ત્યાં સુધી જમવાનું ભાવતું નથી. આગળ તેઓ જણાવે છે કે તારીખ 29 મે શુક્રવારે જે નાટક રજૂ થયું તે સાંભળવાની મજા આવી. શ્રોતા મિત્રોની ફરમાઈશ હતી ઘણા સમયથી કે કોઈ વખત કાર્યક્રમમાં આવી રીતે નાટક પણ સંભળાવો અને એ જ ફરમાઈશના

0: ધારે અમે નાટક આપ્યું અને આપને એ ગમ્યું એ જાણીને ખૂબ ખુશી થઈ. તો અન્ય એક ઇમેલમાં તેઓ લખે છે કે તારીખ 3 જૂનનો કાર્યક્રમ રજૂ થયો તે ખૂબ જ સરસ હતો. મિત્રોના પત્રો અને હિતેશભાઈ માવાણીએ લીધેલી મુલાકાત, 90 વર્ષની વાતો, આકાશવાણી વિશેની માહિતી ખૂબ સરસ હતી. જામનગરના ધર્મેન્દ્રભાઈએ મને યાદ કર્યો, તેમનો ખૂબ ખૂબ આભાર. આકાશવાણીએ મને આવા મિત્રો દીધા છે. મને આવી આશા નહોતી, પણ ઠેઠ અમેરિકાથી મને ફોન આવે છે કે માધુભાઈ કાર્યક્રમનું રેકોર્ડિંગ મોકલો. વાહ માધુભાઈ, અમે તો એવું માનીએ છીએ કે આપ સૌ શ્રોતા મિત્રોનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ જ છે કે જેણે સહિયર કાર્યક્રમને આટલી બધી લોકપ્રિયતા અપાવી છે. થેન્ક યુ સો મચ.
1: હવે આ ઈમેલ છે ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી આપણા ગઝલ પ્રેમી શ્રોતા મિત્ર પરમાર અમિતભાઈ કમલેશભાઈનો. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત. સાથે સાથે એમના ભાણિયા ભાણકીની આખી ટીમ છે, શ્રેયા, મીત, ઉર્વિશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા અને રીવા. લખે છે કે 25મી મે તેમજ 27મી મે ના કાર્યક્રમ ખૂબ સરસ હતા. મહેશભાઈ શાહ સાથેનો હિતેશ માવાણી સરનો વાર્તાલાપ સાંભળવાની મજા આવી. એ વાર્તાલાપ ખૂબ માહિતી સભર, ઉપયોગી, જ્ઞાનવર્ધક અને લાજવાબ હતો. ગુજરાતી ગીત પણ સરસ હતા. તો 29મી મે ના રોજ 5મો શુક્રવાર હોવાથી આવેલ નાટક સરસ હતું, સાંભળવાની મજા આવી ગઈ. આવા જ નાટકો આપતા રહેજો. જી અમિતભાઈ, આપનું સૂચન અમે ચોક્કસથી ધ્યાનમાં રાખીશું.
0: અને હવે આ ઈમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીનો, અને એમની સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. કિરીટભાઈ લખે છે કે જે પરિવારમાં પતિ પત્ની બંને ઘરથી બહાર નોકરી કરવા જતા હોય એમની પરિસ્થિતિને નાટક વાત જાણે એમ છે દ્વારા વર્ષાબેન અડાલજાએ ખૂબ જ ઝીણવટપૂર્વક સારી રીતે લખીને અને નાટકના કલાકારોએ પણ ખૂબ જ સરસ રીતે રજૂઆત કરી. દક્ષાબેન દવેની પ્રસ્તુતિ પણ ખૂબ જ સરસ રહી. અને આ નાટક સહિયર કાર્યક્રમ દ્વારા તમે અમારા સુધી પહોંચાડ્યું તે માટે આકાશવાણી અમદાવાદનો ખૂબ ખૂબ આભાર. તારીખ 3 જૂનના કાર્યક્રમમાં થોડા સમય પહેલા જ સેવાનિવૃત્ત થયેલા આકાશવાણી અમદાવાદના સ્ટેશન ડાયરેક્ટર શ્રી મૌલિનભાઈ મુનશીની હિતેશભાઈ માવાણીએ લીધેલ મુલાકાત ખૂબ જ સરસ, આકાશવાણી વિશે ખૂબ જ જાણવા લાયક વાતો એમની આ મુલાકાતમાંથી જાણવા મળી. આ માટે મૌલિનભાઈ તેમજ હિતેશભાઈ માવાણીને ખૂબ ખૂબ અભિનંદન. જી કિરીટભાઈ, મૌલિનભાઈ આટલા બધા વર્ષો આકાશવાણીમાં સેવા આપી અને એમની પાસે તો અનુભવોનો ખજાનો છે, ફરી કોઈ વાર મોકો મળશે તો એમની પાસેથી વધુ વાતો પણ જાણીશું.
1: બસ તો શ્રોતા મિત્રો, આ સાથે જ આપના પત્રો અને આપના ઇમેલ્સની સફર આજના દિવસ માટે અહીં જ થંભાવીએ છીએ. અને જતા પહેલા ખાસ અમારા બંને તરફથી એક રિક્વેસ્ટ, એક સૂચન જરૂરથી કરીશું કે યોગને જીવનમાં સ્થાન ચોક્કસ આપશો. 1 કલાક, 1.5 કલાક, 15 મિનિટ કે પછી માત્ર 5 મિનિટ, પણ દરરોજ યોગ માટે સમય ફાળવશો. આજનો કાર્યક્રમ કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપશો અનુમતિ. આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, ABAD સહિયર @gmail.com.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે સુગમ સંગીત. આજના કલાકાર છે સાધના સરગમ. સૌપ્રથમ તેમની પાસેથી રમણભાઈ પટેલની શબ્દ રચના સાંભળીએ.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમોથી બચાવવા હાકલ કરી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે. G7 શિખર સંમેલન તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી રહ્યું છે, ત્યારે ફ્રાન્સનું શહેર એવિયન આજે વૈશ્વિક રાજદ્વારીનું કેન્દ્ર રહ્યું છે. ભારત ભાગીદાર દેશ તરીકે ભાગ લઈ રહ્યું છે, તેથી તમામની નજર આજે સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની ખૂબ જ અપેક્ષિત દ્વિપક્ષીય બેઠક પર છે. આજની મુલાકાત દરમિયાન તેઓ બહુવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે વ્યાપક ચર્ચાઓ કરે તેવી અપેક્ષા છે. સાથે સાથે પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે. પ્રધાનમંત્રી મોદી તમામના લાભ માટે સંતુલિત, સમાવિષ્ટ અને ટકાઉ આર્થિક વિકાસને પુનર્જીવિત કરવાના વિષય પર G7 કાર્યકારી સત્ર અને કૃત્રિમ બુદ્ધિમત્તાની સલામત, ઝડપી અને અસરકારકતા સુનિશ્ચિત કરવાના વિષય પરના કાર્યકારી લંચમાં પણ ભાગ લેશે. બાદમાં તેઓ EU કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા, યુરોપિયન કમિશનના પ્રમુખ વોન ડેર લેન સાથે ત્રિપક્ષીય બેઠક અને જર્મન ચાન્સેલર ફેડરિક મેર્ઝ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ દેશોને વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓને સંઘર્ષ સંબંધિત જોખમોથી બચાવવા હાકલ કરી છે. ફ્રાન્સના એવિયનમાં G7 શિખર સંમેલનના આઉટરીચ સત્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષોએ વૈશ્વિક વેપારને વિક્ષેપિત કર્યો છે અને જાનહાનિ કરી છે. દરિયાઈ વેપાર માટેના વધતા જોખમો અને પશ્ચિમ એશિયામાં અસ્થિરતાના માનવ ખર્ચ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા તમામ રાષ્ટ્રોને જોડતા ખલાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની આપણી જવાબદારી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ફ્રાન્સની મુલાકાતના ભાગરૂપે પેરિસ પહોંચશે. ભારતીય ડાયસ્પોરાના સભ્યો તેમના આગમનની રાહ જોઈ રહ્યા છે અને તેમના સ્વાગત માટે તૈયારીઓ ચાલી રહી છે.
1: प्रधानमंत्री मोदी कल सुबह प्रमुख वैश्विक कंपनियों के मुख्य कार्यकारी अधिकारियों यानी CEOs के साथ बैठक करेंगे. यह बैठक दोपहर तक चलने की संभावना है. इसके बाद प्रधानमंत्री यूरोप के प्रमुख प्रौद्योगिकी और नवाचार आयोजनों में से एक विवाटेक शिखर सम्मेलन में भाग लेंगे और वहां उपस्थित प्रतिनिधियों को संबोधित करेंगे. पेरिस में विवाटेक शिखर सम्मेलन का उद्घाटन कुछ ही समय में होने जा रहा है. दुनिया भर के अग्रणी प्रौद्योगिकी कंपनियों, स्टार्टअप्स, निवेशकों और नवाचार क्षेत्र के विशेषज्ञों का इस प्रतिष्ठित आयोजन में जुटना शुरू हो चुका है. कल शाम को प्रधानमंत्री भारतीय समुदाय के विशेष कार्यक्रम में शामिल होंगे और प्रवासी भारतीयों से संवाद करेंगे. कार्यक्रम में भारत की समृद्ध सांस्कृतिक विरासत को प्रदर्शित करने वाली सांस्कृतिक प्रस्तुतियां भी होंगी, जो भारत और फ्रांस के बीच जन से जन संबंधों को और मजबूत करेगी. महेश सोपड़े, आकाशवाणी समाचार, पेरिस, फ्रांस.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મધ્યપ્રદેશના 5 દિવસીય પ્રવાસે જશે. તેઓ અહીં 22 જૂન સુધી બૈતુલ, ઓમકારેશ્વર અને જબલપુરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને શ્યોપુરના પ્રસિદ્ધ કુનો નેશનલ પાર્કની મુલાકાત પણ કરશે. તેમના પ્રસ્તાવિત બૈતુલ પ્રવાસ કાર્યક્રમની તૈયારીઓ સંદર્ભે આજે ટ્રાયલ લેન્ડિંગ અને કારકેડ રિહર્સલ યોજાશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે મોનાકોના પ્રિન્સ આલ્બર્ટ દ્વિતીય સાથે મુલાકાત કરી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે મુલાકાત દરમિયાન નવીનતા અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત મોનાકો ભાગીદારીને વિસ્તૃત કરવા અંગે ચર્ચા કરવામાં આવી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભવિષ્યમાં ભારત મોનાકો સંબંધો વધુ મજબૂત બનશે. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓનો સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું છે. લોકનિવાસ ખાતે આયોજિત સમારોહમાં ઓલ ઇન્ડિયા NR કોંગ્રેસના ધારાસભ્યો પી રાજવેલુ અને VP શિવ કોલુંદુ અને ભાજપના ધારાસભ્ય GNS રાજશેખરને મંત્રી તરીકે શપથ લીધા. લેફ્ટનન્ટ ગવર્નર K કૈલાશનાથને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. મુખ્યમંત્રી N રંગાસ્વામી, મંત્રીઓ, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી N રંગાસ્વામી અને બે

અને આ સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બરાબર 1:20 આપ સાંભળશો.

મુખ્યમંત્રીઓ, ભાજપ નેતા એ નમસ્યવમ અને ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસના નેતા મલ્લાદી કૃષ્ણ રાવે ગયા મહિને શપથ લીધા હતા. દરમિયાન નવી ચૂંટાયેલી પુડુચેરી વિધાનસભા હજુ તેના પ્રથમ સત્ર માટે મળી નથી. વિધાનસભા માટે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી પણ ટૂંક સમયમાં થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક્સ હેન્ડલ @newsunderscore_abid ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 1.78 લાખ કરોડ રૂપિયાના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષમાં 1.54 લાખ કરોડ રૂપિયાના ઉત્પાદનની તુલનામાં 15% વધુનો વધારો છે. નાણાકીય વર્ષ 2020-21 કરતા 110% વધારો છે, જ્યારે આંકડો 84,000 કરોડ રૂપિયાથી વધુ હતો. શ્રી સિંહે કહ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 4,746 કરોડ રૂપિયાની તુલનામાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન 4 ગણું વધ્યું છે. તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતના સંરક્ષણ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો સંરક્ષણ ઉત્પાદન વિભાગ અને અન્ય તમામ હિસ્સેદારોના સામૂહિક પ્રયાસોનું પરિણામ છે. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરલ ભાવ 5.4% ઘટીને $78.66 થયા. આ સાથે આ વર્ષે માર્ચ પછી પહેલીવાર તેલના ભાવ $80 પ્રતિ બેરલથી નીચે ગયા છે. આ ઘટાડો એવા આશાવાદ વચ્ચે આવ્યો છે કે અમેરિકા ઈરાન યુદ્ધ અંગેના કામચલાઉ કરારથી અઠવાડિયાના અંતમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે અને તેલનો વૈશ્વિક પ્રવાહ ફરી શરૂ થશે. ક્રિકેટમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય શ્રેણીની બીજી મેચ આજે લખનૌ ખાતે થોડી વારમાં શરૂ થશે, જેમાં અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હાલમાં 1-0થી આગળ છે. ધર્મશાળામાં રમાયેલી પહેલી મેચમાં ભારતે 7 વિકેટે જીત મેળવી હતી, જ્યારે મહિલા ક્રિકેટમાં આજે આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે થશે. આ મેચ યુકેના લીડ્સમાં ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ શ્રેણીમાં ભારતે પોતાની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે મહારાણા પ્રતાપને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી બિરલાએ કહ્યું કે અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ મહારાણા પ્રતાપે તેમના સિદ્ધાંતો, સંસ્કૃતિ અને માતૃભૂમિના સન્માન સાથે ક્યારેય સમાધાન કર્યું નહીં. તેમની બહાદુરી ફક્ત મેવાડ કે રાજસ્થાનનો જ નહીં, પરંતુ સમગ્ર ભારતવર્ષ માટે પ્રેરણાદાયક વારસાનો ખજાનો છે. શ્રી બિરલાએ દરેકને મહારાણા પ્રતાપના દેશભક્તિ, ફરજ અને આત્મસન્માનના આદર્શોને તેમના જીવનમાં આત્મસાત કરવાનો સંકલ્પ લેવા વિનંતી કરી. કૃષિ અને પ્રક્રિયાકૃત ખાદ્ય ઉત્પાદનો નિકાસ વિકાસ સત્તામંડળના અધ્યક્ષ અભિષેક દવેએ જણાવ્યું કે ભારતની કૃષિ ખાદ્ય ઉત્પાદનોની નિકાસ વધીને 500 વસ્તુઓ થઈ ગઈ છે. અમેરિકા, બ્રાઝિલ, ચીન અને યુરોપિયન યુનિયન જેવા મુખ્ય વૈશ્વિક નિકાસકારોની સ્પર્ધા હોવા છતાં ભારતે આ સિદ્ધિ હાંસલ કરી છે. શ્રી દેવે માહિતી આપી કે ગયા વર્ષે કૃષિ નિકાસ 53 અરબ ડોલર હતી. ભારત વિશ્વના ટોચના 10 કૃષિ નિકાસકાર દેશોમાં સામેલ છે. તેમણે ઉમેર્યું કે દેશે ચોખા અને મસાલા જેવા પરંપરાગત ઉત્પાદનોથી આગળ વધીને કઠોળ, કોકો ઉત્પાદનો, અનાનસ, દ્રાક્ષ અને દાડમનો સમાવેશ કરીને તેની કૃષિ નિકાસમાં નોંધપાત્ર વૈવિધ્યતા લાવી છે, જે હવે ડઝનબંધ દેશોના બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા પહેલા અધિકારીઓએ સમગ્ર કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી છે. આ યાત્રાના સલામત અને સુચારુ સંચાલન માટે બહુસ્તરીય વ્યવસ્થા, મોકડ્રીલ અને સંકલિત કવાયત હાથ ધરવામાં આવી રહી છે. સુરક્ષાદળો, પોલીસ અને નાગરિક વહીવટીતંત્રે આવતા મહિનાથી શરૂઆતમાં શરૂ થનારા પરિવહન માર્ગો, બેઝ કેમ્પ, રેલવે માળખાકીય સુવિધાઓ, લોજમેન્ટ સેન્ટરો અને યાત્રા સાથે જોડાયેલા અન્ય મહત્વપૂર્ણ સ્થાપનોને આવરી લેતી વ્યાપક સુરક્ષા ગ્રીડ સક્રિય કરી છે. પંજાબે તેના રમતગમત ગુડ્સ, ફૂટવેર અને ચામડાના ઉત્પાદનને મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. પંજાબના ઉદ્યોગ અને વાણિજ્યિક વિભાગ દ્વારા દેશની એક મુખ્ય કેન્દ્રીય સંસ્થા ફૂટવેર ડિઝાઇન અને ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ FDDI સાથે એક સમજૂતી કરાર કર્યા છે, જેનો ઉદ્દેશ આ ક્ષેત્રોમાં ઉદ્યોગોને આધુનિક પરીક્ષણ માળખા, કુશળ માનવશક્તિ, ડિઝાઇન અને નવીનતા સપોર્ટ અને મજબૂત બજાર જોડાણ પ્રદાન કરવાનો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. એવિયનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. G7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીએ વૈશ્વિક દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ખલાસીઓ સામેના જોખમથી બચાવવા હાકલ કરી. પુડુચેરી મંત્રીમંડળમાં આજે 3 નવા મંત્રીઓના સમાવેશ સાથે મંત્રી પરિષદનું વિસ્તરણ થયું. નાણાકીય વર્ષ 2025-26માં સંરક્ષણ ઉત્પાદન વધીને રેકોર્ડ 1.78 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું. બ્રેન્ટ ક્રૂડના પ્રતિ બેરેલ ભાવ 5.4

4% ઘટીને $78.66 થયા અને ક્રિકેટમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં બીજી વન ડે, જ્યારે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતનો મુકાબલો નેધરલેન્ડ સામે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે. બેઠકમાં રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે, જેમાં શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ સહિતના કાર્યક્રમ પર ચર્ચા થશે. બેઠક દરમિયાન સિંચાઈ અને પીવાના પાણી, કૃષિ વાવેતર, ખાતરની માગ સહિતની બાબતો પર પણ ચર્ચા થવાની શક્યતા છે. છેલ્લા દાયકામાં ગુજરાતે લગભગ 110 અબજ યુએસ ડોલરની નિકાસ કરી છે. વૈશ્વિક

0: આર્થિક ક્ષેત્રના 12 વર્ષના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરતા અમદાવાદમાં એક આઉટરીચ કાર્યક્રમને સંબોધતા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના અધિક સચિવ અજય ભાદુએ ભાર મૂક્યો કે છેલ્લા 10 વર્ષમાં ભારતની કુલ નિકાસ બમણી થઈને આશરે 863 અબજ US ડોલર સુધી પહોંચી છે. પ્રાદેશિક નિકાસ વૃદ્ધિ પર ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું હતું કે 2014-15 અને 25-26 વચ્ચે ગુજરાતમાંથી સેઝ નિકાસમાં લગભગ 67% વધારો થયો છે. તેમણે માહિતી આપી હતી કે આ ઝોને અર્થતંત્રમાં 3,793 કરોડ રૂપિયાથી વધુનું યોગદાન આપ્યું છે અને 2.22 લાખથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરના 6-4 નજીક ભારતીય તટરક્ષકની થીમ પર બનેલા સર્કલનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે દરિયાઈ સુરક્ષા અને માદક પદાર્થ પકડવામાં તટરક્ષકની કામગીરીને બિરદાવી શ્રી સંઘવીએ રાજ્યના નાગરિકો વતી તટરક્ષકનો આભાર માન્યો. વડોદરામાં એક ટ્રક અને ખાનગી ટ્રાવેલર્સની બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના એક બાળક સહિત 6 લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને SSG હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બસવાડાથી સુરત જતી બસ અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે કોટંબી સ્ટેડિયમ પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. SDRF, NDRF, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. કચ્છમાં આજે બપોરે 12:39 વાગે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા. રેક્ટલ સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી છે, જ્યારે તેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 11 કિલોમીટર દૂર નોંધાયું હોવાનું ગાંધીનગરની ભૂકંપ શાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું છે. ગાંધીનગરમાં રાષ્ટ્ર નિર્માણ, સુશાસન અને કુશળ વહીવટના સફળ અને ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત આગામી 19-21 જૂન દરમિયાન પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થશે. ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ પરિસરમાં 6:00 થી રાત્રે 10 વાગ્યા સુધી ત્રિદિવસીય મહોત્સવમાં રાષ્ટ્રના વિકાસની ઝાંખી સાથે સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. આ કાર્યક્રમમાં વિવિધ ખ્યાતનામ કલાકારો તેમની કલા પ્રસ્તુતિ કરશે. વિકસિત ભારત એટ 2047 માટે વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે ગાંધીનગર જિલ્લામાં પ્રગતિ પથયાત્રા યોજાય, જેમાં મહાનુભાવો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને જિલ્લાના વિકાસ કાર્યો, આધુનિક શિક્ષણ પ્રણાલી, તકનીકી સંસ્થાઓ અને ઔદ્યોગિક ધરોહરની ઝાંખી કરાવાય. વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના શેરગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં ધારાસભ્ય હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં ખેત બચાવો અભિયાન અંતર્ગત સંકલ્પ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગરના સણોસરા ગામે જનકલ્યાણ શિબિરનું આયોજન કરાયું. આ શિબિરમાં નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લાના સ્થાનિક ગુના શાખાએ 49 જેટલા ગુનામાં સંડોવાયેલા આરોપીને મહારાષ્ટ્રથી પકડી પાડ્યો છે. આરોપીએ અરવલ્લી ઉપરાંત મહીસાગર, ભાવનગર, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની દુકાનોમાં પણ ચોરીની કબૂલાત કરી હોવાનું જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
1: 150 જેટલા સીસીટીવી ના પોઈન્ટ ચેક કરેલા છે, લગભગ 25 જેટલા સરદારો ચેક કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અલગ અલગ ટાઈપના ટેકનિકલ ટૂલ્સ જે અમારી પાસે છે, જેમાં ICGS સિસ્ટમ છે, બીજી પ્રાઇવેટ એપ છે, ટાવર ડમ્પ છે, એના આધારે એક આરોપી મહારાષ્ટ્ર મુંબઈથી પકડી આવ્યા છે, જેનું નામ છે સિરાજ. એની સાથે બીજા એક આરોપી જે છે સલમાન કરીને, એ ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં જેલમાં છે અને એક આરોપી અમારે પકડવાનો બાકી છે જીગો કરી.
0: ગીર સોમનાથના કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ આગામી 21 તારીખે સોમનાથ પરિસરમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓની સમીક્ષા કરી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે આઇકોનિક પ્લેસ અને તીર્થસ્થળ સોમનાથ સહિત તાલુકા કક્ષાના સ્થળ પર ઉજવણી થાય અને તેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આયોજન કરવા જણાવ્યું. કલેક્ટરે રાજ્યકક્ષાના યોગ દિવસના પ્રસારણ માટે કનેક્ટિવિટી કાર્યક્રમને અનુરૂપ બેકડ્રોપ, યોગ ટીચર દ્વારા યોગ નિદર્શન સહિતની વ્યવસ્થાઓ યોગ્ય રીતે ગોઠવવા તે માટે અધિકારીઓને સૂચના આપી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: હવે આપ મોરબી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રવિ મોટવાણી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુસર સનાળા ખાતે શક્તિ માતાના મંદિર પરિસરમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા તથા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ આ આયોજનમાં ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું. મોરબી તાલુકાના નીચી માંડલ ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત એક ભવ્ય જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં ગ્રામીણ વિસ્તારના નાગરિકોના વ્યક્તિલક્ષી પ્રશ્ન અને રજૂઆતોનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. ઔદ્યોગિક હબ ગણાતા મોરબીના સ્થાનિક ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપવા તેમજ તેમના વિકાસને વધુ વેગ આપવાના આશય સાથે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમની પ્રત્યક્ષ સ્થળ મુલાકાત કરવામાં આવી. દરમિયાન તેમણે સિરામિક, પેપર મિલ અને કાપડ સહિતના ઉદ્યોગોના અદ્યતન પ્લાન્ટ્સમાં ઉત્પાદન પ્રક્રિયાનું નિરીક્ષણ કરી ઔદ્યોગિક નીતિઓ અને વિકાસલક્ષી પાસાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. કલેક્ટરે પેપર મિલ સંગઠનના પ્રતિનિધિઓ સાથે પેપર ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો અંગે પણ વાતચીત કરી હતી. મોરબી જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડતી કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય મોરબી ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 11 વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહની ઉપલબ્ધ ખાલી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી આગામી 25 તારીખ સુધી અરજીઓ મંગાવવામાં આવી છે. આ નિવાસી શિક્ષણ વ્યવસ્થાનો લાભ લેવા માટે ઉમેદવારે શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન જિલ્લાની માન્ય CBSE અથવા રાજ્ય શિક્ષણ બોર્ડ GSEB સંલગ્ન શાળામાંથી ધોરણ 10ની પરીક્ષા ઓછામાં ઓછા 60% ગુણ સાથે પાસ કરેલી હોવી અનિવાર્ય છે. તેમજ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનારા ઉમેદવારે ધોરણ 10માં વિજ્ઞાન અને ગણિત વિષયમાં પણ ન્યૂનતમ 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. વયમર્યાદાના નિયમ મુજબ વિદ્યાર્થીની જન્મ તારીખ 1 જૂન 2009 થી 31 જુલાઈ 2011 વચ્ચે બંને તારીખો સહિત હોવી જરૂરી છે. વિદ્યાર્થીઓની પસંદગી નવોદય વિદ્યાલય સમિતિના નિયમો મુજબ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ગુણોના મેરિટના આધારે તદ્દન પારદર્શક રીતે કરાશે. આ માટેના ફોર્મ મેળવવા ઈચ્છુકો જવાહર નવોદય વિદ્યાલય મોરબીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે અથવા સંસ્થાની અધિકૃત વેબસાઇટ www.navodaya.gov.in કે www.jnvmorbi.org.in પર વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતું ગાંધીનગર સંચાલિત શોભેશ્વર રોડ પર આવેલી ડોક્ટર BR આંબેડકર સરકારી કુમાર છાત્રાલયમાં નૂતન શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓ સરકારી પોર્ટલ esamajkalyan.gujarat.gov.in પર જઈ સમયમર્યાદામાં ઓનલાઈન અરજી કરી શકે છે. કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ આગામી 30 જૂન સુધી ઓનલાઈન ઉમેદવારીપત્ર ભરી શકશે. જળ એ જીવનના મંત્રને સાર્થક કરતા જિલ્લાના લક્ષ્મીવાસ ગામે જળ વ્યવસ્થાપન અને વિતરણના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી. નવી દિલ્હી ખાતે આયોજિત જળ મહોત્સવ 2026 દરમિયાન લક્ષ્મીવાસ ગામને તેની આધુનિક અને સુઆયોજિત પાણી વિતરણ વ્યવસ્થા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાનું સન્માનપત્ર એનાયત કરાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મીવાસ ગામે પાણી વિતરણના સુદૃઢ માળખા માટે સમગ્ર ગુજરાતમાં અગ્રેસર રહીને અન્ય માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. હમણાં જ આપ મોરબી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રવિ મોટવાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું હિમાલી વ્યાસ નાયકે ગાયેલી જય શ્રી મહેતાની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનો. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

દરેક માણસને એકલતા ડંકતી જ હોય છે. ન કહેલા શબ્દોના અર્થ પામી શકે તેવા હમસફરની તલાશ પૂરી ન થાય ત્યાં સુધી જંગલી ઘાસની જેવી નિરવતા અનુભવાય છે.

પ્રેમમાં ગળાડૂબ થયા પછી સંસાર રથ પર એ બે મળેલા જીવો સવાર થાય છે, પણ એને ઘેરી વળે છે જિંદગીની કડવી વાસ્તવિકતાઓ અને રોજિંદી ઘટમાળ. વર્ષો નીકળી જાય છે અને એક દિવસ પ્રિયતમાના થોડા સફેદ વાળ જોઈ વર્ષો ગુમાવ્યાનો અફસોસ ઘેરી વળે છે. બોલા અબોલા રિસામણા મનામણા કેટલા, બોલા અબોલા રિસામણા મનામણા કેટલા, યાદ કર કેટલી વાર સાથે બેસીને રોયા, થોડા સફેદ વાળ પ્રિય આજે તારા જોયા.

नमस्कार, 354 पूर्णांक 6 दशांश मीटर्स अर्थात 846 किलोहर्ट्स पर આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 5 થવા આવે છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ. સભાના આરંભે સાંભળીએ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. લતા મંગેશકર અને એસપી બાલાસુબ્રમણ્યમને સાંભળીએ. ફિલ્મનું નામ વંશ.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. આપ ભી માનનીય પ્રધાનમંત્રી કે મન કી બાત કા હિસ્સા બન સકતે હૈ. ઇસકે લિયે આપ અપને સુઝાવ 26 જૂન તક ટોલ ફ્રી નંબર 1800117800 પર રિકોર્ડ કર સકતે હૈ, યા ફિર 1922 પર ભી કોલ કર સકતે હૈ. નમો એપ યા માઈ ગોવ કે ઓપન ફોરમ મે પોસ્ટ કર સકતે હૈ, યા પોસ્ટ બોક્સ નંબર 111 આકાશવાણી દિલ્હી પર ભેજ સકતે હૈ. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

અરિજિત સિંઘના સ્વર સાથે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ અહીંયા સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની શરૂઆતમાં સુરેશ દલાલની આ રચના ભાવના પરમારના સ્વરમાં સાંભળીએ.

0: ઝુબિન ગર્ગ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ગેંગસ્ટર. ગુલમહોર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું વસંત રોહિત અને ગોરધનભાઈ વ્યાસના સ્વરમાં લોકગીતો.
1: જીવનની વાત સાંભળીને માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ગોરધનભાઈ વ્યાસના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા દેવાયત પંડિતની રચના. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 થવા આવી છે. હવે સાંભળીશું સિંધીમાં સમાચાર.

કિશોર કુમારના સ્વર સાથે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર અહીંયા સમાપ્ત કરીએ છીએ. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હવે પછી બરાબર 7 વાગ્યે અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ જયમાલા સાંભળશો.

જયમાલાનું શેષ ભાગ એક અંતરાલ બાદ સાંભળીએ. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હવે પછી બરાબર 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશું.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ. વડોદરામાં ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મોત. ભારતીય રેલવેએ 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી. 1,22,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીના આરોપીને અમરેલી પોલીસે ઝડપી પાડ્યો. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો છે. આ પ્રસંગે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શાળા અભ્યાસક્રમ માળખું અને શાળા ગુણવત્તા માળખાનું પણ લોકાર્પણ કરાયું. દરમિયાન શ્રી પટેલે જણાવ્યું, શિક્ષણમાં પણ ગુજરાતને સમગ્ર દેશમાં અગ્રેસર લાવવાની નેમ વ્યક્ત કરાઈ છે.
1: આપણે શું કાર્ય કરવું, કેવી રીતનું કાર્ય કરવું, એના માટેનો આપણો ગોલ નક્કી કરી અને આગળ વધીશું તો 100% ગુજરાત અત્યારે દરેકે દરેક ક્ષેત્રે નંબર 1 છે. તો શિક્ષણમાં પણ નંબર 1 ઉપર આપણે આવવું જરૂરી છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક કારણસર આપણે હજુ પણ એમાં ક્યાંક ને ક્યાંક પાછા પડીએ છીએ, તો એ આપણે આ વખતથી પાક્કા પાયે મજબૂતીથી આમાં આગળ વધીશું.
0: રાજ્યના શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણેએ નવા અભ્યાસ માળખાની વિગતો આપી. તેમણે કહ્યું, અગાઉ ધોરણ 10 પછીના 2 વર્ષનો અભ્યાસ હતો, જ્યારે હવે 15 વર્ષના અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. હવે 5+3+3+4 પદ્ધતિ મુજબ અભ્યાસ કરાવવામાં આવશે, જેમાં પૂર્વ પ્રાથમિકમાં 3 વર્ષનો અભ્યાસ સામેલ છે. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતેથી 51 ટુ વ્હીલર મોબાઇલ હેલ્થ યુનિટ અને 9 નવા મોબાઇલ હેલ્થ યુનિટને લીલી ઝંડી આપી છે. આ અંગે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ જણાવ્યું, રાજ્યના 14 જિલ્લામાં શરૂ થયેલા આ મોબાઇલ હેલ્થ યુનિટથી છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓની પહોંચ હવે વધુ ઝડપી અને સરળ બની છે.
2: અમારી ટીમ આરોગ્ય જ્યારે આ નિર્ણય લીધો કે હિલ પર જ્યાં નાનો રસ્તો છે કે એક ઝૂંપડું છે, તો આ એક ઝૂંપડા સુધી ડોક્ટરની ટીમ અને દવા એને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, જે નીચે આવી શકે એમ નથી, અથવા તો ત્યારે એક જ ઝૂંપડું હોય, તો આ માટે 51 તાલુકામાં 1 ટુ વ્હીલ ગાડી અને એની સાથે ડોક્ટર્સ અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમનું બેઝિક પ્રકારની સારવાર કરી શકે.
0: વડોદરામાં એક ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 9 વર્ષના એક બાળક સહિત 7 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. મળતી માહિતી મુજબ રાજસ્થાનના બસવાડાથી સુરત જતી બસ અને રોડ પર ઉભેલી ટ્રક વચ્ચે કોટંબી સ્ટેડિયમ પાસે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ ટક્કર થતા આ અકસ્માત સર્જાયો.

0: હતો. એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને વડોદરા અગ્નિશમન દળની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી છે. ભારતીય રેલવેએ રાજ્યમાં 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું કે આ રેલખંડના ડબલિંગથી કચ્છ ક્ષેત્રમાં રેલ સંપર્ક અને સંચાલન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, તેમજ ભવિષ્યમાં યાત્રી અને માલ પરિવહનની વધતી માંગને પૂર્ણ કરવામાં મદદ મળશે. ડબલ લાઇનથી દર વર્ષે 12 મિલિયન ટન વધારાનું માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે લોજિસ્ટિક્સ અને ઔદ્યોગિક સંપર્ક ને મજબૂતી મળશે. દેશની કુલ વિશેષ આર્થિક ક્ષેત્ર સેઝ નિકાસમાં રાજ્યનો 21% જેટલો ફાળો છે. અમદાવાદમાં આજે ગુજરાતમાં સેઝના 12 વર્ષની સિદ્ધિઓ અને ભવિષ્યનું વિઝન વિષય પર યોજાયેલા આઉટરીચ પ્રોગ્રામમાં ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર જ્ઞાનેશ્વર પાટીલે જણાવ્યું કે રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી નીતિઓના પરિણામે આજે ગુજરાતના સ્થાનિક સેઝ રોકાણ, રોજગાર અને ઇનોવેશનના મહત્વના કેન્દ્રો બન્યા છે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ અજય બહાદુએ જણાવ્યું, દેશમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે રાષ્ટ્રીય સ્તરે ટ્રેડ કનેક્ટ, ટ્રેડ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિસ્ટિક પોર્ટલ અને મર્ચેન્ડાઇઝ ઇમ્પોર્ટ મોનિટરિંગ પોર્ટલ જેવા ડિજિટલ પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યા છે.
1: પિછલે 12 સાલો મેં આપ યે દેખીએ કે પૂરા પહેલે જો પેપર વર્ક સે એક્સપોર્ટ કા ઓથોરાઇઝેશન ઓર એક્સપોર્ટ કે લાઇસેન્સિંગ ઓર એક્સપોર્ટ કા જો આપકા ઓથોરાઇઝેશન કા એક્સપોર્ટ ઓબ્લિગેશન કો સર્ટિફિકેટ વગેરે કરના હોતા થા, વો સારા કા સારા ચીજ જો હૈ વો ડિજિટાઇઝ હો ગઈ. ઓર તીસરા જો બડા ઉપલબ્ધિ મેને બતાઈ, બહોત સારે પ્રોડક્ટ્સ મેં મેને બતાઈ કે જૈસે આજ પિછલે કુછ સાલો મેં 500 સે જ્યાદા પ્રોડક્ટ્સ એસે હૈ કે જો હમ નયા પ્રોડક્ટ્સ લેકે સામને આયે હૈ, નયે માર્કેટ્સ લેકે સામને આયે હૈ, જો કે હમારે પ્રોડક્ટ જો પહેલે જૈસે કુછ જગહ પે હમારી કોફી જા રહી થી, વો માર્કેટ્સ બઢ કે 20-25-30 ઓર કન્ટ્રીઝ મેં વો જાને લગ ગઈ.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. 21 જૂને યોજાનારી નીટ યુજી પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા જીએસ મલિકે વિડીયો કોન્ફરન્સ યોજી હતી, જેમાં નીટ સંબંધિત કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે શ્રી મલિકે કાયદો અને વ્યવસ્થાના આઈજીપી મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પરીક્ષા કેન્દ્રોમાં ઉમેદવારોની સંખ્યાને ધ્યાનમાં રાખી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ કેન્દ્રો પર કડક નજર રાખવામાં તેમજ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની તમામ માર્ગદર્શિકાઓનું પાલન સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે. પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ તથા અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોના સુરક્ષિત જમા કરાવવાની અલગ અલગ વ્યવસ્થા કરવા પણ આદેશ અપાયા છે. રાજ્યના તમામ સ્થાનિક પોલીસ મથકોને માદક પદાર્થ વિરોધી કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ વડા જીએસ મલિકે આદેશ આપ્યો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસને પણ એનડીપીએસ કેસો નોંધવાની જવાબદારી આપવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા હેઠળ અમરેલી પોલીસને મોટી સફળતા મળી છે. 1,22,00,000 રૂપિયાની સાયબર છેતરપિંડીના આ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને તેના સાગરીતોને જરૂરિયાતમંદ લોકોને લોન અથવા ઉછીના નાણાં આપવાની લાલચ આપી તેમના નામે ઓનલાઈન બેંક ખાતાઓ ખોલાવ્યા હતા. ત્યારબાદ ખાતાની વિગતો, કીટ અને સીમકાર્ડ મેળવી દેશના વિવિધ રાજ્યોમાં થયેલી સાયબર છેતરપિંડીની રકમ આ ખાતાઓમાં જમા કરવામાં આવી હતી. આરોપી સામે અમરેલી, સાવરકુંડલા, લીલીયા, વડોદરા અને નવી મુંબઈ સહિત વિવિધ સ્થળોએ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે આજે બનાસકાંઠામાં સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત રાજ્યમંત્રી કમલેશ પટેલ અને પ્રવીણ માળીએ વૃક્ષારોપણ કર્યું હતું. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં પ્રગતિ પથ યાત્રા યોજાઈ હતી. જૂનાગઢના પ્લાસવા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તો મહેસાણા જિલ્લામાં મેવું, બેચરાજી, વિજાપુર, ઊંઝા અને સતલાસણ ખાતે જનકલ્યાણ

0: શિબિર યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે આગામી વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વ્યસ્ત દિનચર્યા વચ્ચે કર્મચારીઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે તે માટે યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો હતો. તો ડાંગ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઈ ગઈ. રાજ્યમાં આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે આવતીકાલે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે તેમ હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે.
1: 17 જૂન से लेकर 23 जून तक इसमें अगले दो दिन के लिए हल्का से मध्यम बरसात का संभावना बताया गया है गुजरात रीजन के लिए. इसमें जो डिस्ट्रिक्ट आज आ रहा है इसमें बनासकांठा, साबरकांठा, अरवली के लिए दिया गया है उत्तर गुजरात में, और दक्षिण गुजरात में भरूच से लेकर दक्षिण जो जिला है जैसे सूरत, तापी, डांग, वलसाड, दमण, दादरानगर हवेली और नवसारी के लिए दिया गया है. सौराष्ट्र कच्छ के लिए आज आइसोलेटेड कद्दूकस थाना में हल्का से मध्यम बरसात का संभावना बताया गया. अमरेली, भावनगर, गीर सोमनाथ और दीव के लिए बताया गया.
0: અમદાવાદ મેડિસિટી ખાતે અંદાજે 295 કરોડ રૂપિયાના ખર્ચે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓથી સજ્જ કરોડરજ્જુ સંસ્થા રમત, ઇજા અને પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરાશે. આ પ્રોજેક્ટના આયોજન પ્રગતિ અંગે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. તો વલસાડ નગરપાલિકાએ શહેરીજનો માટે વેરા વસૂલાતમાં રિબેટ સ્કીમ અમલમાં મૂકી છે, જેમાં ચાલુ વર્ષના મિલકતવેરા પર 10% વળતર આપવામાં આવી રહ્યું છે. આ યોજનાનો લાભ આગામી 30 જૂન સુધી જ મળવાપાત્ર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી નિપુણ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. રાજ્યમાં પ્રથમવાર ટુ વ્હીલર આરોગ્ય યુનિટ સેવાઓનો આજથી પ્રારંભ. વડોદરામાં ટ્રક અને ખાનગી બસ વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મોત. ભારતીય રેલવેએ 493 કરોડ રૂપિયાના ખર્ચે આદિપુર ભુજ ડબલિંગ યોજનાને મંજૂરી આપી. અને ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: યાર કોઈ
3: ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક દીપ દર્શન ધૂપ અગરબત્તી ધૂપ સ્ટિક્સ કોન્સ એવમ હવન સામગ્રી
4: સુબહ જલાઓ શામ જલાઓ
5: દીપ દર્શન ધૂપ
4: સુબહ જલાઓ શામ જલાઓ
5: દીપ દર્શન ધૂપ
6: 96.7 FM આપ ટ્યુન કર્યું છે. અમારા મુંબઈ કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમ જયમાલાનો શેષ ભાગ સાંભળીએ.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ એક ગીત. કાર્યક્રમમાં સાંભળીએ સહેજાન મુઝીબ અને અર્ચના શ્રીકાંતના સ્વરમાં ફિલ્મ રેવાનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે અમર્યા અને શબ્દો છે ચેતન ધનાનીના.

कर तू सागर तू, ओम कंकर में शंकर तू, राही तू मंजू तू।

0: यूट्यूब चैनल और प्रसार भारती के ऐप न्यूज ऑन एयर और OTT प्लेटफॉर्म वेव्स पर सजीव प्रसारण लाइव स्ट्रीमिंग के माध्यम से। तो याद रखें, रविवार 28 जून सुबह 11 बजे मन की बात।
1: नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़ियेचा वांचे छे मुख्य समाचार। ફ્રાન્સમાં G7 શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વિકાસશીલ દેશોને આર્થિક સશક્ત બનાવે તેવું તંત્ર વિકસાવવા જણાવ્યું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠક. ગુજરાતમાં 493 કરોડ અને મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચની રેલવે પરિયોજનાને મંજૂરી. ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના એવિયામાં G7 શિખર સંમેલનમાં એક મહત્વના કાર્યસત્રને સંબોધતા કહ્યું, આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓએ વિકાસશીલ દેશોને આર્થિક મજબૂતી આપે તેવું તંત્ર બનાવવું જોઈએ. તમામ લોકો માટે સંતુલિત, સમાવેશી અને સતત આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવું એ આ સત્રનો વિષય હતો. શ્રી મોદીએ આફ્રિકા, લેટિન અમેરિકા, પ્રશાંત ટાપુ દેશોને જોડતી સંપર્ક પરિયોજનાઓનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે સંપર્ક અને વેપારમાં વૃદ્ધિ લાવવા આંતરરાષ્ટ્રીય ટ્રાફિક ભાગીદારી તૈયાર કરવાનો પણ મંતવ્ય રજૂ કર્યો. તે અંતર્ગત G7 દેશોની મૂડી, ભારતીય પ્રતિભાવો અને વૈશ્વિક દક્ષિણના દેશોને એકસાથે લવાઈ શકે છે. શ્રી મોદીએ કહ્યું કે ચોક્કસ વૃદ્ધિથી સમાવેશી અને લોકોના વિકાસને મજબૂતી મળે છે. તેમણે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના મૂળ મંત્ર સાથે ભારતની વિકાસગાથાનો પણ ઉલ્લેખ કર્યો હતો. દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે યોજાનારી દ્વિપક્ષીય બેઠક પર સૌની નજર છે.
2: प्रधानमंत्री नरेंद्र मोदी और अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप की यह द्विपक्षीय बैठक काफी महत्वपूर्ण मानी जा रही है. उम्मीद है कि इस बैठक में पश्चिम एशिया संकट पर प्रमुखता से बात होगी. यह बातचीत ऐसे समय में हो रही है जब अमेरिका और ईरान ने युद्ध खत्म करने और हॉर्मुज जलडब्रू मध्य को फिर से खोलने के लिए एक समझौता तय किया है. अब तक हुए काम को लेकर भी चर्चा होने की उम्मीद है. भारत इस दौरान ऊर्जा सुरक्षा के अहम मुद्दे पर भी बात कर सकता है. इन महत्वपूर्ण मुद्दों के साथ साथ दोनों नेताओं के बीच व्यापार से जुड़े सभी पहलुओं पर भी विस्तार से चर्चा होने की उम्मीद है. अंकित कुमार, आकाशवाणी समाचार, एवियो, फ्रांस.
1: આ ઉપરાંત પ્રધાનમંત્રીએ એવિયામાં G7 શિખર સંમેલનથી અલગ જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્ટ્ઝ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે જર્મનીના ચાન્સલર સાથે તેમનો સંવાદ લાભદાયી રહ્યો હતો. તેમણે કહ્યું કે બંને નેતાએ વેપાર, રોકાણ, ચક્રીય અર્થતંત્ર, સંરક્ષણ, IT અને અન્ય ક્ષેત્રમાં સહકારના માધ્યમથી દ્વિપક્ષીય સહકારને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એવિયનમાં G7 સંમેલન દરમિયાન યુરોપિયન પરિષદના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન સંઘના વડા ઉર્સુલા વોન ડેર લેયન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ત્રણેય નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. તેમણે ભારત યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પર વાટાઘાટોના તાજેતરના નિષ્કર્ષની નોંધ લઈ તેને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી હતી. ભારતીય રેલવેએ મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચે સોમતાને ચીખલી કોર્ડ લાઇન પરિયોજનાને મંજૂરી આપી છે. તેના નિર્માણથી પનવેલ જંકશન પર ભીડ ઘટશે. રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે આ નવી કોર્ડ લાઇન કરજત માર્ગ પર ચીખલી અને રૂહા માર્ગ પર સોમતાને વચ્ચે એક મહત્વનો રેલવે સંપર્કની અછતને દૂર કરશે. તેનાથી ટ્રેનોને પનવેલ જંકશનમાં પ્રવેશ કર્યા વગર તેમજ એન્જિન બદલ્યા વગર કરજત તરફ રૂહા કોરિડોર વચ્ચે નિરંતર કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત રેલવેએ ગુજરાતમાં 493 કરોડ રૂપિયાના ખર્ચે 49 કિલોમીટર લાંબા આદિપુર ભુજ ખંડની ડબલિંગ યોજનાને પણ મંજૂરી આપી. તેનો ઉદ્દેશ કચ્છ ક્ષેત્રમાં રેલવે સંપર્કને મજબૂત બનાવવાનો અને તેની ક્ષમતા વધારવાનો છે. ભારતીય રેલવે પૂર્વ રેલવે પર સિગ્નલિંગ પ્રણાલીના આધુનિકીકરણ માટે 405 કરોડ રૂપિયાની પરિયોજનાને પણ મંજૂરી આપી છે. તે અંતર્ગત 32 રેલવે મથક પર રિલે આધારિત ઇન્ટરલોકિંગ સિસ્ટમને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગમાં પરિવર્તિત કરાશે. રેલવે મંત્રાલયે આ પરિયોજનાને સિગ્નલિંગ માળખાના આધુનિકીકરણ અને રેલવે સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું.

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ફોલો કરશો. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત થયાના અહેવાલ છે. ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના મેજિસ્ટ્રેટ અવનીશ રાયે કહ્યું હતું કે એક જ પરિવારની 9 મહિલા ઈ રિક્ષામાં અન્ય એક ગામમાં લગ્ન સમારોહમાં જઈ રહી હતી. દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે ટક્કર થતાં 6 મહિલાના મોત થયા છે, જ્યારે ઈજાગ્રસ્ત 3 મહિલાને હોસ્પિટલ ખસેડાઈ છે. બીજી તરફ ગુજરાતના વડોદરામાં વહેલી સવારે 4 વાગે કોટંબી સ્ટેડિયમ પાસે એક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે, જ્યારે 27 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોએ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ભારત એક મુખ્ય ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. હવે ભારત વિશ્વનું 6ઠું સૌથી મોટું ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ છે. પુણેમાં એક અમેરિકી કંપનીના ઉત્પાદન એકમના ઉદઘાટન સમારોહમાં શ્રી વૈષ્ણવે કહ્યું કે હાલમાં દેશમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ નિર્માણાધીન છે અને આ વર્ષના અંત સુધીમાં તેની સંખ્યા વધીને 4 થઈ જશે.
1: दो प्लांट का प्रोडक्शन स्टार्ट हो चुका है और दे हैव स्टार्टेड इन गुड फुल स्विंग. थर्ड प्लांट का इनॉग्रेशन जुलाई में होगा एंड बाय डिसंबर 4th प्लांट ऑफ सेमीकंडक्टर्स विल बी फुल्ली फंक्शनल कॉमर्शियल मैन्युफैक्चरिंग इन आवर कंट्री.
0: ઉત્તર પ્રદેશના લખનૌમાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે હાલ મુકાબલો ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાનની ટીમે પહેલા બોલિંગ પસંદ કરતા ભારતે 402 રન બનાવ્યા. ટીમ તરફથી સૌથી વધુ 154 રન સુકાની શુભમન ગિલે કર્યા છે, જ્યારે ઈશાન કિશને 125 રનનું યોગદાન આપ્યું. જ્યારે અફઘાનિસ્તાન ટીમ તરફથી નાંગીરિયા ખારોટે 4, રાશિદ ખાને 3, એ એમ ગઝનફર અને મોહમ્મદ સલીમે 1-1 વિકેટ લીધી હતી. હાલમાં મળતા અહેવાલ મુજબ અફઘાનિસ્તાનની ટીમે 27 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 150 રન કર્યા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. લીડ્સના હેન્ડિગલી ખાતે ગ્રુપ A ક્રિકેટ મેચમાં રમાનારી મેચમાં નેધરલેન્ડ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતે અત્યાર સુધીમાં 11 ઓવરમાં વિના વિકેટે 104 રન કર્યા છે. ફિફા ફૂટબોલ વિશ્વકપમાં ઓસ્ટ્રિયાએ જોર્ડનને 3-1 હરાવ્યું. હવે જોર્ડનનો આગળનો મુકાબલો અલ્જીરિયા સાથે થશે, જ્યારે ઓસ્ટ્રેલિયા ગ્રુપ જેમાં વર્તમાન વિજેતા અર્જેન્ટિના સામે રમશે. અર્જેન્ટિનાએ આજે સવારે અલ્જીરિયાને 3-0 હરાવ્યું હતું. લિયોનેલ મેસીએ આ મેચમાં હેટ્રિક ગોલ કરીને ઇતિહાસ રચ્યો હતો. મેસી વિશ્વકપમાં સૌથી વધુ 16 ગોલ કરનારા વિક્રમમાં જર્મનીના મિરોસ્લાવ ક્લોઝની બરાબરી સુધી પહોંચી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930ની કામગીરીની સમીક્ષા કરી અને તેને ફરીથી સુધારવા અધિકારીઓને સૂચના આપી. શ્રી શાહે અધિકારીઓને રિપોર્ટિંગની સરળતા માટે કૃત્રિમ બુદ્ધિમત્તા AI અને બહુભાષી સહાયનો ઉપયોગ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિથી લઈ સર્જિકલ સ્ટ્રાઇક, બાલાકોટ અને ઓપરેશન સિંદૂર જેવી નિર્ણાયક કાર્યવાહી સુધી ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતના સાર્વભૌમત્વ સાથે કોઈ સમાધાન નહીં કરાય. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંઘે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે પોતાના રાષ્ટ્રીય સુરક્ષા માળખામાં ઐતિહાસિક પરિવર્તન જોયું છે. તેમણે કહ્યું કે ગત 5 વર્ષમાં દેશે સંરક્ષણ ક્ષેત્રમાં અનેક મહત્વની સિદ્ધિઓ પણ હાંસલ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફ્રાન્સમાં G7 શિખર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને વિકાસશીલ દેશોને આર્થિક સશક્ત બનાવે તેવું તંત્ર વિકસાવવા જણાવ્યું. પ્રધાનમંત્રી મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં દ્વિપક્ષીય બેઠક. ગુજરાતમાં 493 કરોડ અને મહારાષ્ટ્રમાં 172 કરોડ રૂપિયાના ખર્ચની રેલવે પરિયોજનાને મંજૂરી. ઉત્તર પ્રદેશ અને

0: ગુજરાતમાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં 12 લોકોના મોત. પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું. 3 મેચની એક દિવસે ક્રિકેટ શ્રેણીની બીજી મેચમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે લખનૌમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: आए और जैसे ही टैक्सी वालों ने पापा को देखा,
2: रामा शेट्टी रामा शेट्टी रामा शेट्टी, और इतनी हड़बड़ी और झुंड वहाँ पर आ गई कि हमें पता ही नहीं चला कि क्या हो रहा है.
3: 21 जून से 12 जुलाई हर रविवार शाम 4 बजे सिर्फ विविध भारती पर.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર તમે સાંભળી રહ્યા છો. ઝરોખ અંતર્ગત રજૂ કરીએ છીએ આજે હવે પછી અને આવતીકાલે રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હવે પછી બરાબર 9 વાગે સાંભળીએ કાર્યક્રમ આપ કે લીએ. ત્યારબાદ 9:30 કાર્યક્રમ ફિલ્મ સંગીત, 10 વાગે છાયાગીત, ત્યારબાદ 10:30 ઢલતી જાય રાત. હવે આવતીકાલે વાર ગુરુવાર 18 જૂન 2026 પ્રસારિત થનારા કાર્યક્રમોની સૂચિ આ પ્રમાણે. સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, ત્યારબાદ 6:30 કાર્યક્રમ અમૃતધારા, જેમાં વિષય છે વિદ્યાર્થી, વક્તા છે અશ્વિન એમ આનાદાણી. 6:30 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 સંગીત સરિતા, બરાબર 7 વાગે ભૂલે વિસરે ગીત સાંભળશો. ત્યારબાદ સવારે 7:30 હમ હે રાહી પ્યાર કે, એ પછી 8:15 કાર્યક્રમ ત્રિવેણી, 8:30 કાર્યક્રમ ચિત્રલોક સાંભળશો. ત્યારબાદ 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10:02 ગુજરાતી ગીત, 10:30 કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. ત્યારબાદ 11:02 કાર્યક્રમ દિલ સે સાંભળશો, એ પછી 11:30 કાર્યક્રમ તરન્નુમ. ત્યારબાદ યાદો કી મહેફિલ 12:05, બરાબર 1 વાગે કાર્યક્રમ સુરીલા સફર, બપોરે 2 વાગે કાર્યક્રમ ત્રિવેણી, ત્યારબાદ 2:35 ગુજરાતી ગીત, ત્યારબાદ 3 વાગે કાર્યક્રમ સખી સહેલી, 4 વાગે કાર્યક્રમ પિટારા. સાંજે 5 વાગે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સરગમ, 5:30 સુરીલી સાંજ, 6 વાગે સુરીલા સફર સાંભળશો. ત્યારબાદ બરાબર 7 વાગે કાર્યક્રમ જયમાલા, 7:45 એક ગીત. ત્યારબાદ 8 વાગે કાર્યક્રમ હવામહેલ, 8:15 ચિત્રલોક, 9 વાગે કાર્યક્રમ આપ કે લીએ, 9:30 કાર્યક્રમ ફિલ્મ સંગીત સાંભળશો. ત્યાર પછી રાત્રિના 10 વાગે કાર્યક્રમ છાયા ગીત, અને 10:30 ઢલતી જાય રાત. કાર્યક્રમોની વિગતો બાદ હવે પ્રસ્તુત કરીએ છીએ કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમની શરૂઆત ફિલ્મ ફતેહના ગીતથી કરીએ, જેમાં ગાયક કલાકાર છે સ્ટેબિન બેન અને રૂપાલી મોકે, સંગીત હરુણ ગવિનનું, શબ્દો મનદીપ ખુરાનાના.

હવે પછીનું ગીત મધુવંતી બાગચી અને સુમંતો મુખર્જીના સ્વરમાં ફિલ્મ હાઉસફુલ 5 થી સાંભળીએ, જેમાં સંગીત છે વ્હાઇટ નોઇઝ કલેક્ટિવનું અને શબ્દો કુમારના.

કાર્યક્રમના અંતમાં ફિલ્મ ક્રેકનું આ ગીત સાંભળીએ, જેમાં સ્વર આપ્યો છે વિશાલ મિશ્રા અને શ્રેયા ઘોષાલે. સંગીત છે તનિષ્ક બાગચીનું, શબ્દો ગુરપ્રીત સૈનીના.

કેમ છો શ્રોતા મિત્રો, 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રાત્રિના 9:30 થઈ રહી છે અને સમય થઈ ગયો છે કાર્યક્રમ ફિલ્મ સંગીતનો. કાર્યક્રમ પહેલાં મિત્રો એક વાત કરવી છે. આપણે આટલું બધું સંગીત સાંભળીએ છીએ ત્યારે ઘણીવાર આ સંગીત કે ગીતના શબ્દોની સાથે આપણા અમુક જે જૂની યાદો પણ તાજી થઈ જતી હોય છે, અને આ બધું થવા પાછળનું કારણ

તમને ખબર છે? કારણ કંઈક એવું છે કે આપણું મગજ સંગીત અને યાદોને એકસાથે સ્ટોર કરતું હોય છે. એટલે જ્યારે સંગીત વાગે એટલે મગજ ફટાફટ યાદોનો ડેટા ટ્રાન્સફર કરી દે. તો બસ, વાતો તો થતી રહેશે. હવે કાર્યક્રમની શરૂઆત કરીએ હાસિલ ફિલ્મના ગીતથી, જેમાં ગાયક કલાકાર છે અભિજીત, સંગીત જતીન લલિતનું, શબ્દો ઇસરાર અંસારીના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

0: પાટીલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમમાં હવે પછીનું ગીત ફિલ્મ શિવાયથી સાંભળીએ. ગાયક કલાકાર છે અરિજિત સિંઘ અને સુનિધિ ચૌહાણ, સંગીત મિથુનનું, શબ્દો સઈદ કાદરીના.

96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. શ્રોતા મિત્રો, તમને એક મહત્વની વાત કહેવી હતી અને એ કંઈક એમ છે કે આજથી એટલે કે 17 જૂનથી 26 જૂન સુધી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય ડ્રગ મુક્ત ભારત સપ્તાહ ઉજવી રહ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ યુવાનો તેમજ આખા સમાજને ડ્રગના દુષ્પ્રભાવ પ્રત્યે જાગૃત કરવાનો છે અને આની સાથે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, જિલ્લા વહીવટીતંત્રો અને વિવિધ સંગઠનો પણ ભાગ લેશે. તો ચલો આપણે પણ આ પહેલમાં ભાગ લઈએ અને પોતે તો જાગૃત થઈએ તેમજ આસપાસના લોકોમાં પણ જાગૃતતા ફેલાવીએ અને ડ્રગનું સેવન અટકાવીએ. અને હા, સ્વસ્થ, જાગૃત અને સશક્ત ભારત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરીએ. કાર્યક્રમમાં આગળ વધી અને સાંભળીએ ફિલ્મ ગેંગસ્ટરનું આ ગીત કે ના સ્વરમાં. સંગીત છે પ્રીતમનું, શબ્દો સઈદ કાદરીના.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: કાર્યક્રમના અંતમાં ફિલ્મ લવ આજકલનું આ ગીત સાંભળીએ, મોહિત ચૌહાણના સ્વરમાં, સંગીત પ્રીતમનું, શબ્દો ઇરશાદ કામિલના.

0: સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે. 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પછી બરાબર 10 વાગે છાયા ગીત સાંભળશો.
1: इस कार्यक्रम के प्रायोजक हैं वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

અમારા સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી આપ સાંભળી રહ્યા હતા. આજનો વિષય હતો નક્સલવાદ. કાર્યક્રમ અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા. એક નજર આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો પર. સવારે 6:05 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. 6:30 અમૃતધારામાં વિદ્યાર્થી વિશે પ્રોફેસર અશ્વિન એમ આણધણીનો ચિંતનાત્મક લઘુવાર્તાલાપ. 6:35 શ્રીરામચરિત માનસગાન. 6:45 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. 7:00 સદાબહાર ગીતો. 7:20 ગુજરાતી ગીતો. 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી અને મનોરંજનનો કાર્યક્રમ સવારે. 9:30 ગુજરાતી ગીતો. 10:02 વડીલો માટેનો કાર્યક્રમ વડલો. વૃદ્ધાશ્રમની વધતી સંખ્યા, એક સામાજિક ચિંતા કે વ્યવસ્થા, એ વિષય પર દક્ષા દવેનો વાર્તાલાપ. 10:45 સુગમ સંગીતનો કાર્યક્રમ, કલાકાર રીતિશા મુખર્જી. 11:02 ફિલ્મ સંગીત. 12:12 ગુજરાતી ગીતો. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીત, કલાકાર હંસા દવે. 1:30 ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગીતો. અમારી સાંજની સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 5:45

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર.

શ્રોતા મિત્રો, વિગતો આપી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની, તે પહેલા સમય સાથે પણ મેળવી લઈએ તાલ. હાલ અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય પ્રમાણે રાત્રિના 11:51 થવા જઈ રહી છે. અને હવે વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. શરૂઆત કરીશું લોકસંગીતના કાર્યક્રમથી, જેમાં સાંભળીશું ગુજરાતી લોકસંગીત. કલાકાર છે બાલકૃષ્ણ વૈષ્ણવ. મધ્યરાત્રિ 12 વાગ્યા છે. ગુજરાતી નાટક બદલી નાખો આ વાર્તા, નિર્માતા જયકૃષ્ણ રાઠોડ. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક સૌનો લાડકવાયો, નિર્માતા રાજેન્દ્ર ભગત. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું બીરેન પુરોહિત

મુક પાટડિયા અને કલ્યાણી કૌઠાલકરના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો હરિહરનના સ્વરમાં. પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTH ડાયરેક્ટ ટુ હોમ, ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, શરૂઆત કરીએ ગુજરાતી લોકસંગીતથી.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી લોકસંગીત, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું ગુજરાતી નાટક બદલી નાખો આ વાર્તા, નિર્માતા જયકૃષ્ણ રાઠોડ. ત્યારબાદ રાત્રિના 1 વાગ્યાથી હશે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્વરમાં હિન્દી ફિલ્મી ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક સૌનો લડકવાયો, નિર્માતા રાજેન્દ્ર ભગત. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું બીરેન પુરોહિત, હસમુખ પાટડિયા અને કલ્યાણી કૌઠાલકરના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો હરિહરણના સ્વરમાં અને પરોઢિયે 5 વાગ્યે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. પ્રસ્તુત છે ગુજરાતી નાટક બદલી નાખો આ વાર્તા.
1: અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે નાટક બદલી નાખો આ વાર્તા. મૂળ તેલુગુ નાટકના લેખક છે શ્રી આર વેટી શ્રીનિવાસુલુ. હિન્દી અનુવાદ ડોક્ટર એમ સંગમેશમ. ગુજરાતી અનુવાદ મહેન્દ્ર ઉપાધ્યાય. નિર્માણ સહાય રવિન્દ્ર પરમાર. પ્રસ્તુતકર્તા જયકૃષ્ણ રાઠોડ.

0: जाओ, छुपी जाओ, खबरदार त्याग अटकी जाओ, आगे बताया छोड़ो, जान थी मारी ना किसे देखने।
1: हाँ बाबजी, बाबजी, बाबजी, हमें तुम्हारे त्याग चोरी करो नहीं आवे। हाँ
2: बाबजी, हमारे पर अटली दया करो बाबजी।
3: बाबजी, बाबजी, हमें तो तरस ची भाव आया छे बाबजी, हमारे तो एक घुटड़ा पानी जो है बाबजी।
2: हाँ बाबजी, हमारे थोड़ा पानी जो
0: है। तुम्हारा कुआं पानी क्या गयो?
1: ये तो बे दिवस पहला सुकाई गयो बाबजी। आ बूढ़ा बाल बच्चा बधाज पानी माटे तरसे मरे छे, एटले अहीं आव्या छे पानी लेवा माटे।
4: अले ए संतु, ला जल्दी घड़ो आप।
0: ए तुम्हारी आ हिम्मत, आज हमारा कुआं पानी लेवा आव्या छो, काले तुम्हारा घर में खावानू नहीं होय तो हमारी पीसेरी थाली झूटवी जवा आवशो। जाओ जाओ सीधी रीते चाले जाओ, नहीं तो भागी ने पुक्को करी नाखे। जाओ
3: बाबजी, बाबजी, आ कुओ तो हमे खोदो तो हमारी पसीना नी मेहनत छे बाबजी, हमारा खोदेला कुआ नु पानी हमे ना लई सके बाबजी।
5: मारो मारी नाखो हमने, पर पानी तो मे भरी शूज जदा चले जोई सुने तो जाओ कुआ माथी पानी भरी लो। उबा उबा जुओ छो सु पानी भरी लो पानी।
0: खबरदार खबरदार खबरदार, जो आगे वध्या छे तो कुआ तरफ कोई आगे बढ़ जाए तो खबरदार, पकड़ो पकड़ो जोई सुई जाए बताओ, पकड़ो मारो मारो मारो मारो मारो मारो मारो
5: मारो मारो मारो मारो मारो मारो मारो मारो। रेडियो वाला के छे अस्पृश्यता दूर थई गई, पर आज आपणा गाम मा शू बन्यो?
3: शू बन्यो? आपणा कुआ नु पाणी सुकाई गयु एटले आपणे गाम ना कुवे पाणी भरवा गया। एमना कुवे पाणी भरवा गया एटले ऊंची जाति ना लोको आपणा पर तूटी पड्या, अरे जानवरो नी जेम मारी कूटी ने आपणे भगाड़ी मुक्या।
5: हे मारा भगवान, हे प्रभु, આ છેડ દૂર કરવા ગાંધી બાપુએ કેટલી મહેનત કરી, પણ આ લોકો પર કાંઈ જ અસર ન થઈ, આ લોકો તો હજુ નથી બદલાયા.
3: ચૂપ રહો દાદા, આ બધું તમારે લીધે થાય છે.
5: શું? મારે લીધે?
3: હા, આપણા ગામમાં દુકાળ પડ્યો, ગામમાં રોજગારી નથી, પશુઓ માટે ઘાસ ચારો નથી. અમે કહ્યું ચાલો ચાલો આપણે બધા શહેરમાં જતા રહીએ, અરે ત્યાં શહેરમાં રિક્ષા ખેંચીને પેટીઓ તો રળી લઈશું. પણ તમે ના માન્યા, અમને બધાને અહીં રોકી રાખ્યા.
5: બેટા, આપણો ગામ તો આપણી માં હોય છે ને.
3: માં?
5: બેટા, હું અહીં જન્મ્યો છું અને અહીં જ મરવાની મારી ઈચ્છા છે. આ વડલાની શીતળ છાયા, આ પશુઓનું ગૌચર, આ બાળકોનું ગિલ્લી દડાનું મેદાન, આ બધું શહેરમાં ક્યાંથી મળશે? એટલે બેટા, મેં શહેર જવાની ના પાડી હતી.
3: અરે દાદા, આ ઊંચી વરણના લોકો તમારી સાથે જાનવરો જેવું વર્તે છે અને તોય તમે આ ગામ છોડતા નથી. પશુઓને ચારો ના મળે તો તમે કસાઈ વાળે વેચો છો, પણ અમારી સાથે શહેર નથી આવતા. આ લોકો તમને હલકી જાતના ગણે છે, ઘૃણાથી જુએ છે, છતાં તમે એમની ચાકરી કરો છો. તમે પાગલ થઈ ગયા છો દાદા, પાગલ. તમે અમારી સાથે શહેર ક્યાંથી આવો?
1: પરશુરામ, જો અમે શહેરમાં તારી સાથે આવીએ તો ત્યાં આવી હેરાનગતિઓ નહીં થાય?
3: ના ડાયા, શહેરો ખૂબ જ બદલાઈ ગયા છે, અરે નથી બદલાયા તો આપણા ગામડા એ તો શહેરોથી ખૂબ દૂર છે. અરે શહેરમાં તો ના જાત આભડછેટ એવી કોઈ વાત જ નથી. અરે ડાયા, તને શું વાત કરું, મેં તો શહેરમાં હોટલોમાં જઈને ઠાઠથી બધાની સાથે બેસીને ખાધું છે. અહીં ગામડાઓમાં તો આ જમીનદારી પગદંડો જમાવીને બેઠી છે, આ ઊંચ નીચ નાચ જાત બધું અહીં જોવા મળે છે. અરે માણસને માણસની જેમ જોવાતો નથી, એટલે તો કહું છું ચાલો ચાલો ભાઈઓ બહેનો, ચાલો અહીંથી શહેરમાં જઈએ, અરે ત્યાં માણસની જેમ જીવી તો શકીશું. ચાલો ચાલો.
1: સારું ત્યારે દાદાજી, આજ સુધી તમારું માન્યું, પણ હવે અમે તમારું સાંભળવાના જ નથી. અમે તો અમારું જીવતર એળે કાઢ્યું, પણ અમારા બાળકો તો ઇજ્જતથી જીવશે. બોલો ભાઈઓ, શું કહો છો? તમે બધા શહેર આવશો ને?

0: સામાન લઈ લો ચલો.
1: હવે જ્યારે બજાર શેર જાય છે તો હું એકલો અહીં રહીને શું કરીશ? આટલા વર્ષ અહીં કાઢ્યા, કેટલું બધું જોયું, હવે જરા શેર પણ જોઈ લઉં. હે દેવી માં, હું તને પગે પડું છું. હું તો અહીં તારા ચરણોમાં જ મરવાનો હતો, આજ માટીમાં મારે બળવું તું. હવે કોણ જાણે આ દેહ ક્યાં પડશે? હું તને છોડીને જાઉં છું દેવી માં, છેવટના પરિણામ જુહાર માં, આખરના જુહાર મારા મારી માવડી.
2: ચાલો બધા જલ્દી જાઓ, ચાલો ચાલો ચાલો નીકળો.

0: थोड़ी बार तो भी जा, रोकई जा बेटा।
1: अरे अरे अरे भाइयो, अरे भाइयो, उभारो उभारो, एक मिनट।
2: सारू करी बेटा, बाळको अंधारा मा चाली नहीं सके, रस्ता मा जीव जनावर होय, अही तळाव सुकाई गयो छे, रेताळ जग्या छे, अही रात रोकाई जईए, थोड़ी जुवार उकाळी लीए, बधा थोड़ी थोड़ी पी लेशु।
3: चांदनी कितनी सुंदर छे ने?
4: हां, पण एने आपणने शू लाभ? आपणा भाग्यमां ही नथी, आपणे आ चांदनी शू करीशु?
2: શું વાત છે બેટા, શું આ કચકચ કચકચ કરો છો? ચાલો બધા અહીંયા આવો, હું તમને એક સુંદર વાર્તા સંભળાવું.
1: અરે દાદા, અમે અહીં મોતનો કોળિયો બન્યા છીએ, અને તમને વાર્તાઓ કહેવાનું સૂજે છે?
3: સંભળાવો દાદા, અમે સાંભળીશું.
2: આ મોટેરાઓને ના સાંભળ્યું તો કંઈ નહીં. સારું, ત્યારે બાળકો તમે જ સાંભળો. બહુ સુંદર વાર્તા છે બેટા.
4: દાદા, તમને આટલી બધી વાર્તાઓ કોણે સંભળાવી?
2: મારા બાપાએ.
3: અને એને કોણે સંભળાવી?
2: એમના બાપાએ.
3: સારું, હવે વાર્તા સંભળાવો દાદા.
2: બધા બેસી જાવ, જો હવે સાંભળો. તું પણ સાંભળજે ઓ દીકરી, સાંભળે છે ને? સાંભળ. એક હતો રાજા, દૂર દેશનો રાજા. રાજા હતો ચિત્ર વિચિત્ર, એને હતી એક રાણી, એક મોટું રાજ્ય હતું આ. અંગ્રેજોનું શાસન હતું ત્યાં, જાડો પાડો સુબો હતો ત્યાં, અને ચિત્ર વિચિત્ર એનો રાજા હતો. સાંભળો છે ને?
3: હા.
2: ચિત્ર વિચિત્ર ભારે મૂરખ પણ હતો. એના સમયમાં આપણને નીચા ને હલકા માનવામાં આવતા હતા. આપણી જાતના લોકોને હલકી વરણના કહીને ગામની બહાર રાખવામાં આવતા હતા.
3: શું કહો છો દાદા?
2: આપણા ગળામાં એક ઢોલ બાંધવો પડતો, જ્યારે ગામમાં જઈએ તો ઢોલ વગાડતા જવું પડતું.
3: પણ એવું કેમ દાદા?
0: અરે બાળકો, તમને એ બધી વાત ક્યાંથી ખબર હોય? જો આ ઢોલ વગાડી આપણી જાતિના લોકો એ ઊંચી જાતિના લોકોને એમ બતાવતા કે અમે જાનવરો છીએ, વેઠિયાઓ છીએ, અમે તમારી સેવા કરવા તૈયાર છીએ.
2: ચૂપ ચૂપ થા, વાર્તાને વાર્તા જ રહેવા દે ને.
0: ઠીક છે ઠીક છે, આગળ સંભળાવો.
2: આપણને હલકી વર્ણના ગણીને કેટલાક તો આપણા તરફ આંખ ઊંચી કરીને જોતાય નહોતા. ઢોલ વગાડતા આવતા જોઈ દૂરથી જ મોઢું ફેરવી લેતા હતા. અમારા ઢોલથી એમને બધું જ સમજાઈ જતું. હવે રાજા ચિત્ર વિચિત્રની વાર્તા સાંભળો.
3: સાંભળાવો દાદા.
2: એ રાજા ભારે અઠીલો, જીદ્દી હતો, એટલો જ પાછો ગાંડો.
3: શું? રાજા ગાંડો?
2: એટલું જ નહીં, એ રાજાને એક સુંદર રાણી હતી.
5: સાંભળો સાંભળો,
3: ગાંડો રાજા અને સુંદર રાણી.
6: જય હો જય હો, રાજ્યના પાલકનો જય હો, રાજાઓના

0: রাজা বাহাদুর ওমা বাহাদুর বালকোনা পালনহার রাজা চিত্র বিচিত্র জয় হো কিল্লা রাজা বাজে ঘোড়া উপর থেকে উতরি রে মহারাজ পধারি রাছে জয় হো মহারাজ নো জয় হো।
1: অলি দাসিও বধু বরাবর છે ને মহারাজ આવી રહ્યા છે
2: જો એ રિસાઈ જશે ને તો પાછા 6 મહિના સુધી દેખાશે નહીં
3: રાણી। અરે ક્યાં છે રાણી? રાણી વાસમાં રાણી ના દેખાય। આ ઓ રાણી રાણી હું આવી ગયો છું।
1: આવો પધારો પધારો પધારો મહારાજ। શિકાર કેવો રહ્યો?
3: મજબૂત, બહુ સારો હતો, પણ મેં બિચારા હરણો ને ન માર્યા, સુવર હંસ કે કબૂતર ને પણ નથી માર્યા। હા વાઘ અને હાથી ની
1: શું
3: શોધ ચલાવી?
1: બાપ રે, તો શું તમે વાઘ અને હાથી નો શિકાર કરી આવ્યા?
3: હા, ત્યારે શું તમે શું વિચારતા હતા?
1: શિકાર કર્યો?
3: શિકાર કર્યો હોત તો તમારી નજરે ના પડત? અમે વાઘ હાથી ચિત્તા બહુ શોધ્યા, પણ કોઈ ના મળ્યા। અમે તો છોડે કંટાળીને પાછા ફર્યા, એક ક્ષેમ કુશળ પાછા આવ્યા। અમે સારું કર્યું ને રાણી?
1: ખૂબ જ સારું કર્યું મહારાજ, ખૂબ જ સારું કર્યું મહારાજ। આ શાહી પથારી પર આ સુંદર ગાલીચો જુઓ।
3: ઓ આ વાહ, ખૂબ સુંદર છે,
1: એ આપને માટે છે, થોડો વિશ્રામ કરો।
3: ઓ રાણી, બસ રાણી હો તો તમારા જેવી।
1: જી જી,
3: ઓ જરા મારા પગ દુખે છે રાણી, જરા પગ દબાવી આપો ને।
1: જી જી જી મહારાજ જી।
3: વાહ, આહ આહા, રાણી તમારા હાથમાં જાદુ છે, જાદુ। તારા હાથના સ્પર્શ થી જ દર્દ મટી જાય છે। આ
1: હું જોઉં છું મહારાજ, શું છે હું જોઉં છું,
3: જો જલ્દી જો છે।
1: અરે ભગવાન, આ તો માકણ છે મહારાજ।
3: શું શું છે?
1: તમે માકડના કરડવાથી આટલા ગભરાઈ આવ છો?
3: ગભરાઈ ગયો? ચૂપ કર! અરે એક માકડની આ હિંમત કે મને કરડે, એને ખબર નથી હું કોણ છું। રાજાઓનો રાજા, પાલકોનો પાલનહાર, જો મામૂલી માકડ મને કરડશે તો સામાન્ય માણસની તો હિંમત જ ખૂબ વધી જાય ને। આ કઈ સામાન્ય વાત નથી, ગંભીર ચિંતાનો વિષય છે। અમારા રાજ્યમાં હવે એક પણ માકડ જીવતો નહીં રહે, બધા જ માકડ મારી નાખો। એને માટે રાજ્યના નાના મોટા બધા જ ખાટલા સળગાવી નાખો, લોકોએ એમના ખાટલા સળગાવી નાખવા જોઈએ, જેથી બધા જ માકડ મરી જાય। અરે કોણ છે આજાર? જાઓ જાઓ, જઈને ઢંઢેરો પીડાવ।
4: માકડ, હવે હું જોઉં છું કે તું કેવી રીતે જીવે છે।

0: સાંભળો, રાજ્યના નગરજનો સાંભળો, બધા જ આમ નગરવાસીઓને સૂચના આપવામાં આવે છે કે કાલે રાત્રે અમારા રાજા રાણીવાસમાં રાણી સાથે વાતો કરતા હતા ત્યારે એક માકડ કરડ્યો.
1: અરે માકડ મચ્છર માણસને નહીં તો શું જાનવરને કરડશે?

0: એટલે રાજ્યના ચિત્ર વિચિત્ર રાજાએ હુકમ આપ્યો છે કે આપણા પ્રાંતના 121 ગામોમાં ક્યાંય કોઈ માકડ જીવતો ન રહેવો જોઈએ, માટે બધા જ નગરજનો અમીર ગરીબ નાના મોટા બધાએ પોત પોતાના ઘરના પલંગ ખાટલા તરત જ આગમાં સળગાવી નાખવા, એવો રાજાનો શાહી હુકમ છે. સાંભળો સાંભળો સાંભળો.
1: શું કહ્યું? ખાટલા સળગાવી દઈએ?
0: હા, જે આ હુકમનો ભંગ કરશે એણે દર મહિને 10 સોના મોરો રાજ્યના ખજાનામાં જમા કરાવવી પડશે. જો આ દંડ નહીં ભરે તો એને ગામના ચોકમાં બધાની હાજરીમાં 100 કોરડા ફટકારવામાં આવશે.
2: હે, કેવું પડે? વિચિત્ર રાજા ને એનો હુકમ પણ વિચિત્ર. એટલે રાજાને માકડ મચ્છર કઈડે અને સજા પ્રજા ભોગવે? હે, આ રાજા અંગ્રેજોની ભેટ સોગાદો આપીને ખુશ રાખે છે એટલે એ લોકો આવી વિચિત્રતાઓ રાખે છે. સમજ્યા? આંખડા કાન કરે છે. જ્યાં સુધી આ રાજા છે ત્યાં સુધી આ બધું આપણે સહન કરવાનું છે. ચાલો ચાલો ભાઈઓ, ખાટલા લઈ લો, હળગાઈ દો, નહીતર દંડ ભરવો પડશે. ચાલો જલ્દી કરો.
1: આ શું મુસીબત? હવે બધાને જમીન પર ભોંય પથારી પર શું પડશે? હે ભગવાન, ચાલો ભાઈ, ચાલો ચાલો ચાલો. હે ચાલો
3: બોલો જાસૂસ, શું સમાચાર છે? રાજ્યમાં બધે શાંતિ છે ને? ક્યાંય કોઈ જ ગરબડ તો નથી ને?
4: ના મહારાજ, ચારે બાજુ શાંતિ જળવાય છે.
3: શું કહે છે મૂર્ખ? અરે, લોકો એમના પલંગ ખાટલા સળગાવે કે નહીં?
4: કહું છું મહારાજ, ગઈકાલે સાંજ સુધીમાં રાજ્યના ધર્માસન પાસે 36,000 અને 24 ખાટલાઓનું દહન થયું છે.
3: દહન થયું? ખાટલા સળગાવ્યા? શાબાશ!
4: એનાથી સળગેલી આગની જ્વાળાઓ આસમાને પહોંચી ગઈ. એમાં બધા જ માકણ મચ્છર બળીને રાખ થઈ ગયા.
3: બળીને રાખ થઈ ગયા માકડ માકડિયા. શાબાશ! ચિત્ર વિચિત્ર રાજા કોઈ સામાન્ય માણસ નથી. સારું, બીજા શું સમાચાર છે
4: મહારાજ?
3: કેને?
4: આપણા પ્રાંતમાં એક ડુંગરિયો નામનો ગાયક છે.
3: હા, તેનું શું છે?
4: એનો જન્મ ક્ષુદ્રકુરમાં થયો છે.
3: ઓહો, તેનું શું છે?
4: એના ગીતો સાંભળીને લોકો ભૂલી જાય છે કે એક ક્ષુદ્ર છે, અછૂત છે.
3: એ શું ગાય છે?
4: એ એના ગીતોમાં લોકોને ભણવાનું કહે છે. એ કહે છે કે ના જાત જેવું કંઈ છે જ નહીં, આ તો ખોટો ભ્રમ છે.
3: એમ? ઓહો, ખૂબ સરસ વાત છે.
4: એ એમ પણ કહે છે કે બધા ધર્મ છેવટે તો માણસની જેમ માટીમાં મળી જવાના છે.
3: શું શું કહે છે?
4: એ એના ગીતોમાં પૂછે છે કે આપણને શુદ્ર કહેનારા આ ભદ્ર લોકો આપણી પાસે એમના કામ કેમ કરાવે છે.
3: સારું, પેલા એ કહે, એણે ગળામાં ઢોલ બાંધ્યો છે કે નહીં?
4: હા, બાંધ્યો છે મહારાજ. પણ એ કહે છે કે એક દિવસ એની જાતિના લોકોને ગળામાંથી આ ઢોલ છોડાવશે.
3: સારો, પહેલા મારે એને જોવો પડશે, સાંભળવો પડશે. જાસૂસ, ચાલ આપણે વેશ પલટો કરી લોકો વચ્ચે જઈને એને સાંભળી લઈએ. તપાસ કર એ કાલે ક્યાં ગાવાનો છે.
4: જેવી આજ્ઞા મહારાજ.
3: જાસૂસ, આ વેશમાં અમને કોઈ ઓળખી તો નહીં લે ને?
4: નહીં સરકાર, આપનો વેશ જોઈ કોઈ નહીં કહે કે આપ રાજા છો.

0: بس بس بس تو تو سار પેલો સામે દેખાય છે એ જ ડુંગરીઓ છે ને?
1: જી મહારાજ, એ જ ડુંગરીઓ છે.
0: અરે, શુદ્રકુળમાં જન્મ્યો છે છતાંય લોકોને એના ઉપર કેટલો બધો પ્રેમ છે, આ લોકો એને ઘેરી કેમ લીધો છે?
2: કેટલા સમય અમારા ગામમાં આવ્યો
3: એ ડુંગરિયા? કદું ગીત ગીત ગીત
4: ગીત નહીં, ગીત નહીં, ગીત નહીં ડુંગરિયા. અમે કહીએ ને એ વિષય પર એક કવિતા સંભળાવો, અમે સાંભળીએ
2: છીએ.
5: સારું, થોડી વાર હું મારું ગીત બંધ કરું છું. કહો, કઈ વાત પર કવિતા સાંભળશો? નદી કિનારો જાંબુડો અને રૂમઝુમનાર. નદી કિનારે જાંબુડો રે, જાંબુડો લહેરાય, જાંબુડે જાંબુ લચી રહ્યા, રૂમઝુમનાર કરે વિચાર. ટોપલી હાથમાં ને નમણી નાજુક નાર, એ તો કરે રે વિચાર. નિંદર ઘેરાણી એની આંખ મારે, એ તો કરે રે વિચાર. રાત વેરાણી જાંબુ વીણતા રે, એ તો કરે રે વિચાર.
2: પેલી છોકરી તકલી ચલાવવાનું છોડીને ચંચલ નજરે ફાફા મારે છે. સામે પેલો ચબૂતરા પર બેઠેલો જુવાનીઓ જોયો, એને તાકી રહી છે. ચાલ ચાલ હવે છોકરી ઉપર કવિતા કરા.
5: તમે લોકો પણ જુવાનીઓ, ચંચલ છોકરી નજર, મને મોરલા જેવું લાગે. મારા ઘર સામે બેઠો મોરલો, બેઠો ટહુકા કરે, ટહુકા કરે, ટહુકા કરે, મોર ટહુકા કરે, ને મારા મનડા હરે. મારી તકલીનો તાર તૂટી જાય, મોર ટહુકા કરે, મોર ટહુકા કરે. મારી તકલીને લાગી તારી નજર, એવી મને વાગી તારી તિરછી નજર. મારા કામમાં થઈ ગઈ ખલેલ, રે મોર ટહુકા કરે, ટહુકા કરે, મોર ટહુકા કરે. માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી? શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? માણસ માણસમાં છે શું ભેદ? હા ભેદ, હા ભેદ બધાય ભરમ. માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ જુદી વાત? કોઈ રાક્ષસે કર્યા જુદા, ને નીચ શૈતાને ભેદ રચ્યા. શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? અરે માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? માણસને ગળે ઢોલ લટકાવ્યા, ઢોલ લટકાવ્યા, કોરડા તો ફટકાર્યા, ગાળો દીધી, કામો કરાવ્યા, કારણ શું? તારી મારી વાત જુદી છે? મારી તારી જાત જુદી છે? અરે માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? તે બનાવ્યા પગરખા, પહેરવા ન પામ્યો તું. તે બનાવ્યો માર્ગ, ચાલવા ન પામ્યો તું. કારણ? કારણ એક જ. શું તારી મારી વાત જુદી છે? મારી તારી જાત જુદી છે? માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે?
0: રાણી.
6: જી જી મહારાજ.
0: આ ડુંગરીઓ શુદ્ર કુળમાં જન્મ્યો છે, પણ ચહેરો મોરો તો ઊંચા કુળનો લાગે છે, અને જ્યારે મસ્ત બનીને ગાય છે તો લોકો નાગની જેમ આનંદથી ઝૂમે છે. સાચું કહું તો એના ગીતોથી તો મને ભય લાગે.

0: ક્યાંક એ મારું અનિષ્ટ ન કરી નાખે.
1: તમારું અનિષ્ટ કેમ મહારાજ?
0: કારણ કે નાત જાતના બંધનોને માનતો નથી. એ પોતાની કોમના લોકો માટે આપણા જેવો જ અધિકાર માંગે છે. કેમ બને? એવું થાય તો સમાજ વ્યવસ્થા ખોરવાઈ ના જાય.
2: મહારાજ, રાજકુમારી આપને મળવા માંગે છે.
0: ઓ, દીકરી પધારી છે. સારું, અંદર મોકલ. રાણી, અમારી દીકરીને મળે અને વાત કરે. કેટલો બધો સમય થઈ ગયો. નહીં, હા, આવી આવી આવી આવ આવ આવ આવ હા, બોલ, શું સમાચાર છે દીકરી?
1: પિતાજી, મેં લોકોને ડુંગરિયા વિશે વાતો કરતા સાંભળ્યા. કહે છે એ સરસ કવિતાઓ લખે છે અને ગાય છે પણ સારું.
0: શું તારે એને સાંભળવો છે? અરે દીકરી, એ તો પાગલ કવિ છે બેટા. એ ગાંડાને શું જોવો તો?
1: પિતાજી, હું એને બસ એક જ વાર જોવા માંગુ છું.
0: નહીં નહીં, એ શક્ય નથી. એ સારી વાત ન કહેવાય બેટા. તારાથી મેલ બહાર ન નીકળાય. જો એક વાત સમજ, જો અત્યારે રાત બહુ વીતી ગઈ છે. જા જા, તું તારા મહેલમાં જઈને સુઈ જા પહેલા.
1: જેવી આજ્ઞા.
0: રાણી, આ કવિ ગાયકને ખતમ કરવો પડશે. હા, ખતમ કરવો પડશે. જોઈએ શું થાય છે.
3: માણસ તો છે માણસ, માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે. શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? માણસ તો છે માણસ, એની ક્યાં કોઈ વાત જુદી છે? ક્યાં કોઈ વાત જુદી છે? એની ક્યાં કોઈ વાત જુદી છે?
1: સખી, આ ગીત કેટલું સુંદર છે. એનું ગીત પણ એની જેમ જ મનને જીતી લે છે.
4: હા, પણ આપણે હવે અહીંથી જલ્દી પાછા વળી જઈએ, નહીં તો વેશ બદલ્યો હોવા છતાં કોઈ આપણને ઓળખી જશે.
1: અરે હું છું ને, તું ડરે છે શાની? તું જા, જઈને એને કહેજે કે હું એના કુળની છું. કાલે રાત્રે આપણે એને મળીશું. જોજે, મારી સાચી ઓળખ ના આપતી. હ, ડુંગરિયા.
5: હા બોલ.
1: આપણા આ મિલનને મહિનો થઈ ગયો નહીં?
5: હા થઈ ગયો.
1: મને તારી વાત સાચી લાગે છે. આ સંઘર્ષમાં હું તારો સાથ આપીશ. હું પણ માનું છું કે માણસે માણસને ગુલામ સમજવાના દિવસો વીતી ગયા. આ ભેદભાવ હવે મટવા જ જોઈએ. હું તારા માર્ગમાં અવરોધ નહીં બનું. પેલું ગીત એકવાર ફરીથી સંભળાવ ને.
5: હું કેટલા વખતથી એ ગાઉં છું, પણ એનાથી લોકો બદલાય છે? શું લોકો આભડછેટ ભૂલી શકશે?
1: ડુંગરિયા, એટલે જ હું તને ચાહું છું અને તને પ્રેમ કરું છું. મારે
5: હા કહેને, કહે.
1: નહીં, જા હટ. મને કહેતા શરમ આવે છે.
5: અરે કહે તો ખરી, વાત શું છે?
1: તું મારી સાથે લગ્ન કરશે?
5: બસ આટલી અમથી વાત. તારા પિતાશ્રીને કહેજે મારા પગ ધુવે. કોણ કોણ છે ત્યાં?
0: ચૂપ રે નીચ બદમાશ, મારી દીકરી સાથે સંબંધ બાંધે છે.
5: કોણ કોણ મહારાજ? પણ આપ અહીં, આ તમારી દીકરી છે? અરે ના, આ તો રમતુડી છે.
0: બકવાસ બંધ કર. અને તું મારી દીકરી કેવડાવવાને લાયક નથી. અરે તે તો મારું કુળ કલંકિત કર્યો. ચાલ સીધે સીધે મહેલમાં ચાલ. અને ડુંગરિયા, તું તારું તો હું આજે માથું જ ઉડાવી દઈશ.
5: મહારાજ.
0: સિપાહીઓ, અરે સિપાહીઓ પકડી લો.

0: પિતાજી, પિતાજી, આમાં ડુંગરિયાનો કોઈ વાંક નથી. એને તો ખબર જ નથી કે હું આપની દીકરી છું. જો એને કઈ થશે તો હું આ મહેલમાં પગ નહીં મૂકું.
1: ચાલ ચાલ ચાલ, જા મહેલમાં ચાલ.
0: પિતાજી,
1: ડુંગરિયા, તારી ઉંમર લાંબી છે એટલે આજે બચી ગયો. જા, હમણાં ને હમણાં મારું રાજ્ય છોડીને ચાલે જા. સાંભળ્યો?

0: तांत्रिक जी मारी प्रतिष्ठा धूळमां रगदोळाई गई। मने आजकल खूब ज अबजस मळे छे। मारी दीकरी एक शूद्रना प्रेममां पड़ी गई। हवे शुं थाय
1: आ विषय गंभीरताथी विचारवुं पड़शे। आ डुंगरीओ सामान्य माणस नथी, લોકોમાં એની ખૂબ જ ચાહના છે મહારાજ।
0: હા સાચું છે,
1: વળી એની જાતિના લોકોનો પણ એને સાથ સહકાર છે। અંગ્રેજ કલેક્ટર સાહેબ પણ આ ડુંગરીયાના ગીતોથી પ્રભાવિત છે। જો તમે એને મારી નંખાવશો તો રાજ્યમાં બળવો થશે, બળવો।
0: એટલે જ તો વિચાર કરું છું કે શું કરું।
2: ભગવાન, કેવો ભયંકર દુકાળ છે આ!
3: બધું જ ઉજ્જડ થઈ ગયું છે, વેરાન થઈ ગયું છે। અરે, પાક બધો જ સુકાઈ ગયો, ઝાડ પાન પણ સુકાઈ ગયા છે, આ નદી નાળામાં પણ પાણી નથી,
2: આકાશમાં ક્યાંય વાદળોય દેખાતું નથી।
3: સાચું કહે છે ભાઈ, પાણી નથી, ચારો નથી, ઢોર રોજ મરવા લાગ્યા છે, કોણ જાણે વરસાદ ક્યારે આવશે। અને રાજા તો વેરો વધારતો જ જાય છે, અમારા દુઃખોમાં એ કંઈ કરતો જ નથી।
4: અને સાંભળ્યું છે રાજા તો એની દીકરીના કારણે ખૂબ જ હેરાન પરેશાન છે, બેચેન છે।
2: એની દીકરીએ તો ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે એ ડુંગરિયા સિવાય બીજા કોઈને નહીં પરણે।
5: શું વાત કરે છે!
3: અરે, એણે તો ખાવા પીવાનું છોડી દીધું છે। વાહ ભાઈ વાહ, વાહ વાહ, હાચો પ્રેમ તો આને જ કહેવાય।
2: અરે છોડો ને આ માથાફોડ, આ જુઓ, આ નદી આપણી માતા છે, જે ક્યારેય સુકાતી નથી, અને એ પણ આ વર્ષે સુકાઈ ગઈ। આવો દુકાળ તો ક્યારેય નથી જોયો।
0: મને મારી દીકરીએ દગો દીધો તાંત્રિક, એણે મારી બધી જ નામના ધૂળમાં મેળવી દીધી। પેલો ડુંગરિયો છે ને, એને ગમે તેમ કરીને ખતમ કરવો છે, પણ જો હું એને મારી નાખું અને લોકો જો બળવો કરે તો બસ, આ જ ભય મને સતાવે છે। એમાં વળી પાછો આ દુકાળ પડે છે।
1: હા, મને એક ઉપાય સૂજો છો મહારાજ। બરાબર છે, હવે આ ડુંગરીઓ જીવતો નહીં રહે મહારાજ।
0: પણ કેવી રીતે
1: મહારાજ? આપણી પ્રજા ખૂબ જ ભોળી છે, એ સંકટ સમયે સાપ પૂતળા અને ઝાડપાનની પૂજા કરવા માંડે છે। લોકો મારી વાત પર વિશ્વાસ કરે છે, હું ભવિષ્યવાણી કરીશ।
0: હા, પણ શું?
1: એ જ કે નદી માતાને ફરીથી પાણી સાથે વહેતી જોવી હોય અને આ દુકાળને દૂર કરવો હોય તો નદી માતાને ચરણે કવિ ગાયક કે રાજાનું માથું ચડાવો।
0: રાજાનું માથું કેમ?
1: એ તો ખરું રહસ્ય છે મહારાજ। જો હું માત્ર કવિ કે ગાયકનું માથું માંગીશ તો લોકો કહેશે કે આ કાવતરુ છે, પણ સાથે રાજાનું માથું રાખું તો લોકો ચૂપ રહેશે, સાચું માનશે। પણ રાજા તો રક્ષક છે, પાલક છે, ભગવાન છે, એટલે એને તો જીવવું જ જોઈએ, અને કવિ ગાયક જે પોતાનું માથું આપવું જ જોઈએ। દેશ અને જનતાના ભલા માટે લોકો કવિ કલાકારનું બલિદાન સ્વીકાર કરશે, કો કેવી યોજના છે મહારાજ?
0: તાંત્રિક, યોજના તો સારી છે, પણ કદાચ વાત ફરી જઈને

0: મારા માથા માટે આવી જશે તો?
1: ના ના ના ના ના ના ના મહારાજ, ન્યાય અને વ્યવસ્થા તમારે આધીન છે, એ તમારી વિરુદ્ધ જાય જ નહીં.
0: એમ
1: હા
0: હા, હું આમ જોવા જાવ તો
1: બરાબર. શાબાશ શાબાશ. હવે જોવાનું એ જ રહે છે કે આ યોજનાનો ખૂબ જ પ્રચાર થાય. વાહ તંત્રી, વાહ વાહ.
2: શું કહ્યું? હે સાંભળ્યું? અરે કે છે કે દુકાળને દૂર કરવા કવિ ગાયક કે રાજાનું માથું માતાના ચરણે ચડાવવું પડશે.
3: હા હા હા, બધા એમ જ કહે છે.
4: અરે કવિ ગાયક તો આપણો ડુંગરિયો છે ને, શું એ પોતાનું માથું માતાને ચડાવવા આપશે?
5: હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે? અરે અરે, રાજાના માણસો આ તરફ આવે છે.
6: અરે કોણ છે ત્યાં? પેલા ડુંગરિયાનું ઝૂંપડું ક્યાં છે?
2: આ પેલું રહ્યું ને, એનું ઝૂંપડું છે.
6: એ અંદર છે?
2: મને ખબર નથી.
6: એને બહાર બોલાવો તો.
5: અરે ડુંગરિયા, અરે ભાઈ ડુંગરિયા, જરા બહાર આવ ને.
7: અરે આ બધી શી ધમાલ છે? અરે આ તો રાજાના સિપાહીઓ છે. કેમ ભાઈ અહીંયા આવ્યા છો?
6: સાંભળો ભાઈઓ, બધા ધ્યાનથી સાંભળજો. આપણા રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો છે. તાંત્રિકજીએ ભવિષ્યવાણી કરી છે કે આપણા રાજ્યના ગાયક અથવા રાજાએ પોતાનું માથું નદી માતાને ચરણે ચડાવવું પડશે. એટલે રાજ્યની ન્યાય વ્યવસ્થાએ નિર્ણય લીધો છે કે રાજ્યનો દુકાળ દૂર કરવા ગાયક ડુંગરિયાએ પોતાનું માથું માતાને ચરણે ધરવું. એમના આદેશથી અમે ડુંગરિયાને લેવા આવ્યા છીએ.
7: શું કહ્યું? હું મારું માથું આપીશ તો દુકાળ દૂર થઈ જશે? મારા મૃત્યુથી રાજ્યનો દુકાળ જતો રહેશે? એટલે કે મારા મૃત્યુથી રાજ્યનું ભલું થશે એટલે મને બોલાવવા રાજાએ તમને મોકલ્યા છે, ખરું? હું આવવાનો નથી. જાઓ તમારા રાજાને કહેજો કે જરૂર હોય તો એ પોતે મને લેવા આવે, એ સિવાય હું જવાનો નથી. એ આવશે તો હું વિચાર કરીશ.
6: તો નહીં આવે તો અમે તને જબરજસ્તથી લઈ જઈશું.
7: એ શક્ય નથી સિપાઈ. આ એકઠા થયેલા લોકોને જુઓ, આ બધા એક સામટો હુમલો કરશે તો તમારું શું થશે?
8: આહા!

0: જો જો જો જો જો રાજા આપણા મહોલ્લામાં આવ્યો.
1: રાજા અહીં જ આવી રહ્યા છે.
2: આપણા મહોલ્લામાં
3: રાજાઓના રાજા, પાલકોના પાલનહાર, શ્રીમાન ચિત્ર વિચિત્ર મહારાજા ડુંગરિયાને આંગણે પહોંચી ગયા છે. ડુંગરિયા જ્યાં હોય ત્યાંથી જલ્દી હાજર થઈ જા.
4: રાજ્યના પાલનહારને મારા પ્રણામ.
5: ઠીક છે ઠીક છે, આ બધું પ્રણામ બધું રહેવા દે. અને કહે કે વાત શું છે? અમારો આદેશ હોવા છતાં તું દરબારમાં ન આવ્યો, ઉલટો મને અહીં બોલાવ્યો. બોલ શું વાત છે?
4: મહારાજ, આપનું આ કાવતરું એ કઈ નાની સૂની વાત નથી. એ હું જાણું છું એમ તમે પણ જાણો છો. હવે મારી વાત જરા ધ્યાનથી સાંભળો મહારાજ. મારી પાસે મારા ગીતોની શક્તિ છે, તમારી પાસે રાજશક્તિ છે, રાજ્યનો અધિકાર છે. શું મારું માથું આપવાથી આ દુકાળ દૂર થઈ જશે? સૂકી નદી નાળાને તળાવ પાણીથી ભરાઈ જશે? જાણું છું હું અને તમે પણ જાણો છો. સારું, હું મારું માથું આપવા તૈયાર છું. લઈ લો માથું. પણ મારા માથાને બદલે હું આપની પાસે બે વચન માગું છું મહારાજ.
5: વચનો? કયા વચનો?
4: મહારાજ, પેઢીઓથી અમારા ઉપર જુલ્મો અને અત્યાચારો થયા છે. ગળામાં ઢોલ, આ ઢોલ બાંધી દીધો છે. જાનવરોથી પણ બદતર જીવન અમારા ભાગ્ય સાથે જડી દીધું છે મહારાજ. આ ઢોલ વગાડતા ગામમાં પ્રવેશવાની પ્રથા તો મોટા લોકોએ શરૂ કરાવી છે. બસ આપ એને ખતમ કરી નાખો મહારાજ. અમારા ગળામાંથી ઢોલ છોડાવો મહારાજ. અમારી જાતિને પણ સમાન અધિકાર આપો. આપ અમારું પહેલું વચન માગું છું મહારાજ.
5: અને બીજું વચન?
4: મહારાજ, આપણા રાજ્યમાં દુકાળ તો વારંવાર પડે છે નહીં, અને એની સૌથી મોટી હાલાકી અમારા લોકોને પડે છે. અમારા કૂવા સુકાઈ જાય છે. ઢોર ઢાંખર જે નદી નાળામાં પાણી પીવે છે એવું પાણી

0: અહીં અમારી જાતિના લોકોને પીવું પડે છે મહારાજ, માંદા પડે છે, બીમારીઓ ફેલાય છે, લોકો લોકો મૃત્યુ પામે છે મહારાજ.
1: હા તો હું એમાં શું કરી શકું?
0: જો મારું માથું આપવાથી દેવી પ્રસન્ન થતા હોય અને આપના તાંત્રિકના કહેવા પ્રમાણે નદી તળાવ છલકાઈ જવાના હોય તો હું મારું માથું આપવા તૈયાર છું, કારણ કે એનાથી પાણી મળશે. પણ એ પાણી કૂવાઓમાંથી ભરવાનો પહેલો અધિકાર મારી જાતિના લોકોને હોવો જોઈએ મહારાજ. બોલાવો બોલાવો તમારી ન્યાય વ્યવસ્થાને અને આપો એમને આદેશ, હું મારું માથું હમણાં જ ભેટ ધરું છું. મહારાજ આપ ચૂપ કેમ થઈ ગયા? મહારાજ
1: આ અધિકાર મારા હાથમાં નથી ડુંગરિયા.
0: મહારાજ
1: આ તો ન્યાયતંત્રનો વિષય છે, સમજવાનો પ્રયત્ન કર, એ જ નિર્ણય કરી શકે. જો છતાં આના માટે મને એક દિવસનો સમય જોઈશે.
0: બસ એક જ દિવસ? એક દિવસનો શું હિસાબ મહારાજ? મારા બાંધવો તો વર્ષોથી આની રાહ જોઈ રહ્યા છે, એમાં એક દિવસ વધારે? વચન આપો અને માથું લઈ લો મહારાજ.
2: ન્યાય વ્યવસ્થાએ શો નિર્ણય કર્યો મહારાજ?
1: ન્યાય વ્યવસ્થા વાત માનતી નથી, એ કહે છે વચન આવું આપી જ ન શકાય.
2: મહારાજ હવે તો એક જ ઉપાય છે, ન્યાય વ્યવસ્થાને જ રદ કરી નાખો. આપ મહારાજ છો, તમે જ ન્યાય વ્યવસ્થા છો, તમે ધર્માસનનો નિર્ણય બદલી નાખો. ડુંગરિયાને બંને વચન આપો અને એનું માથું ઉતારી લો મહારાજ, બસ એનો ખેલ ખતમ અને આપની દીકરી મુક્ત, પછી કોઈ રાજકુમાર સાથે એનો વિવાહ કરી શકો છો.
1: તાંત્રિક તો હું ધર્માસન ન્યાય વ્યવસ્થાને રદ કરું છું, અરે જરૂર પડે હું બધું જ રદ કરી નાખીશ, હું શાસક છું આ રાજ્યનો, બધા જ અધિકાર મારી પાસે છે. અરે કોણ છે હાજર? જાઓ જઈને કહી દો કે મને ડુંગરિયાના બંને વચન મંજૂર છે, અમારો આદેશ છે કે એમના ગળેથી ઢોલ છોડી નાખો અને એ લોકો જ્યારે ઈચ્છે ત્યારે ગામના કુએથી પાણી ભરી શકે છે.
3: ભાઈ ડુંગરિયા, તે તો અમારા ગળામાંથી ઢોલ છોડાવ્યા, તે અમને ગામના કુએથી પાણી અપાવ્યું, તું જ અમારો ભગવાન છે ભાઈ.
0: તમારા ગળેથી ઢોલ છૂટ્યો ને, કાલે મારું માથું ધડ પર નહીં રહે, આ એક મોટું કાવતરું છે. ભલે કંઈ વાંધો નહીં, મારા માથા સાટે મારા બાંધવોને સન્માન મળ્યું એ જ મોટી વાત છે, એ બહુ મોટી વાત છે.
3: ના ના ડુંગરિયા ના, અમે એ નહીં થવા દઈએ, અમે ગળામાં ઢોલ બાંધીશું, નાનું ગંદુ પાણી પીશું, એ તો અમારા ભાગમાં લખ્યું છે, પણ અમારા માટે તારા જેવો મોટો કવિ પોતાનું માથું આપે એ અમને કબૂલ નથી. અમે તને નહીં મરવા દઈએ ડુંગરિયા, આવો મોટો કવિ ફરી પાછો ક્યારે જન્મ લેશે?
4: શું કહ્યું હતું તાંત્રિકે? કવિ, ગાયક કે પછી રાજાનું માથું આપો તો દુકાળ દૂર થાય. હા આ તો પછી રાજા આપે માથું, પ્રજાને માટે પ્રજાનો પાલક માથું આપે અને દુકાળ દૂર કરે.
5: હા હા, કવિ જીવે ને રાજા માથું આપે તો જ અમારો દુકાળ દૂર થાય. કવિ જિંદાબાદ!
0: સાંભળો સાંભળો, એવું ના બોલો, જે કહેવાય ગયું એ કહેવાય ગયું. રાજાએ મારી વાત માની છે એટલે મારે પણ એમની વાત માનવી જોઈએ. પાણી વરસે કે ના વરસે, દુકાળ હોય કે ના હોય, મારા બાંધવોને સન્માન મળ્યું એ જ બહુ મોટી વાત છે. હું હવે દેવી માને મારું માથું અર્પણ કરવાનો છું.
3: ડુંગરિયા ભાઈ, કાલે તું નહીં હોય ત્યારે આ ગીત તમને કોણ સંભળાવશે? ડુંગરિયા, પેલું ગીત એક વાર ગાને.
0: આજે નહીં, કાલે નદી કિનારે દેવી માને મંદિરે છેલ્લી વારનું ગાઈશ. તમે બધા ત્યાં આવજો અને ત્યાં સાંભળજો.

0: મૂર્ખાઓ એના બલિદાન ને ભૂલી જશે.
1: આપણે શું
2: સૈનિકો, અરે જોઈ શું રહ્યા છો? જલ્લાદ ને કહો કે ડુંગરિયાનું માથું કાપી નાખે.
3: માણસ તો માણસ છે, ક્યાં કોઈ વાત જુદી છે? શું તારી મારી વાત જુદી છે? શું મારી તારી જાત જુદી છે? નાત જાતના કલંક મટે તો તેમાં ધરતી રાજી છે. છૂટ્યા ઢોલને ઘંટ સાવરણા, માનવતા થઈ રાજી. માણસ તો માણસ છે, એની ક્યાં કોઈ વાત જુદી છે? મળ્યું કૂવાનું પાણી મીઠું, મળ્યું કૂવાનું પાણી મીઠું. બાંધવ થાઓ રાજી રે. શતશત વંદન રાજા, શતશત વંદન, શતશત વંદન.
4: માથું કપાઈ ગયું મહારાજ, ડુંગરિયાનું માથું કપાઈ ગયું છે.
1: આપણી યોજના સફળ થઈ.
5: બસ બસ, બંધ કરો આ જૂની પુરાણી વાર્તા, બંધ કરો આ લવારો. આવી વાતો સંભળાવી સંભળાવીને આ નવી પેઢીને ન ડરાવો.
6: તો તારે આ વાર્તા વિશે શું કહેવું છે?
5: હું આ વાર્તાને બદલવા માંગુ છું. જો એનો અંત આવો હોવો જોઈએ. તે દિવસે જ્યારે મંદિર પાસે પેલી નદીને કિનારે ડુંગરીઓ છેલ્લું ગીત ગાય છે, ત્યારે લોકો કિડિયારોની જેમ ઉભરાવા લાગ્યા. પગ મૂકવા જેટલી પણ જગ્યા નહોતી. રાજા પણ એના રસાલા સાથે આવે છે, એના માટે ગાદી પથરાય છે, અને આ ડુંગરીઓ.
3: વીત્યા દાડા દુખના ને વીતી ગઈ એ વાત, છૂટ્યા ઢોલ ને છૂટ્યા સાવરણા, પેટે પામ્યા ધાન. વીત્યા દાડા શોષણના ને પશુપણાનો અંત. બદલાય બદલાય છે ભાગ્યની રેખા, બદલાયો સંસાર. જો કરે વિરોધ દલિત તો બંધ થાય અત્યાચાર. જો બદલાયા કથા વ્યથાની તો બદલાય આ વ્યવસ્થા, તો ઉગશે સૂરજ મધરાતે. કહું છું ઈશ્વર રાખી માથે, ઉગશે સૂરજ મધરાતે. કહું છું ઈશ્વર રાખી માથે, ઉગશે સૂરજ મધરાતે. કહું છું ઈશ્વર રાખી માથે.
5: આમ ડુંગરિયાને સાંભળવાને જોવા જે લોકો ત્યાં એકઠા થયા હતા, એ બધા આવેશમાં આવી ગયા. ફક્ત 200 સૈનિકોની તાકાત પર તાનાશાહી શાસન કરનાર રાજા પર ઉશ્કેરાઈ ગયા. લોકોમાં નવી ચેતનાની લહેર જાગી, એ જોશમાં આવી ગયા. આખી ભીડ કવિ જિંદાબાદ ની બૂમો પાડવા લાગી. કેટલાક લોકો રાજા પર તૂટી પડ્યા, કેટલાક લોકો ડુંગરિયાને છોડાવી લાવ્યા. કોઈએ રાજાનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. લોકો નાચવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા. ડુંગરિયો જિંદાબાદ ની બૂમો પાડવા લાગ્યા.
7: બંધ કર વસરામાં તારી વાર્તા, બંધ કર.
5: કેમ ડાયા?
7: તું તો બે વર્ગો વચ્ચે વિગ્રહ કરાવી વાર્તાનો અંત લાવવા માંગે છે. તું તો બંને વર્ગોને લડાવી કલહ ઉભો કરી અંતને લોયાળ બનાવવા તરફ આગળ વધે છે.
5: તો તું શું એમ કહેવા માંગે છે કે અંત એવો હોવો જોઈએ જેમાં અંતે શાસનનો વિજય થાય?
7: ના, હું કહું છું સાંભળો, વાર્તાનો સંતોષકારક અંત આવો હોવો જોઈએ. તે દિવસે જ્યારે ડુંગરિયાનું માથું કપાવવાનું હતું, ત્યારે એનું છેલ્લું ગીત સાંભળવા લોકો એકઠા થયા હતા. રાજા ચિત્રવિચિત્ર પણ ત્યાં હાજર હતો.

0: પણ ગેરહાજર હતી ત્યાં ફક્ત એક વ્યક્તિ, એક વ્યક્તિ ત્યાં હાજર નહોતી, તે હતી રાજકુમારી. તે ન આવી. ડુંગરિયાએ છેવટનું ગીત ગાયું.
1: ક્યાં સુધી બેઠીશું, ક્યાં સુધી સહીશું આ પીડાઓ, આ વેદનાઓ, આ યાતનાઓ? આંખોથી અંગાર વરસાવી, શ્વાસોમાં ભરી જ્વાળાઓ, અને થઈ જાઓ તૈયાર, મક્કમતાથી કરો વિરોધ અને કરો ક્રાંતિના

0: હું તો બસ ગાઉં છું,
1: હોઠોથી નહીં હૃદયથી ગાઉં છું, દિલની વ્યથા મારા ગીતોમાં રેલાઉં છું. મહારાજ, કપાવી નાખો મારું માથું, મહારાજ ઉડાવી દો મારું માથું, એનાથી નદીમાં પાણી આવશે, તળાવો છલકાઈ જશે. એ તો છલકાય કે ન છલકાય, પણ તમારું હૃદય ખુશીઓથી છલકાઈ જશે, પણ એથી ફૂલાઈ ન જતા મહારાજ. આ ઘોર અંધકારમાં પણ સૂરજ ઉગશે અને આ લોકો તમારા સિંહાસન પર તૂટી પડશે, ત્યારે તમારા માથાનું શું થશે મહારાજ?
2: લોકોમાં તોફાન જાગ્યું, તેઓ આવેશમાં આવી ગયા. ચેતનાની ચિંગારી ચંપાઈ ગઈ, એમણે રાજાનું માથું ઉડાવી દીધું.
3: રાજાના સૈનિકોએ ડુંગરિયાનું માથું ઉડાવી દીધું ત્યારે ત્યાં રાજકુમારી આવી પહોંચી.
4: ભવિષ્યવાણી થઈ હતી ને કે એક માથું વધારશે તો આ તળાવ પાણીથી છલકાશે, પણ આ તો બે બે માથા વધારાય. પણ ક્યાં છે પાણી, ક્યાં છે પૂર, ક્યાં છે આંધી ને ક્યાં છે તોફાન? ના વર્ષ્યું પાણી, ના આવી આંધી. અરે, આપણે તો પાણીમાં તળાઈ જવું જોઈતું હતું, કારણ કે આપણે એક નહીં બે બે માથા અર્પણ કર્યા છે. પણ ક્યાં છે પાણી, ક્યાં છે વરસાદ?
5: તાંત્રિક ની છે, એને જ્યોતિષ નામે આપણને છેતર્યા છે, ભગવાન નું નામ દઈને વિશ્વાસઘાત કર્યો છે.
4: માથા વધેરવાથી સમસ્યા ઉકેલાતી નથી, આપણે આપણા મગજથી વિચારવું જોઈએ. વિચાર વિમર્શથી સમસ્યાઓના ઉકેલ મળે છે. તમારી સાથે વિશ્વાસઘાત થયો છે. જ્યાં સુધી તમે માથા વધેરતા અને વધેરાવતા રહેશો, માથા કાપતા અને કપાવતા રહેશો, ત્યાં સુધી તમારી સાથે વિશ્વાસઘાત થતો જ રહેશે. તમને ન્યાય નહીં મળે. ચિત્ર વિચિત્ર રાજા અને તાંત્રિકો મનમાન્યું કરતા જ રહેશે, તમને બધાને લૂંટતા રહેશે.
6: ક્યાં છે તાંત્રિક?
7: આ વાર્તા વીતી ગયેલી કાલની છે, એ આજની પણ છે, પણ આ વાર્તા આવનારી આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ, આવતીકાલની ના બનવી જોઈએ.

બદલી નાખો આ વાર્તા. નાટકમાં ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી અર્ચન ત્રિવેદી, જનક દવે, પ્રિયકાંત મહેતા, જનક રાવલ, હેમંત મિસ્ત્રી, ધનંજય પટેલ, મુકેશ પંડ્યા, પ્રતિભા રાવલ, રત્ના જાની, રેખા દવે, અલ્પિતા રાઠોડ અને હસમુખ ભવસાર. મૂળ તેલુગુ નાટકના લેખક છે શ્રી આર વેટી શ્રીનિવાસુલુ. હિન્દી અનુવાદ ડોક્ટર એમ સંગમેશમ. ગુજરાતી અનુવાદ મહેન્દ્ર ઉપાધ્યાય. નિર્માણ સહાય રવિન્દ્ર પરમાર. પ્રસ્તુતકર્તા જય કૃષ્ણ રાઠોડ.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટર હું ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક બદલી નાખો આ વાર્તા, જે અહીં સમાપ્ત થાય છે. મિત્રો, સાંભળીએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી ક્ષણો બાદ રજૂ કરીશું હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીશું કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્પર્ધામાં હિન્દી ફિલ્મ ગીતો. રાત્રિના 2 વાગ્યાથી હશે વિવિધ મનોરંજનના કાર્યક્રમો, જેની શરૂઆતમાં હશે નાટક સૌનો લાડકવાયો, નિર્માતા રાજેન્દ્ર ભગત. ત્યારબાદ સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીશું બીરેન પુરોહિત, હસમુખ પાટડિયા અને કલ્યાણી કૌઠાલકરના સ્વરમાં સુગમ ગીતો. અંતમાં હશે હિન્દી ગઝલો હરિહરનના સ્વરમાં. પરોઢિયે 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. તો મિત્રો, આ હતી વિગતો હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ ગીતોનો કાર્યક્રમ યુવા જગત, જેમાં સાંભળીએ કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્પર્ધામાં હિન્દી ફિલ્મી ગીતો.

मेरे आएंगे चॉकलेट खूब लाएंगे। घर अभी वो आएंगे।

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

0: બસ તું તો હવે બે કલાક પછી અમદાવાદ છોડીશ. નિલેશ, તારી જગ્યા લે એવો મારા જીવનમાં કોઈ સગા સંબંધી કે મિત્ર મને દેખાતો નથી. અલ્યા ભાઈ, હું તો એકલો પડી જઈશ.
1: ચલના જીવન કી કહાની, રુકના મોત કી નિશાની.
0: મેં તને કોઈ વાતે ગંભીર થતો જોયો નથી. આ ઘર છોડીને જાય છે, ક્યારે પાછો આવીશ એ ખબર નથી. મિત્રો, સગાવાલા, અરે હા, આપણા ક્લાસ ટીચર નરોત્તમ સાહેબે તારા માટે આ પુસ્તક મોકલ્યું છે.
2: અરે વાહ, લાવ લાવ લાવ, જો. ઓહો, માદરે વતન. ભરત, જો, હું તો જાઉં છું દેશની સરહદે. મારા જેવા અનેક માદરે વતન છોડીને દેશની સરહદે, દેશની રક્ષા માટે રાત દિવસ જોયા વગર સગા સંબંધીને છોડીને
0: પાછા આદર્શ લવારા છો. મને બરાબર યાદ છે, વર્ગમાં સ્કૂલનું ઇન્સ્પેક્શન કરવા ઇન્સ્પેક્ટર આવેલા. બધાને એક જ સવાલ પૂછતા હતા, ભગવાન ઘરે આવે તમને કહે માંગ માંગ, તો તું શું માંગે? બધાએ જુદા જુદા જવાબો આપ્યા. કોઈએ કહ્યું ખૂબ પૈસાવાળા, કોઈએ મોટા ઉદ્યોગપતિ થવાનું કહ્યું, કોઈએ ડોક્ટર, તો કોઈએ ન્યાયાધીશ, તો કોઈએ પાયલટ. પણ તારો જવાબ આજે મારા હૈયામાં કોતરાયેલો છે. અક્ષરો સ્પષ્ટ વાંચી શકાય છે. તે રણકતા અવાજે ઉત્સાહભેર કહ્યું, સાહેબ, મારે તો લશ્કરના વડા, સર્વોચ્ચ પદ, જનરલ ઓફ ઇન્ડિયન આર્મી થવું છે. સાહેબે ફરી કહ્યું, હજી વિચાર કરીને જવાબ આપ. સરહદે લાડવા ખાવા નથી જવાનું, તોપગોળા, બોમ્બ મારો, ગોળીઓની રમઝટ. જો ભાઈ, ત્યાં જીવન મરણનો જંગ હોય છે.
2: બસ એ જ ક્ષણે મનમાં ગાંઠ વાળી દીધેલી. ને કદાચ એ જ દિવસથી મારી કલ્પના, મારી મહત્વાકાંક્ષા, મારા સપના આર્મીમાં, લશ્કરમાં જવાનો સંકલ્પ બની ગયા. ને એ પછી તો મિત્રોમાં, ઘરમાં, સગાવાલાઓમાં, બધામાં નવા ચહેરા દેખાવા લાગ્યા. લશ્કરનો ગણવેશ પહેરેલો પંજાબી, હિન્દી, મરાઠી, મલયાલી, તમિલ, બંગાળી. અને ભરત, મારું કુટુંબ મોટું ને મોટું થતું ગયું. ભારતની તમામ ભાષાઓ મારા કાનમાં ગુંજવા માંડી. ભરત,

0: અરે, કાકાએ મને કહ્યું છે કે જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલમાંથી સ્ટેશને મૂકવા 10 મિત્રો તારી રાહ જોતા હશે.
1: અરે વાહ,
0: ચાલ તું તૈયાર થા, હું પણ કપડાં બદલીને સ્ટેશને આવું છું.
2: મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ.
3: જરા એક કુટુંબ છોડવાનું દુઃખ છે ભાઈ. આ લે નાસ્તો, તને ખૂબ ભાવે છે ને તે તલ સાંકળી, તારા પપ્પાએ ખાસ યાદ કરીને બંધાવી છે. આ ભાવતી મીઠાઈઓ, હલવાસન, ઘારીના પેકેટ મોકલ્યા છે, પાણીની બોટલ પણ અંદર મૂક.
4: બા બા, તારી પાડેલી આ બધી ટેવો મને નડવાની છે. લશ્કરના કમાન્ડરે માર્ચનો ઓર્ડર આપ્યો હતો એવા સમયે તે મને આ લાગણીથી આપેલી તરબતર મીઠાઈ ખાવાની લાલચ થશે તો ત્યાં મને કોણ આવા નાસ્તા ને મીઠાઈ આપવા આવશે? બા, હું આમાંનું કશું જ નહીં લેજો. આમે હું સરહદ ઉપર જમાઈ થઈને નથી જતો, દીકરો થઈને માની રક્ષા માટે જાઉં છું. આવા લાગણી ભીરા છપછપિયા સૈનિકને ના શોભે. બા, કાલ સુધી તમે કલેક્ટરના પત્ની હતા, પણ આજથી તમારી ડિગ્રી વધી છે, નવી ઉમેરાઈ છે ડિગ્રી. હવેથી તમે લશ્કરી કેપ્ટનના માતા છો, એ કેમ ભૂલી જાઓ છો?
3: દીકરા, સાચો છે બેટા, મારે તો ડોક્ટરની માં થવાની ઈચ્છા હતી, પણ તે ક્યાં કોઈનું સાંભળ્યું છે. જેવી પ્રભુની ઈચ્છા. લે હવે ગોળ ખા. બેટા, આપણી પેઢીઓમાં કોઈએ વિચાર્યું ન હતું કે તું લશ્કરમાં જઈ અને કેપ્ટનની માં બનાવશે મને. પણ હવે જતા જતા એક વાત કહે, તું હવે રજા લઈને આવીશ ત્યારે આપણી જ્ઞાતિના સીજી રોડ પરના પાટડિયા જ્વેલર્સવાળા કાંતિભાઈની દીકરી શ્વેતાને કેપ્ટન નિલેશની પત્ની ક્યારે બનાવીશ કે નહીં બનાવે એ ચોખ્ખે ચોખ્ખું કહે.
4: બા, મારી વાલી બા, એક વાત કહું. આજે હું જ્યારે દેશની પત્નીઓની, બહેનોની અને અનેક દીકરીઓની રક્ષા માટે સરહદે જાઉં છું ત્યારે તને આવી સ્વાર્થી વાતો કરવાનું મન થાય છે? જો બા, હમણાં કશું જ નહીં, પાછો રજા લઈને આવું ને ત્યારે તું જે કહીશ તે, તારી પસંદગી પ્રમાણે તું જે નક્કી કરીશ એની સાથે ફેરા ફરીશ. બસ, વચન વચન.
3: જતા જતા શું કામ રોડાવતો જાય છે?
5: અરે ભાઈ, તારા સરકારી ઓળખપત્રો, પછી બ્રિગેડિયરનો તારા પોસ્ટિંગનો છેલ્લો પત્ર, પછી મીઠાઈનું પેકેટ બધું મૂક્યું કે નહીં વ્યવસ્થિત?
4: અરે બાપુજી, મારા મા બાપને મૂકીને કોઈ પણ મીઠાઈ મારા ગળે ઉતરે ખરી? બાપુજી, હું આવતી રજાઓમાં આવું ને ત્યારે આપણે સાથે મીઠાઈ ખાઈશું, ભરતના લગ્ન વખતે. આ જઈને નવરાશના સમયમાં હું ત્યાં ભાંગડા શીખી લઈશ અને પછી તો લગ્નમાં એ ભલે ભલે ભલે ભલે ભલે.
5: બરાબર છે, સારું સારું સારું. તારું આ બધું બરાબર બેગમાં ગોઠવાઈ ગયું?
4: હા બાપુજી.
5: તારું ઓળખપત્ર ફાઇલમાં કશું રહી નથી જતું ને?
4: હા ના.
5: તો હવે સાંભળ, હવેની રજાઓ જરા વધારે મંજૂર કરાવીને આવજે. તારા લગ્નનું ફાઇનલ કરીને જ જવાનું છે, હું સમજો?
4: બાપુજી, તમે તો ભગવાનમાં માનો છો ને, ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે ને, આપણું ચાલે છે. અત્યારે તો બસ એક જ વાત મનમાં છે, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો. તો બાપુજી, હવે હરિની આજ્ઞા પ્રમાણે મને આશીર્વાદ આપો.
5: આશીર્વાદ બેટા.

કલ્પનાઓ. આ છે 18,000 ફીટની ઊંચાઈએ સિયાચીન, દુનિયાનું સૌથી ઊંચાઈએ આવેલું યુદ્ધ ક્ષેત્ર. કારાકોરમ પર્વતોથી પથરાયેલી બરફ આચ્છાદિત હારમાળા. ભૂતકાળમાં યુદ્ધોમાં કેટલા સૈનિકોએ માદરે વતન ખાતર શહીદી વહોરી પ્રાણ ગુમાયા. કેટલાય બરફના તોફાનમાં ગુમ થયા, બરફમાં દટાયા, -30 ડિગ્રીમાં મેડિકલ ઇમરજન્સીનો ભોગ બન્યા, બ્લડ પ્રેશરથી જાન ખોયા. આજની તારીખ સુધીમાં કુલ્લે 35,817 જવાનો, નોન કમિશન તથા કમિશન્ડ ઓફિસરોએ જાનની કુરબાની આપી છે. ભારતીય લશ્કરના કુલ્લે 14,00,000 સૈનિકો અને બધા પાછળ પગાર ઉપરાંત શસ્ત્રો, ટ્રાન્સપોર્ટ તથા અન્ય ખર્ચાઓ કુલ 14,00,000 કરોડ ઉપરાંત થયા. અને રોજ ક્યાં યુદ્ધ થાય છે, છતાંય જાનહાનિ તો નિયમિત થાય છે. હૃદયની તકલીફ, બ્લડ પ્રેશરની તકલીફ, માનસિક તાણ, રોજની નીરસતાથી કંટાળીને આપઘાતના જવલ્લે પણ જરૂરથી બનતા બનાવો બને છે. ભારતીય લશ્કરની ત્રણેય પાંખોનો કુલ સરવાળો 14,00,000. આ 14,00,000 ઘરોમાંથી કોઈએ પિતા, કોઈએ ભાઈ, કોઈએ કાકા, મામા, દિયર, જેઠ, પતિ, સસરાને મોકલ્યા છે આપણી કુટુંબની, સમાજની, દેશની રક્ષા કરવા. વિયોગના ભોગ બેઠા છે આ બધાને સરહદે મોકલીને. અને હવે જ્યારે દેશની હાલત પર નજર કરીએ તો લાંચિયા ભ્રષ્ટ સરકારી અધિકારીઓ, બેરસળિયા વેપારીઓ, કાળા બજારીયાઓ, રાજનેતાઓ, વેપારી ઉદ્યોગપતિના દલાલો, સરકારી સરંજામની ખરીદીમાં વચેટિયાઓ, દેશ પરદેશમાં સક્રિય રાજકીય પક્ષોના દલાલો, વિદેશી બેંકોની મદદથી ભ્રષ્ટ લેતી દેતી, આ બધું લશ્કરના જવાનો દૈનિક પત્રો કે ટેલિવિઝન દ્વારા નથી જાણતા. પીઠમાં કોઈએ છરો ભોંક્યો હોય, ક્યાંક વિશ્વાસઘાત થયો હોય એવી વેદના, અસહ્ય વેદના. કુદરતની પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાચારી અનુભવતા, એમના કુટુંબ સાથે થતા દુર્વ્યવહારો, બળાત્કારો, સામાજિક અન્યાયો, આ બધું આપણા સૈનિકો ટેલિવિઝન, દૈનિક પત્રો, રેડિયો, સોશિયલ નેટવર્કિંગ થકી નહીં જાણતા હોય. અને છતાંય દેશપ્રેમથી સરહદે દોડનારા, લશ્કરમાં જોડાનારા 14,00,000ના માનવ સમુદ્રમાં આજે એક વધુ ટીપું ઉમેરાયું છે કેપ્ટનના વિશે, કેપ્ટન નિલેશ. આજે તો આવી લાગણીઓની ભરતી મારામાં ઉછળીને મારી બેચેની વધારી રહી છે, મારી બેચેની વધી રહી છે.

0: આજે નિલેશને લેવા કોણ ગયું છે? ડ્રાઈવર સમય પર આવ્યો હતો ને?
1: સમયથી વહેલા બંને ડ્રાઈવરો હાજર હતા. મેં નરો તમને મોકલ્યો છે, હવે આવતા જશે.
0: પણ ટ્રેન સમયસર હોય તો ને? કાયમની સૂચના આપેલી છે, સ્ટેશનેથી નીકળે ત્યારે ફોન કરીને જાણ કરે. ફોન આવ્યો?
1: આવતો હશે. આજનો દિવસ કલેક્ટર નહીં બનતા. તમે હવે નહીં લો. આજે તમે ગાંધીનગર જવાનું ના રાખ્યું હોત તો ના ચાલત.
0: સરકારમાં નોકરી કરું છું, મારે ઉપર જવાબ આપવાનો હોય છે. લો આ ફાઇલો આવી ગઈ. અરે ભાઈ, ત્યાં મૂકી દે ને. હા બસ, અને ઓફિસમાં જાણ કરજે, તૈયાર થઈને આવું છું.
1: આજે તમે શાંતિ રાખજો, દીકરો ઘેર આવે છે. રોજની જેમ મુલાકાતીઓને ધમકાવો એ મને તો નથી ગમતું. આ ઘર છે, ફાઇલ, મુલાકાતીઓ, ટેલિફોન હજાર આવે, આ ઘર તો લાગતું જ નથી. અલ્યા શંકર, આજે નિલેશભાઈ આવે છે, હમણાં રજા પાડતો નહીં, જરા સાચવી લેજે. હા, મોટો લશ્કરી અમલદાર થયો છે. લે આ શાક રસોડામાં મૂકી દે.
2: બા,
1: ઓહો, ભૈલો આવી ગયો. ભૈલો સુકાઈ ગયો. હા જો ને, પહેલા જેવો ગોળ ગોળ ગાલ હવે નથી રહ્યા તારા. હા, જે નાસ્તો આપ્યો તો તે ખાધો કે બીજાને ખવડાવી દીધો?
2: અરે બા, મારા બધા ઓફિસર મિત્રોએ એ જ સાંજે તારો આપેલો નાસ્તો પૂરો કરી નાખ્યો. હવે આ વખતે છે ને, જરા વધારે આપજો.
1: હવે મારે મજૂરી નથી કરવી, આવશે તારી સગલીને બનાવશે. જો નિલેશ, આ વખતે તો તારે છોકરી પસંદ કરીને જ જવાનું છે. 24 વર્ષ પૂરા થયા, આપણી જ્ઞાતિના બધા તારી ઉંમરના કુંવરાઓની કંકોત્રીઓ આવી ગઈ. બધા નાતવાળા મને તારા જન્માક્ષર માગી માગીને હેરાન કરે છે. મેં કહ્યું, જુઓ આ વખતે

0: મારે મારા હીરાને સારી મીટીમાં જડવાનો છે.
1: અરે બા, તમને કેટલી વાર કહું મેં કે હમણાં મારો લગ્નનો કે વિવાહનો કોઈ વિચાર નથી. એ બા, તારા હાથનું બનાવેલું ખાવાનું એમ કંઈ મારે સહેલાઈથી નથી ગુમાવવાનું. હો, બાલાછડી સૈનિક સ્કૂલમાં મારી સાથે પેલો સદાશિવ કુલકર્ણી ભણતો હતો, તને યાદ છે?
0: હા હા
1: હા, એ 10 દિવસ પછી અહીંયા આવવાનો છે અને પછી અમે લોકો બંને સાથે સિયાચીન મોરચે જવાના છીએ.
2: આ હા નિલેશ, આ હા મારો દીકરો, મારો વાઘ આવ્યો છે. વાહ વાહ.
1: પ્રણામ બાપુજી.
2: આશીર્વાદ. આ વખતે 10 દિવસ નહીં ચાલે હો. તારા મોટાભાઈના લગ્ન કરતા તારા વખતે વધારે મારે ધામધૂમ કરવી છે. આપણી કુળદેવી ક્ષેમ કરી માતાના દર્શને 2 દિવસ બધાને ભિન્ન માળ 5 લક્ઝરી બસ લઈને જવાનું છે. કલેક્ટરનો ડગલો ઉતારી હવે બાપની શેરવાની પહેરી મારે માલવું છે. એ પહેલાં એ જવાબ આપ, સિયાચીન પોસ્ટિંગ તને ફાવે છે ને? એટલે કે હમણાં તો મોરચો શાંતિ છે ને, એટલા માટે કે આ છાપાઓ વાંચીને મને જરા ચિંતા થઈ ગઈ.
1: બાપુજી, 1947 થી 1987 3 યુદ્ધો થયા, પણ એ લોકો ક્યાં કંઈ સમજે છે, ક્યાં કંઈ માને છે? એ કાયમનું રાજકારણ તો ચાલવાનું, બહુ લાંબુ ચાલવાનું.
3: એ સાહેબ, પેલા રોડ ખાતાવાળા સાહેબ આવી ગયા છે.
2: હા હા, જુઓ તમે મા દીકરો અંદર જઈને વાતો કરો. નિલેશ, તારી ભાભીએ તને ખૂબ ભાવથી સુખડી કરી રાખી છે. અરે તમે શું માં થયા છો? છોકરાને ખવડાવીને અસલ પહેલાં જેવો 5મા ધોરણમાં હતો એવો ગોળ મટોળ કરીને મોકલો, જેથી જીતીને છાતી ઉપર 4 મેડલ વધારે લગાવીને આવે. લઈ જાઓ, લઈ જાઓ એના અંદર અને જમાડો એને ભાવતા ભોજન.
4: ગુડ મોર્નિંગ સાહેબ.
2: ઘેર કેમ આવવું પડ્યું? આપણે ઓફિસમાં મળવાનું રાખેલ છે. કંઈ નહીં, ચાલો બોલો, શું વાત છે?
4: બધાની હાજરીમાં ઓફિસમાં ઉતાવળે થોડા સમયમાં શું વાત થાય સાહેબ?
2: હવે મુદ્દાની વાત કરો ને, શું કહેવું છે? ટૂંકમાં કહો, મારે આજે સમયની મારામારી છે. બોલો, તમે પૈસા લીધા હતા?
4: હા સાહેબ. અરે બધા જ વ્યવહાર કરે છે, આ જ રીત છે, આ જ રીત ચાલી આવે છે બધા જ.
2: બધાની વાત છોડો, કાયદો કાયદાનું કામ કરશે. અત્યારે તો તમારી જ વાત કરો ને.
4: સાહેબ રહેમ રહે વિચારો, આ જ રીતે ચાલ્યું આવે છે. 30 લાખ મોટી વાત નથી કરોડોની સરખામણીમાં. લાંચ રૂશ્વત ખાતાના સાહેબને મળી લીધું છે, સેટિંગ પણ થઈ ગયું છે. જો આપનો રિપોર્ટ આજે મને મળે ને તો કામ પતી જાય એમ છે સાહેબ.
2: એમ તો તમે મારી સાથે કામ પતાવવા આવ્યા છો.
4: સાહેબ, એન્ટી કરપ્શનના ગોયલ સાહેબને આજે તમારો રિપોર્ટ પહોંચાડું ને તો આજે જ ઓર્ડર થશે, એવું બધું ગોઠવાઈ ગયું છે.
2: કેટલામાં ગોઠવ્યું છે?
4: 25 લાખ. પણ સાહેબ તમારા પણ એટલા જ હો?
2: 30 લાખમાં પકડાયા અને કરોડનો ખર્ચો.
4: હા સાહેબ, હવે બધા માની ગયા છે. કોઈને હોન્ડા સિટી કાર, તો કોઈને છોકરાની ઓસ્ટ્રેલિયાની કોલેજની ફી, ટિકિટને વિઝા, કોઈના ઘેર દાગીના, કોઈને કાશ્મીરના કુટુંબ પ્રવાસનો ખર્ચો.
2: ઓ, 30 લાખમાં પકડાયા અને 85 લાખનો ખર્ચો. મિસ્ટર ગાંધી, 14 વર્ષની નોકરીમાં કેટલું ભેગું કર્યું છે?
4: સાહેબ ભેગું તો નથી કર્યું, પણ અમારી ઓફિસમાં એકબીજાને પડખે ઊભા રહી અને મુસીબતમાં સ્ટાફને સાચવી લેવાય છે. જુઓ ને, મારી સાથેવાળાઓએ 2 કરોડ ભેગા કરીને એ જ રાત્રે મારા ઘેર મોકલી દીધા. આવા વખતે બધા સંપી જતા હોય છે સાહેબ.
2: નિકળ, બહાર નિકળ. ગેટ આઉટ. નોનસેન્સ. યુ ગેટ આઉટ, તને તો જેલ ભેગો કરીશ. અરે શંકર, નોકરને બોલાવું, સીધી રીતે બહાર જાય છે કે પછી ધક્કા મારીને તને નોકર બહાર મૂકી આવે? આ બંગલામાં આવે કદી પગ ના મૂકતો.
5: એ સાહેબ, શું કામ ગરમી દેખાડો છો? હું તો જઈશ, મારું કામ તો થશે જ. અરે કેસ નીકળી પણ જશે, બધું જ ગોઠવાયું ગયું છે. અરે સિસ્ટમની સામે શું કામ પડો છો સાહેબ?
2: ગેટ આઉટ.
5: તો સાંભળ,

0: થી કઈ જ નહીં થાય. હા, તારી બદલી કરાવી નાખીશ અને બીજા અધિકારીઓ આ કામ પતાવશે. આવનાર અધિકારી સહી તો કરશે જ, આમ જ થશે. આ જ રીત છે, આ જ રીતે બધું ચાલ્યું આવે છે અને ચાલશે જ, કોઈ જ ફેર નહીં થાય. આ તો સીધી રીતે કામ થાય એટલા માટે હું મારી જાતે આવ્યો છું. અને સાંભળ, હવે આ તને ગાંધીનગર બોલાવ્યો છે ને, એ આ કેસ માટે જ જાઉં છું.
1: બધા જ પટાવાળાથી છેક ઉપર સુધી મારો સ્વભાવ ક્યાંથી બદલીશ? આ દેશદ્રોહી પ્રથા, આ ભ્રષ્ટાચાર, હજી તો વરસ પૂરું થયું નથી ને આ મારી ચોથી વાર બદલી થશે. મારા સાથીઓ, અરે મારાથી જુનિયર આ સોલંકી, પ્રજાપતિ, ભટ્ટ, પટેલે ટૂંકા ગાળાઓમાં બંગલા, જમીનો, શહેરો, સોનામાં રોકાણ કરી લીધું. મારા લોહીમાં નથી આ બધું. મા બાપ, શિક્ષકો, વડીલો, ગાંધીજી, ધર્મપુસ્તકો, મારો શું આ સ્વભાવ આ સંસ્કારોથી ઘડાયો છે? આ સિસ્ટમ પ્રથામાં હું બંધ બેસતો નથી. દુશ્મનો ઉપર નીચે બધા જ સંપી ગયા છે. થોડા મુઠ્ઠીભર નેતા, મંત્રી, વડાપ્રધાન આ સડો દૂર કરી શકશે? મારા મોટાભાઈ નરસિંહભાઈ 7 વર્ષથી ઇન્ક્વાયરી તપાસનો સામનો કર્યા કરે છે. કોઈ આશા નથી, કોઈ આશા નથી ઉકેલની. સરકારી ખજાનાની ઉઘાડી લૂંટની પ્રથા કદી બદલાશે? આ અને આવા બધાનું રક્ષણ કરવા મારો દીકરો 18,000 ફૂટ ઊંચે સિયાચિન ગ્લેશિયરની -30 ડિગ્રી ઠંડી સરહદે લગ્ન, કુટુંબ સુખ છોડી સરહદે ચોકી કરી રહ્યો છે? આ ભ્રષ્ટ સમાજ માટે પ્રાણની બાજી લગાવી રહ્યો છે? શું લાંચ લઈને આતંકવાદીઓ, શસ્ત્રો કે RDX દેશમાં આવે છે? રે રે રે, આનો ક્યારે અંત આવશે ખબર નહીં.
2: શું વિચારમાં ડૂબી ગયા બાપુજી?
1: કઈ નહીં, બોલ. કેટલા દિવસ અમારી સાથે છે, આ વખતે બધાને શાંતિથી મળજે, સુખી થજો ને બધાને કરજો.
2: સુખની વાત ક્યાં આપણા હાથમાં છે, બધું જ લખાયેલું છે, કંઈ બદલી શકાતું નથી. બાપુજી, તમારા ને બાના શબ્દો, શિક્ષકોએ આપેલા સંસ્કાર અને ગીતા મેં વાંચેલી છે ને એ બધું જલ્દી ભૂલાતું નથી. બાપુજી, તમારે તો બસ ઘરમાં બહુ લઈ આવું, એ સિવાય બીજી કોઈ વાત જ નથી.
1: તે શું ખોટું છે? જો 7 મહિના પછી 25 વર્ષ પૂરા થશે, હવે મોડું કરવાની ક્યાં વાત રહી? 25 વર્ષે લગ્ન, 50 વર્ષે તમારો દીકરો 25 વર્ષનો હોય, 75 વર્ષે 50 વર્ષનો પૌત્ર 25 વર્ષનો ઘરમાં હોય, એવી જિંદગીનું પ્લાનિંગ જરૂરી છે. મોડું કરવાની હવે જરૂર ક્યાં છે?
2: પણ સાચું કહું બાપુજી, હાલ 2 વર્ષમાં તો મારો કોઈ જ વિચાર નથી. હું બહુ સ્પષ્ટ છું અને મને યોગ્ય પાત્ર લાગશે તો, પણ હમણાં તો નહીં જ. હલો, કોણ? કુલકર્ણી? શું ટ્રેન મોડી છે? તો બરાબર 1 કલાક પછી સ્ટેશને પહોંચીશ. શું? અરે બેગ બિસ્તરા સાથે સ્ટેશને આવું? ભાઈ શું વાત છે, પાછી સરહદ સળગી કે શું?
1: શું થયું, શું વાત છે?
2: બાપુજી, મારે જવું પડશે. સરહદ પર તણાવ વધી ગયો છે, બધાની રજા રદ થાય એવી છે, બધાને મોરચે હાજર થવાનો સંદેશો આવે છે, મારે જવું પડશે.

0: અહીં નિલેશના સમાચારના શું ખબર છે? નિલેશના સમાચારને હવે 10 દિવસ આડા છે. લગ્નમાં વટ પાડી દઈશ. કોઈ પરમસિંહ નામનો લાન્સ નાયક નિલેશને ભાંગડા શીખવાડે છે. બરોબર પ્રેક્ટિસ કરીને આવવાનો છે મારા લગ્નમાં. બધા ભાંગડા કરતા કરતા માંડવે પહોંચવાનું પ્લાનિંગ છે.
1: અલે આ ભરતિયા,
0: હા
1: તને શું ઉતાવળ આવી કે ભાઈને મૂકીને ઘોડે ચડી ગયો? અમારો તો વિચાર હતો કે એક માંડવે તમારા બંનેના પ્રસંગ ઉકેલવા.
0: આંટી, લગ્નનું એ ક્યાં નક્કી કરે છે? તમારી જોડે આમન્ય નડે, પણ મારી જોડે ક્યાં દિલ ખોલીને વાત કરી છે? કોઈ દિવસ 5 નંબર વાળી સ્મિતા પંચોલી જો બારીએ ના દેખાય ને તો સોસાયટીના નાકેથી ઘેર પાછો આવે, કંઈક ભૂલી ગયાનું બાનું કાઢે, થોડી વારે પાછો આવે, પાછો જાય, જ્યાં સુધી સ્મિતાના દર્શન ના થાય.
1: જા જા હવે. અને એવું હોય ને તો મને ખબર ના પડે. જ્યારે લગ્ન વિશે એને પૂછીએ ને ત્યારે આ દેશની વાતો કરે,

0: ડાઈ ડાઈ મોટી મોટી. અલ્યા તારે તો વાત કરવી હતી મને, એની માં સુશીલાને એક મિનિટમાં રાજી કરત.
1: કાકી, એક દિવસ મેં એને પકડી પાડ્યો તો, આપણો ભાઈ રોજ કંઈક ને કંઈક ભૂલી જવાનું બાનું કાઢીને પાછો આવે. શું કાયમ માણસને સોસાયટીના નાકે જઈને જ યાદ આવે, વાત મારી સાથે કરે ને નજર સ્મિતાની બારી તરફ રાખે. કાકી, મને ખબર ના પડે પણ એવા મેંઢા જોડે હજાર વાર પૂછવા છતાં પણ મારી જોડે શું છુપાવવાનું? મગનું નામ મરી નથી પાડતો. મેં કહ્યું સ્મિતાને હું પૂછી લઉં, બોલ તને ગમે છે? લાખ વાર પૂછેલું, એક જ વાત એ કયા કરે. ના ભાઈ ના, એવું કંઈ નથી. અને કાકી, એની નજર તો 5 નંબરના બંગલાની બારી સામે, જવાબ મને આપે અને મારી સામે જોવે નહીં. કાકી, હું એને નથી ઓળખતો, એની રગે રગ જાણું છું. તમે જ કહો કાકી કે છોકરીવાળા પણ ક્યાં સુધી રાહ જોવે. આમ ને આમ એની કંકોત્રીએ છપાઈ ગઈ અને સ્મિતા સાસરે જતી રહી.
0: અલ્યા ભરતિયા, તારે મને વાત તો કરવી હતી.
1: અરે કાકી, તમે આપણા નંગ નિલેશકુમારને નથી ઓળખતા? હવે આ વખતે મારી 8 સાળીઓમાંની એકની જોડે ફિટ કરવાની ગેરંટી મારી, બસ.

બે કલાકથી કોઈ ફાયરિંગ થયું નથી. અહીંની પૂનમની રાત મને બહુ જ ગમે છે. કવિતા લખવાનું મન થાય એવી ચાંદનીમાં ઉર્મીઓની ભરતી આવે છે. હજુ વધારે યાદ આવે છે, સાબરમતી નદીની રેતમાં ઉઘાડા પગે કલાકો ફરતા. આજે ભરતનો કાગળ આવ્યો છે, એની સાડીનો ફોટો મોકલ્યો છે. પૂછે છે કેવી લાગે છે. ફોટો એની સાડીનો અને છતાંય ચહેરો સ્મિતનો કેમ દેખાય છે મને? અરે, સરહદના સૈનિકો દર વખતે બધા પોતાના વતનમાં પગે ચાલીને નથી જતા, ઘણાને કોફિનમાં જતા જોયા છે. 1984માં દેશની ચીન સરહદે મારું પોસ્ટિંગ હતું, આજે મને સ્પષ્ટ યાદ છે. એક જવાન ફાયરિંગમાં શહીદ થયો. કોફિન લઈને અમે ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની સરહદે આવેલા સાવ નાના ગામ સમરિયામાં પહોંચ્યા. પહેલી વાર કોફિન લઈને એ ગામમાં એ દિવસ પહેલા કોઈ કોફિન નહોતું આવ્યું. એની સગર્ભા પત્નીનું હૈયા ફાટ રુદન આજે મારા કાનમાં પડઘાયા કરે છે. કપાળમાં પૂરો ગોળ ચાંદલો મારી નજર સામે ભૂંસાયો, કપાળ લાલ થયું. એ હૃદય વિદારક કલ્પાંત મારા કાનમાં ગુંજી રહ્યું છે. આજે આટલા વર્ષે નથી ભૂલાતું એ કલ્પાંત. 5 વર્ષની ને 3 વર્ષની 2 દીકરીઓ. એ હૈયા ફાટ રુદન બેચેન કરી નાખે છે. આજે એમની જિંદગી વિચારતા ખબર પડે છે કે જિંદગી તો સરહદ હોય કે શહેરો હોય કે ગામડા હોય, ક્યાં ક્યારે અચાનક પૂરી થાય છે એની કોને ખબર હોય છે. મૃત્યુને દેશ શું, પરદેશ શું, શહેર શું કે ગામડા શું, શું ફરક પડે છે. સ્મિતાના ઉપરના હોઠને ખૂણે તલ છે. આ ફોટામાં તલ હોઠની નીચે જમણી બાજુ છે. આવો સુંદર ચહેરો. કોફિન ઘરે આવે ને રડે તો કેવો લાગે?

ઘર યાદ આવે છે, સ્મૃતિના ચિત્રપટ થઈને ઝડપથી દ્રશ્યો બદલાય છે, વર્ષોના દ્રશ્યો બદલે છે. પપ્પા, મમ્મી, બે ભાઈઓ અને એક બહેન. સાચું કહું તો એની બહેનપણી બહુ યાદ આવે છે. અમારાથી પાંચમું મકાન, એ સંતાઈને જોતી પડદા પાછળ ઊભી રહીને, ને હું પણ ચોરી છુપીથી કશાય પ્રયત્ન વગર એ મને દેખાઈ જતી. પણ એની માનો અભિપ્રાય મારા માટે બદલાઈ ગયો. લશ્કરમાં શું કામ લોકો મરવા જતા હશે? એની નજરે મારી મૂર્ખાઈ મોટી, ખૂબ મોટી, માફ કરી શકાય નહીં એવી હતી. એકવાર મારી નાની બહેન શ્વેતા સાથે સ્મિતા મારા ઘરે આવી હતી. એણે જ્યારથી જાણ્યું કે લશ્કરમાં મારી પસંદગી થઈ છે, ત્યારે મારા નીકળવાના સમયે તેની બારી પાસે પડદા પાછળ દેખાઈ નહોતી. બહુ સૂનું સૂનું લાગેલું. નેશનલ ડિફેન્સ એકેડેમી દહેરાદૂન અને મહારાષ્ટ્રના ખડકવાસલા ખાતે લશ્કરની ટ્રેનિંગ પૂરી કરી જ્યારે ઘેર ગયો, ત્યારે એના બંગલા નંબર 5 સામે નજર નાખી. ફરી પાછું સૂનું સૂનું લાગ્યું. ઘેર પહોંચ્યો, કંકોત્રી હાથમાં લઈ જોવા ગયો તો બાનો પાછળથી અવાજ આવ્યો. સ્મિતાના લગ્ન વખતે તને ખૂબ યાદ કરેલો. એ પૂછતી હતી, માસી નિલેશ લગ્નમાં નહીં આવે? જતા જતા સરસ પેકિંગ કરેલી ચોપડી તને આપવાનું કહીને ગઈ છે, લે. એ ચોપડી રોજ હાથમાં લઉં છું. પાનાઓની વચ્ચે ચપ્પટ થઈ ગયેલી ગુલાબની પાંદડીઓમાં આજે હું નિયમિત સ્મિતાની સુગંધ શોધું છું. હવે પરણવાના વિચાર નથી આવતા. જનૂનથી લશ્કરી આદમીની રૂક્ષતા કેળવી રહ્યો છું. બહુ વસમું લાગે છે. આ ભીડમાં, વસ્તીમાં, અનેક ચહેરાઓમાં નજર શોધે છે એને. લૂંટાઈ ગયું, બધું લૂંટાઈ ગયું. મારી મૂડી, મારું નૂર, મારી દુનિયા. બહુ વસમું વસમું લાગે છે. એ મોજાની જેમ ઉછળતી હતી ને પવનની જેમ લહેરાતી હતી, ને હું હસું હસું થઈ જતો હતો. મારી પાછળ શરમાઈને એક બે ઘડી આંખના પોપચા પાછા ઢાળી દેતી. શરમાતી સ્મિતા નથી ભૂલાતી, નથી ભૂલાતી સ્મિતા. આજે એ જ બારી સુકાર ભેકાર લાગે છે. નિર્ધન થઈ ગયા, લૂંટાઈ ગયા. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા રાજકુંવર. કોણે રાજકુમાર? એ રૂપની રાણી, મારા વ્યક્તિત્વને સુગંધિત કરનારી મેરે સપનો કી રાણી. ભવરે ને ખિલાયા ફૂલ, ફૂલ કો લે ગયા.

0: દાદાજી, નેશનલ એકેડેમી ઓફ ડિફેન્સ દહેરાદૂન જાઉં છું. મારું લશ્કરી જીવન ગૌરવવંતુ થાય તે માટે આશીર્વાદ આપો.
1: દીકરા, તે તારા કાકા કેપ્ટન નીલેશના ડગલે ચાલવાનું નક્કી કર્યું છે, પણ યાદ રાખજે, લશ્કરમાં ઘર જેવું

0: ટીવી પર કાલે જોયું ને, દાળ પાણી જેવી હશે, રોટલી દાઝેલી હશે, સગવડ ઘર જેવી તો નહીં જ મળે.
1: ભારત માતાના પનોતા પુત્ર તરીકે જાઉં છું, તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
2: વિજયી ભવ, કુળદીપક થજે, આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો

0: તમામ મુશ્કેલીઓ માટે તૈયાર છું. કોઈ તકલીફ મને ડરાવી કે હરાવી નહીં શકે. કેપ્ટન નિલેશ કુમારના અધૂરા કામ પૂરા કરવા છે. દાદીમાં, આપ મને આશીર્વાદ આપો.
1: વિજયી ભવ. કુળદીપક થજે. આપણા કુટુંબનું નામ ઉજળું કરજે. જા દીકરા, આજથી આ કુટુંબનો વધુ એક દીકરો

0: वंदे मातरम,
1: वंदे मातरम,
0: वंदे मातरम थी जय हिंद सुधीनी अविरत अस्खलित वाणी एटले आकाशवाणी। 1927 થી જન જનપદ સુધી જનવાણીની અભિવ્યક્તિ એટલે આકાશવાણી।
2: તે ચર્ચામાં ભાગ લે તે જરૂરી છે, હું જ સાચો તેવું રાખવાની
3: બદલે મળી શકે સેવાઓ કે દરેક માતાને એવી સેવા મળે। વિવેકાનંદે કહ્યું હતું સુવિધા
4: કે મને માત્ર 100 નચિકેતા આપો તો હું જગતની સુરત પલટાવી
5: નાખું। સ્કૂલો એ મુખ્ય માધ્યમ છે ચેસ માટે ડેવલપમેન્ટનું, અને જો સ્કૂલોમાં
0: વ્યક્તિથી વિશેષ વ્યક્તિ સુધી સૌ કોઈને આવરી લેતી સરવાણી એટલે આકાશવાણી।
6: अहिंसा वो तो शक्ति की पराकाष्ठा है, ये हो तो भांडुर की निशानी को हो जाती है अहिंसा।
0: कला साहित्य संगीत अने संस्कृति नी निर्मल आरसी एटले आकाशवाणी। आपना द्वारा आपनी वाणी आकाशवाणी एक सशक्त जनमाध्यम एटले आकाशवाणी। आकाशवाणी आकाशवाणी।

0: అలీ నైనా, ఆ చంపా వెన్నె కెట్లు దక్
1: జమలి ఇమ్నేషను దుక్
0: బబ్బే చుక్రాని మాథై తో యామ్ లోటో లైన్ సౌ పడేస
1: హాలి హో ఈ వాత్ తో హాచీ
0: మే తో మర ఈనే లగన్ కట్టా పహలాచ్ కై దిదు తో కే మరే బాప్ నే త్యా క్యారే హూ లోటో లేనే బార్ నత్ గై పహలా సండాస్ బనేవడావ పాచీ లగన
1: તે હા ચીજ વાત છે ને સંડાસ બનાવવામાં આ સરકાર આટલી સહાય આપે છે
0: હા અને ગામના મોભ્યો થોડી ઘણી મદદ કરે છે ને આપણે તો થોડાક જ રૂપિયા કાઢવાના રહે ને
1: આ વિષ્ણુના પપ્પાને મેં વાત કરી ને ચૌ આમ ફટ દઈને સંડાસ બનાવડાવી દીધું જેવી આમ શાંતિ થઈ જઈ
0: સાચી વાત છે હા આટલી સગવડ મળે ને જાણી જોઈને દખ વેઠવાનું અને આ શૌચાલય બની જાય તો ગામમાં રોગચાળો ના ફેલાય
1: સાચી વાત કીધી તે હો
2: સરકારી સહાયથી હવે તમે પણ શૌચાલય બનાવી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક કદમ સ્વચ્છતા તરફ.
3: પાપા મેરે આએંગે ચોકલેટ ખૂબ લાએંગે ઘર અભી વો આએંગે
4: મેં ઉનસે ખેલુંગી

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, આપ સાંભળી રહ્યા છો હરિહરનના સ્વરમાં હિન્દી ગઝલો.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચ ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગઝલો હરિહરનના સ્વરમાં, જે અહીં સમાપ્ત થાય છે અને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ.